નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતા આવો પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહ્યા. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ, એણે તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે, આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે, તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે

0: જૂના જમાનામાં રાજા મહારાજાઓ રાજગુરુની સલાહ સૂચન પ્રમાણે રાજકાજ સંભાળતા. ગુરુની ગાદી પણ અલગ અને સન્માન જળવાય તે રીતે રાખવામાં આવતી. આમ જો ગુરુ પોતાની ગુરુતા જાળવી રાખે તો સમાજ સન્માની જ અને શિષ્યો પણ ઉત્તમ પેદા થાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભક્તિ સંગીત. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાન ને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે.

તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા, તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનો માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો, એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યા અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું, જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડો મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કાંઈ પણ કાર્ય કરો

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चितं विष्णे भुवनं विष्णम् अतो भिलासु यदि ते सुखे स्यात् चित प्रसादे प्रथम यत्स्वी। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4।

એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ. તો કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો.

0: શું કામ છે? હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજીએ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી, તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી મારું આગમન આપ સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જેને વિચાર છે, વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: મળી કોક કોક ને મારી નાખું. રોજ રોજ ત્યાં ખબર આવે.
1: ખરું હું
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા હતા, તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે. પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી. તો પછી સામો ઉત્તર આપ.

0: ની ક્યાં જરૂર નહીં છે. અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસ ની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
1: કઈ ન થાય.
0: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતું નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
1: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર। કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે। માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો। આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર।
2: આપણે જોયું કે બે સેનાઓની વચ્ચે જઈને અર્જુને જે જોયું અને એ જોયું એના કારણે એને જે જબરજસ્ત વિષાદ ઉત્પન્ન થયો, એ વિષાદ એ વિચારની ગહનતા અને આત્મકલ્યાણ માટેની જિજ્ઞાસા આ બધું એક સાથે અર્જુનની અંદર ઊભું થયું। કૃષ્ણની સાદી દલીલોને તો એ ગાંઠતો જ નથી, અપકીર્તિ કરનાર છે ને, તને એટલું નુકસાન થશે ને, એ બધાની એને પડી નથી, એની તો પૃચ્છા છે એ વધારે ગંભીર છે। જેમ બ્રહ્મસૂત્રની શરૂઆત થઈ તો એની અંદર શરૂઆત આ રીતે હતી, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા। અથવા સાંખ્ય દર્શન આપણે જોવા જઈએ તો એમાં એમ આવ્યું કે દુઃખ ત્રયા અભિગાતા જિજ્ઞાસા। આ જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે જ્ઞાનની પીપાસા। જ્ઞાન ના હોય તો જે આપણે જે કંઈ જોઈએ છીએ તે આપણે તે સાચું જોઈએ છીએ કે કેમ, એ પ્રશ્ન થાય જ થાય। એટલે અર્જુનને સમજાવવાના સામાન્ય પ્રયત્નો કરવાના બદલે કૃષ્ણએ એને કહ્યું કે ભલા માણસ, તું આ બધી બુદ્ધિવાદી દલીલો કરે છે અને બુદ્ધિ તો આ જે જોવે છે એને અનુસરે છે, સામાન્ય વાતોને તું જોઈ રહ્યો છે, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ, આનો કોઈ શોક કરવાની જરૂર જ નથી। કારણ કે પહેલી વાત તો એ કે તું એમ સમજે છે કે આ બધાને તું મારીશ, આ બધા મરશે, આ જે વિચારણા છે એ વિચારણા અજ્ઞાનીની વિચારણા છે। ગતાસુ ન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતાહ, સાચો પંડિત એને કહેવાય કે કોણ ગયું કોણ જશે, આ જે આખી બાબત છે એના વિશે શોક ન કરતો હોય, કારણ કે એ તમારા હાથની વાત જ નથી। આ બધા જેને મરવાનો મારવાની વાત કરીએ છીએ એની તો વાત જવા દે, તું કે હું પણ આવતીકાલે હોઈશું કે કેમ, અને જ્યારે તું જન્મ્યો એ પહેલાં તું હતો કે કેમ, આજે તને ખબર છે? જે દિવસે તારો જન્મ થયો ને જે દિવસે પછી તું અત્યારે જે છે તે આના સિવાય પણ આપણું અસ્તિત્વ

हतूं न त्वेव अहम्, हूँ पण नहीं तू पण नहीं। तो एवं नहीं कि आपणे आजे छीए काले नहीं होइए, એટલે નહીં હોઈએ એટલે અર્જુન અર્જુનના આ શરીરના રૂપમાં નહીં હોય, પણ નહીં જ હોય એની તને ખાતરી છે? એ શક્ય જ નથી। હકીકત તો એવી છે કે માણસનું જે શરીર છે ને, એ શરીરમાં જન્મે ત્યારે બાળક હોય, પછી એ કુમાર થાય, કિશોર થાય, પછી એ યુવાન થાય, પછી એ વૃદ્ધ થાય, અને પછી એક દિવસે મૃત્યુ પામે। તો આ શરીર દેહી એટલે શરીરધારી, આ શરીરની અંદર શું થાય છે કે જેમ આ ક્રમશઃ આવે છે ને જાય છે, આપણે એમાં કંઈ અટકાવતા નથી કે અટકાવી શકતા નથી કે અટકાવવાનો વિચાર પણ આવતો નથી। દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ, જરા કુમાર અવસ્થા આવે છે, યુવા અવસ્થા આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે, એમને એમ મૃત્યુ પણ આવે છે। મૃત્યુને આપણે શું કહીશું? દેહાંતર પ્રાપ્તિ, એક દેહમાંથી બીજા દેહની પ્રાપ્તિ થઈ। કોને? આત્માને, દેહીને। તો એ કહે છે કે આ દેહી, દેહને ધારણ કરનાર, દેહ જેનો છે તે, આપણે તો મનુષ્યને વ્યક્તિને દેહથી ઓળખીએ છીએ, પણ એ દેહ એ એવી વસ્તુ છે કે જેની અંદરથી એવું કંઈક છે કે જે જતું રહે, એટલે આપણે એમ કહીએ કે ભાઈ તો ગયા, શરીર તો પડ્યું છે, ભાઈ તો ગયા એટલે કોણ ગયું? આ જે છે એ દેહી છે, જે ગયું તે, જે જનાર છે તે, એનું જ શરીર છે। અને એનું શરીર બાળપણ, કૌમાર્ય, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ અવસ્થા, એ પણ એક અવસ્થાઓનો પ્રકાર છે। દેહાંતર પ્રાપ્તિ, એક દેહમાંથી બીજા દેહમાં જશે। હવે આ જો ઘટના સતત ચાલતી હોય ને, ક્રમિક ચાલતી હોય, તો એ માણસ હોય કે ના હોય, આ દેહમાં હોય કે બીજા દેહમાં જતો રહ્યો હોય, એની અંદર ધીર માણસને મોહ શેનો, શોક શેનો? ધીરસ્તત્ર ન મોહ્યતિ, જે ધીર પુરુષ છે એને આ બાબતમાં મોહ થવો જોઈએ નહીં। બાળકમાંથી યુવાન થયો તો એ પરિવર્તન કોકે નોંધ્યું, પણ એ પરિવર્તન કેમ થયું, ન થવું જોઈએ એવું તો તમે કહી શકવાના નથી। આ તો ક્રમ છે સૃષ્ટિનો, એ સૃષ્ટિના ક્રમ પ્રમાણે જે માણસ જન્મ્યો છે એ મૃત્યુ પણ પામવાનો છે, આજે છે આવતીકાલે નહીં પણ હોય। તો નહીં હોય શું નહીં હોય? દેહ નહીં હોય એ તો હશે, એનું શરીર ગયું, પણ એને શરીરનો જે માલિક હતો, દેહી હતો, એણે તો બીજો દેહ ધારણ કરી લીધો। આગળ ઉપર પણ આનું વર્ણન સરસ રીતે આવવાનું છે, એટલે અત્યારે આપણે ઊંડાણમાં જતા નથી। એટલે કહે છે કે આમાં ધીર પુરુષે મોહ પામવાનું ના હોય, એનો શોક આટલો બધો જે તને થાય છે એ કરવાનો હોય નહીં। એટલે મરવાનું કે મારવાનું કે એ તો એક મનુષ્યની સહજ ક્રિયા છે, જગતની અનેક ક્રિયાઓમાંની એક છે, એ થયા કરશે। અને એમ કરતી વખતે આપણને શું થાય છે? તો જુદી જુદી વસ્તુઓના અનુભવ થાય છે, ક્યારેક ઠંડી લાગે ને ક્યારેક ગરમી લાગે। ઠંડી અને ગરમી લાગનારા જે વસ્તુઓ છે, વિષયો છે, એ વિષયો આવે અને એ વિષયો જાય। માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ, જેવી રીતે શીત અને ઉષ્ણ, એવી રીતે સુખ અને દુઃખ। એક વસ્તુ આપણને આજે સુખદ લાગે છે, શક્ય છે કે આવતીકાલ એ જ વસ્તુ દુઃખદ હોય। સુખ અને દુઃખ તો અનિત્ય છે, અસ્થાયી છે, કોકના ઉપર આધાર રાખે છે, માત્રા સ્પર્શાહા છે। એટલે આજે જે વસ્તુ આપણને દુઃખદ લાગતી હોય, કાલે કદાચ એ સુખનું કારણ છે એવું આપણને ખબર પડે।
જે વખતે કોઈ માણસ દવા લે એ વખતે દવા આપણને દુઃખદાયક લાગે, કડવી દવા છે, મોં વાંકું ચૂંકું થઈ જાય, કડવા

તો સુખ પણ કાયમી નથી, દુઃખ પણ કાયમી નથી, એવા બીજા જેટલા ભાવો પરસ્પર વિરોધી લાગતા આપણા જીવનમાં આવે છે એ બધા જ અસ્થાયી છે, ચિરસ્થાયી નથી. ક્યારેક ને ક્યારેક આવવાના ને, એ જે સહજતાથી આવ્યા એ સહજતાથી જવાના પણ છે, અને આવ્યા ત્યારે આપણે એકદમ સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, આવું જે કહેવાયું છે એનું કારણ આ છે. એક સરસ વાક્ય છે જે એક જણના ટેબલ ઉપર મેં વાંચ્યું હતું કે આ દિવસ પણ જતો રહેવાનો છે. તો એ બધા જવાના છે, તારે શું કરવાનું? તાન તિતિક્ષસ્વ, એને તો આપણે સહન કરી લેવાના હોય. આવ્યા ખરા ને જાય પણ ખરા. ઠંડી લાગે છે, દબડો ઓઢી લીધો, ઠંડી આવી ઠંડી ગઈ. તો એ જ પ્રકારના આ બધા ભાવો જે છે અનિત્ય છે, અસ્થાયી છે, કાયમી નથી, અને કાયમી નથી માટે એ એના માટે થઈને આપણે મોટા ગંભીર વિચારો કરીને દુઃખનું કારણ બનાવવા એ જરૂરી નથી. એટલા સમય પૂરતા એને સુખને પણ સહન કરી લેવાનું, દુઃખને સહન કરી લેવાનું નહીં, સુખને પણ સહન કરી લેવાનું. અને સુખ દુઃખ જેવા બીજા જે કંઈ ભાવો આપણા જીવનમાં અનુભવની અંદર આવવાના છે એ બધા ભાવોને ભાઈ સહન કરી લેવાના હોય. તાન તિતિક્ષ સ્વ ભારત, આ બુદ્ધિ જેનામાં આવી ગઈ કે આ બધું જે છે એ આવાગમનશીલ છે, આવે છે ને જાય છે, એટલે એ બંનેની અંદર સમાનતા જો તમે શીખી ગયા. પેલા કહ્યું એમ સુખ અને દુઃખ છે, સહજ છે, જેવી રીતે સુખ આવ્યું એવી રીતે દુઃખ આવશે, સુખ આવ્યું તો એ પણ આપણે સહન કરી લીધું, દુઃખ આવશે તો એ પણ સહન કરી લઈશું, બેની અંદર સમાન ભાવ જુએ. અહીંયા માત્ર સુખ દુઃખની વાત નથી, બધા જ વિરોધાભાસી જેટલા દ્વંદ્વ છે એ બધા દ્વંદ્વોને આ લાગુ પડે કે જીવન દરમિયાન આ બધા દ્વંદ્વોને સમાન ગણતા જેને આવડી ગયું, સમ સુખ સમ દુઃખ સુખમ ધીરમ, જે ધીર પુરુષ સુખ દુઃખમાં સમ રહેતા શીખી ગયો, સ અમૃતત્વાય કલ્પતે, એને આપણે અમર કહીશું. એને અમૃતત્વ પ્રાપ્ત થયું, એને મોક્ષ પ્રાપ્ત થયો. અમૃતત્વ એટલે મોક્ષ, કારણ કે જીવન છે એ તો આવે છે ને જાય છે. મોક્ષ સાચો કયો તો એના માટે મૃત્યુની એ જરૂર નથી, મુક્ત છે માણસ, જીવતા પણ મુક્ત હોય, સમ દુઃખ સુખ સુખ દુઃખમાં સરખો. એટલે માત્ર મેં પહેલા કહ્યું એમ સુખ દુઃખમાં નહીં, બધા જ બંધુઓમાં સમાન રહેતા શીખે, સમત્વ એનામાં આવી જાય. પછીથી ગીતામાં કહેવાનું જ છે, હું સમત્વમ યોગ ઉચ્યતે, એમ કહેવાના જ છે. તો આ સમત્વ જેને પ્રાપ્ત થઈ ગયું એના માટે સરસ શબ્દ વાપર્યો ગીતાકારે, તે ધીર પુરુષ છે. તાન તિતિક્ષસ્વ કહ્યું ને એ વખતે પણ એમ કહ્યું હતું, અને એના પહેલા પણ તું અધીર ના થાય એમ કહ્યું હતું, ફરી એમ કહે છે કે આવો જે ધીર પુરુષ છે, સહા તે ધીર પુરુષ અમૃતત્વાય કલ્પતે, તે અમૃતત્વને પામે છે. અમૃતત્વને પામે છે એટલે તે જ સાચા અર્થમાં અમર બને છે. અમર બને છે એટલે એને મૃત્યુ ડરાવી શકતું નથી, એના માટે મૃત્યુનું અસ્તિત્વ જ નથી. એક સરસ ચોપડી હતી, એનું નામ હતું મૃત્યુ મરી ગયું રેલોલ, મૃત્યુ એના માટે મરી જાય. દેહનું મૃત્યુ કે દેહનું જીવન, એનાથી ઉપરનું જે જીવન છે એની આ વાત અહીંયા કરી છે. અને તું જે શોક કરે છે એ કોનો શોક કરે છે ભાઈ? આ દેહનો શોક કરે છે. આ નહીં હોય, આને હું મારીશ અને આને હું મારીશ, આવી જે તારા મનમાં એક ભાવ પેદા થયો છે એ ભાવ મૂળમાં જ ખોટો છે. એટલે પહેલાં તો તું એ પ્રકારે ધીરજવાન બન. આ એક બહુ જ મહત્વની વાત કરીશ. એટલે કૃષ્ણ જે મૂળ વાત કહે છે અહીંયા, જો સરળતાથી જ્ઞાનનો આરંભ કરી દીધો કે અર્જુન જે પ્રકારનો શોક કરે છે એ પ્રકારનો શોક જે આ લૌકિક જગતને લગતો છે એ

બહુ ઉપર છલ્લો છે, ઉપર ચોટીઓ છે. કારણ કે આપણે જે જોઈએ છે એને જો આપણે જગત માનતા હોઈએ તો એ વાત સાવ ખોટી છે. એટલે જે શરીરને આપણે જોઈ રહ્યા છીએ એ શરીર નાશવંત છે, જે જગતને આપણે જોઈએ છીએ તે જગત નાશવંત છે, જે ભાવ આપણે અનુભવીએ છીએ તે ભાવ નાશવંત છે. તો આ શાશ્વત શું છે એને સમજવું, અને શાશ્વત શું છે એને જો સમજ્યા તો પછી આ જે નાના મોટા સુખ દુઃખના કારણો છે, શોક મોહના કારણો છે, એ બધા જ આપણને દેખાશે કે બહુ સહજ, બહુ સ્વાભાવિક, બહુ નોર્મલ છે. આ કક્ષાએ પહોંચવું પડે, એ પહોંચવું મુશ્કેલ પણ છે. કારણ કે ત્યાં જઈને આપણે એમ સમજીએ કે મને સુખ થયું તો સુખ નથી થયું, કે દુઃખ થયું તો દુઃખ નથી થયું. આ ભાવમાં જો પહોંચી જઈએ તો એ તો શક્ય નથી, એ તો ગાંડો માણસ થઈ જાય કે અચેતન થઈ જાય. પણ સુખમાં ને દુઃખમાં સમાનતા, શોકમાં ને મોહમાં સમાનતા, આ સમાન ભાવ ચિત્તની અંદર પેદા થાય એવી અવસ્થાએ પહોંચવું, એને પછી કૃષ્ણ કહે છે કે સહ અમૃતત્વાય કલ્પતે, તે અમૃતત્વને પામ્યો એમ કહી શકાય, તે ધીર પુરુષ છે એમ થઈ શકે એમ કહી શકાય. ધ્યાન રાખજે એમ કહીને આગળનો એક સરસ મજાનો શ્લોક, બહુ ચર્ચિત શ્લોક કૃષ્ણએ અહીંયા કહ્યો છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપી દ્રષ્ટોન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિ. બે વસ્તુઓની વાત કરીએ અહીંયા, સત અને અસત, જે છે તે અને જે નથી તે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે નથી એટલે નથી જ, કાયમ માટે નથી. દાખલા તરીકે સસલાનું શિંગડું. કોઈ માણસનો અસાધ્ય રોગ હોય અને પછી કોઈ દઈ કોઈ વૈદ્યની પાસે જાય, વૈદ્ય હોશિયાર હોય, એમ કહે કે આ તને ભાઈ નથી જ મટવાનો, તો પેલાને દુઃખ થાય અને એ એમ કે કંઈ નહીં, સસલાનું શિંગડું ઘસીને ફાયદો મટી જશે. સસલાનું શિંગડું હોય જ નહીં ને, જો હોય તો પાય. સસલાનું શિંગડું અસત છે. સત એટલે હોવું, અસત એટલે ન હોવું. મુશ્કેલી એ છે કે આપણે સતને અસતને અને અસતને સત સમજીએ છીએ. દર્પણની અંદર દેખાતો માણસ એ સત છે કે અસત? અસત છે, અને છતાં દેખાય છે. આપણે દર્પણની સામે ઊભા હોઈએ તો દર્પણની અંદર પણ આપણને એક માણસ દેખાય બરોબર આપણા જેવો જ, અને પછી આપણે દર્પણની અંદરના માણસને જો મારવા જઈએ તો આપણી અથડીને વાગે પેલો કાચ, કારણ કે અંદર તો છે જ નહીં અને છતાં દેખાય છે, અસત છે. એટલે અહીંયા બે શબ્દો લીધા, સત અને અસત, અને એની સાથે બીજા બે શબ્દો લીધા, ભાવ અને અભાવ. ભાવ એટલે હોવું, અભાવ એટલે ન હોવું. સત એટલે જે છે તે, અસત એટલે જે કાયમ નથી તે. તો આપણે માત્ર શરીરની જ વાત કરતા હોઈએ તો શરીર તો અસત છે, ભ્રામક છે, ભ્રમ છે, આજે છે કાલે નથી અને નિત્ય માનીએ. એટલે અહીંયા કહ્યું કે જો ધ્યાન રાખજે, ન અસતઃ ભાવઃ વિદ્યતે, જે ખરેખર અસત છે એનું અસ્તિત્વ હોતું જ નથી. જે અસત છે એનું અસ્તિત્વ હોતું જ નથી, પણ આપણે અસ્તિત્વ છે એવું કેટલીક વખત માની લઈએ છીએ. પૂરતો પ્રકાશ ના હોય, થોડું થોડું અંધારું હોય, માણસ જતો હોય અને ત્યાં એને દેખાય કે અરે પેલો સાપ છે, એટલે ઊભો રહી જાય. ઊભો રહી જાય એટલે બીજાઓને ઊભા રાખી દે, કોક લાકડી હાથમાં લે. પણ ત્યાં તો જો પ્રકાશ નાખીએ તો ખબર પડે કે દોરડું પડ્યું છે અને આપણને સાપ લાગે છે. તો ત્યાં સાપનો અભાવ છે, ભાવ છે દોરડાનો છે. જે ખરેખર અસત છે

નથી જ, એનો આપણને અભાવ જ હોય છે. ન અસત ભાવ વિદ્યતે, અસતનો કોઈ ભાવ હોતો નથી અને સતનો અભાવ હોતો નથી. જે છે એ આપણને ન દેખાય તો પણ હોય છે. બહુ લૌકિક દાખલાઓથી આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ, એ અધૂરા છે, પણ છતાંય સમજવા માટે લૌકિક દાખલાઓ આપણે સ્વીકારવા પડે. બે માણસની વચ્ચે કેટલાય બેક્ટેરિયા હોય છે, દેખાતા નથી, કારણ કે દેખાવા માટે ઇન્દ્રિયોની જે મર્યાદા છે એ મર્યાદા વસ્તુ હોવા છતાં આપણને નથી એમ પ્રતીત કરાવે છે. આ જ મુશ્કેલી છે. સાંખ્ય દર્શનની અંદર વસ્તુ હોવા છતાં એની પ્રતીતિ ન થવાના ઘણા બધા કારણો આપ્યા છે. આપણે કારણોની ચર્ચામાં નથી જવું, પણ એમાંના એક બે લઈએ કે કોઈ બહુ દૂર છે તો એ વસ્તુ આપણને નથી દેખાતી, નથી દેખાતી તો નથી એમ તો ના કહેવાય. અથવા કોઈ વસ્તુ અત્યંત નજીક છે, આપણા કાનની અંદર પડેલો, આપણી આંખની અંદર પડેલો કચરો આપણને દેખાશે? આંખમાં પડેલો કચરો દેખવા માટે આપણે બીજાને કહેવું પડશે કે ભાઈ જોજે મારી આંખમાં કચરો નથી, છે, દેખાતો નથી, કારણ કે અત્યંત નજીક છે. તો એવા અનેક કારણો છે કે જેને કારણે વસ્તુ હોવા છતાં એ નથી એવી પ્રતીતિ થાય. ધ્યાન રાખજે કે જે સત છે એનો અભાવ નથી. તને પ્રતીતિ ન થતી હોય વાત જુદી છે, ત્યાં તારી મર્યાદા હોય એ વાત જુદી છે, ત્યાં ઇન્દ્રિય ગ્રાહ્યતાની મર્યાદા હોય એ વાત જુદી છે. પણ ન અસત ભાવ વિદ્યતે, ન સત અભાવ વિદ્યતે. જે ખરેખર સત છે એનો અભાવ નથી, ભલે આપણને એની પ્રતીતિ ન થાય. કારણ કે આપણે પ્રતીતિની વાત કહીએ ત્યારે તો એની ઇન્દ્રિય ગ્રાહ્યતાની વાત કરીએ છીએ, અને ઇન્દ્રિયોની તો મર્યાદા છે. એટલે સતનો અભાવ નથી, અસતનો ભાવ નથી. તું જે બધો વિચાર કરે છે, આ સત અસતનો વિચાર કર્યા સિવાય શોક કરે છે ભાઈ. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. આ બંને અસત અને સત એને કોણે ઓળખ્યા? ઉભયોરપિ દ્રષ્ટોન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિઃ. આ બંનેનો અંત તત્વદર્શીઓએ જાણ્યો છે. તત્વ એટલે તે પણું, તત્વ તે પણું. દૂધમાં ઘી છે એ તત્વ છે, દેખાતું નથી. ઘીને મેળવ્યું, એમાંથી માખણ નીકળ્યું, એને વલોવ્યું, એને ગરમ કર્યું, ઘી થયું. આ ઘી દૂધમાં હતું, દેખાતું નહોતું. પાણીને વલો, પાણીને મેળવણી નાખો, ઘી બનશે નહીં બને? તો તમને પ્રતીતિ કોને થાય? જે તત્વને ઓળખવા માંગે તેને. દૂધનું તત્વ છે એની અંદર રહેલું જો ઘી છે એમ આપણે કહેતા હોઈએ તો એ પહેલી નજરે તો દેખાતું નથી. પણ જે એના તત્વને જાણે છે, દૂધના દૂધપણાને જાણે છે, માનો કે કોઈ સફેદ પાવડર લઈ અને એને ઘોળીને દૂધ જેવો દેખાતો કરી નાખ્યો હોય તો એની અંદરથી આપણને ઘી મળવાનું નથી, કારણ કે એમાં નથી. જે માણસ આ દૂધને મેળવવાની, એને વલોવવાની, એની અંદરથી માખણ કાઢવાની, એને તાવવાની આ પ્રક્રિયાને જાણે છે, તે માણસ તરત જ કહેશે કે આમાંથી કંઈ મળવાનું નથી, કારણ કે તત્વ તે પણાનો જાણકાર છે. આના ઉપરથી તત્વજ્ઞાન શબ્દ બન્યો છે. આપણે કહીએ છીએ ને તત્વજ્ઞાનીઓ, તો તત્વ એટલે તે પણું, તેનું તે પણું, જગતનું જગતપણું, ઈશ્વરનું ઈશ્વરપણું, મનુષ્યનું મનુષ્યપણું, એને જે જાણે છે તે તત્વનો જાણકાર છે. તો આ બે વસ્તુઓ, કઈ બે વસ્તુઓ? સત

0: અને અસત, ભાવ અને અભાવ, આ બંને આમ દેખીતી રીતે સામે છેડે છે, પણ સામે છેડે હોવા છતાં એક જ છે. આ કોણ જાણી શકે? તો કે જે તત્વદ્રષ્ટા છે તે જાણી શકે. તે લોકોએ જાણ્યું છે. એટલે ખ્યાલ રાખો કે હંમેશા માત્ર સીધું જોઈને એના તત્વ સુધી પહોંચાવી સિવાય એનો નિર્ણય લેવો નહીં. આમ તો તત્વજ્ઞાની આવે ને કે એક વિનાશ તો વિદ્યતે ભાવો, સતત સતનો અભાવ નથી, અસતનો ભાવ નથી, વગેરે વગેરે. જે સત છે એ તો જુદા સ્વરૂપે પણ વિદ્યમાન હશે, એની ઇન્દ્રિયગ્રાહ્યતા કદાચ બદલાશે પણ છે. એટલે જે મર્યાદાઓ છે આપણી, એ મર્યાદાઓને આધારે, એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને મેં કહ્યું એમ, આપણે દર્પણની સામે ઊભા રહ્યા તો દર્પણ આપણી મર્યાદા છે અને આંખ પણ આપણી મર્યાદા છે, કે દર્પણની અંદર જે કંઈ દેખાય છે એને આપણે માની લઈએ છીએ કે છે. માનો કે એક કબાટ હોય, કબાટની ઉપર અરીસો લગાવેલો હોય અને પછી કોઈ નાનો છોકરો એ અરીસાની અંદર ઊભો રહેતો, એને દેખાય કે આ કબાટની અંદર કોઈ છોકરો મારા જેવો જ ઊભો છે, એમ કે કબાટ ખોલે તો અંદર છોકરો મળે નહીં, કારણ કે પેલો ભ્રમ છે અને એને સત્ય માની લીધું છે. આ ભ્રમને સત્ય માનવાની જે પ્રક્રિયા છે એ વિશ્વમાં સતત ચાલુ છે. એના લીધે જ તો આપણે બધા રમીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ. તત્વદર્શીઓને ખબર છે કે આમાં સત્વ શું અને અસત્વ શું, આમાં સત્ય શું અને ભ્રમ શું, આમાં શું છે અને શું નથી. જે છે તે છે જ છે ભલે ન દેખાય, જે નથી તે નથી જ નથી ભલે દેખાય. આ જે વાત છે એ વાત જે જાણે છે તે તત્વદર્શી છે, તે તત્વજ્ઞાની છે. અને એટલા માટે આ શ્લોક છે ને એને અનેક લોકોએ અનેક રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક આખો સત્કાર્ય વાદ પ્રયુક્ત થયો છે દર્શનોની અંદર. સાંખ્ય છે દાખલા તરીકે દર્શન, તો એ સત્કાર્યવાદી દર્શન છે. વેદાંત પણ આજે સત્કાર્યવાદ, મેં કહ્યું કે કેટલાક સત્કાર્યવાદને આ શ્લોક વડે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ સત્કાર્યવાદ જે છે ને એ કાર્યકારણના સંબંધને સ્પષ્ટ કરનારો વાદ છે. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એને કાર્ય કહેવાય, અને જેમાંથી ઉત્પન્ન થાય છે એને કારણ કહેવાય. દાખલા તરીકે ઘડો એ કાર્ય છે અને માટી એ કારણ છે. તો સત્કાર્યવાદી એમ કહે છે કે ઘડો માટીમાં હતો, નવો ઉત્પન્ન નથી થયો. કારણની જે પ્રક્રિયા શરૂ થઈ, કોઈ કુંભાર આવ્યો એણે માટીને ગૂંદળી એને સરસ મજાની તૈયાર કરી અને લૂંદો ચાકડા ઉપર મૂક્યો, આખી આ જે કારણની પ્રોસેસ, કારણની પ્રક્રિયા થઈ તે પહેલાં પણ ઘડો માટીમાં હતો, જો ન હોત તો ઉત્પન્ન થાત નહીં. ઘી દૂધમાં હતું, સોનાનો દાગીનો બનાવ્યો હોય તો એ દાગીનો સોનાની લગડીમાં હતો, નવો ઉત્પન્ન થતો નથી. એટલે કાર્ય પોતાના કારણમાં સત છે. આપણે જોઈએ છીએ કાર્યને જોઈએ છીએ, કારણ કાર્યને જોયું તે વખતે કારણ કદાચ નાશ પણ પામ્યું હોય કે કારણ આગું પાછું થઈ ગયું હોય. ઘડો આપણે જોઈએ ત્યારે કુંભાર ક્યાં દેખાય છે, ચાકડો ક્યાં દેખાય છે, પણ એ પણ છે. તો સત્કાર્યવાદ એ આ જ કહે છે કે જે સત છે તે આપણને સ્વરૂપ ભેદથી દેખાય છે, જે અસત છે તે આપણને હોવા ન હોવા છતાં હોવાની પ્રતીતિ કરાવે છે. આ એક વાત જે છે એ અહીંયા સમજવા જેવી છે, અને બહુ ગહન શ્લોક છે. આમ તો આ ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપિ દ્રષ્ટોંતસ્ત્વનયોસ્તત્વદર્શી ભી. તો તત્વદર્શી બનવું જોઈએ, એના તત્વને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો મારો શો સોંગ્સ મહેફિલ. આજે હું તમને ફરીથી એક એવી સફર પર લઈ જવાની છું, એવા ગીતોની સફર જે સમયના ચક્રમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે અથવા તો આપણને

સમય નથી મળતો કે આપણે એ જૂના ગીતો એ જે આપણને ક્યાંક મનમાં શાંતિ આપતા હતા અને એવી ટ્યુન જે આપણને કચાશ બિલકુલ ના લાગે, હા મન મોહી લે અને આપણને એવું થાય કે બીજી વાર ફરી સાંભળી લઈએ, એવા ગીતો તમારી માટે લઈને આવી ગઈ છું. એવા ગીતો જે ક્યાં ખોવાઈ ખોવાઈ ગયા છે, હા એ ફરીથી તમારી માટે શોધીને લાવી છે આરજે અંજલિ ઓન્લી ઓન રેડિયો પાલનપુર પર. અને સ્ટાર્ટિંગમાં જે ટ્યુન મેં ગાઈ ને, એટલે કે જે ગીતની શરૂઆત મેં કરી ને, એ ગીત વિરાસત મૂવીનું છે. કોને નથી જોયું? જેમને નથી જોયું એમને અનિલ કપૂરની એક બેસ્ટ મૂવી મિસ કરી છે. હા, અનિલ કપૂર છે જેમાં અમરીશ પુરીજી છે, જેમાં તબ્બુ છે, તો આવા મસ્ત મસ્ત કલાકારોની આ મૂવી એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. જેવું નામ છે એવી જ ફિલ્મની આ સ્ટોરી છે. પ્રિયદર્શન જેમના ડાયરેક્ટર છે, મ્યુઝિક જેમને આપ્યું છે અનુ મલિક, જેમને લિરિક્સ લખ્યા છે એટલે કે આ સોંગના જાવેદ અખ્તરજી, જેમને ગાયું છે, જેમનો અવાજ આમાં છે કે એસ ચિત્રાજી. તો ચાલો હવે સોંગની વાત થઈ ગઈ છે તો એ સોંગને આપણે સાંભળી લઈએ. આજનું ફર્સ્ટ સોંગ, લેટ્સ પ્લે.

સોંગ આવ્યું હતું અને એ સોંગે એટલી હલચલ મચાવી, એટલે કે એવું હતું ને કે એ સમયમાં એ સોંગ ઘણી જગ્યાએ વાગતું હતું, રિક્ષાઓમાં, બસોમાં, અને હા આપણા ટીવીમાં તો, અને હા આપણા ટીવીમાં તો જરૂર વાગતું હતું. એ સોંગ હતું અક્ષય કુમારજીનું, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા. મને એવું લાગે છે કે આ ચશ્મા પહેરવાની શરૂઆત જે વધી ગઈ ને, એટલે કે એકદમથી, તો એ આ સોંગને થોડો ઘણો અંશે આનો પણ આભાર માનવો જોઈએ. હા, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા, એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ કે ચાલો ને ચશ્મા, મસ્ત જ લાગશે. પરંતુ આ જે મૂવીમાં આ સોંગ આવ્યું હતું, એ મૂવીનું નામ હતું સુહાગ. મૂવીમાં હીરો છે અક્ષય કુમાર, વન એન્ડ ઓનલી અક્ષય કુમાર એન્ડ નગમાજી, જેમણે આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે, એટલે કે આનંદ મિલિંદ. લિરિક્સ જેમણે લખ્યા છે સમીરજી, અને જેમણે ગાયું છે, એટલે જે બે મસ્ત સિંગરોનો અવાજ આમાં છે, એટલે કે ઉદિત નારાયણજી અને અલકા યાજ્ઞિકજી. આ મૂવી સુહાગ મૂવીનું આ ઓરિજિનલ ટ્રેક છે, ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા, જેનું સેકન્ડ વર્ઝન પણ આવેલું છે. યસ, એવા ઘણા બધા સોંગ્સ છે જે જૂની ફિલ્મોમાં હતા અને આજે ફરીથી એના રિમિક્સ કરીને ધૂમ તો મચાવે છે, પરંતુ જે મજા ઓરિજિનલ ઓજીમાં છે, એ મજા રિમિક્સમાં આવે છે કે નહીં, એ તમારે જણાવવાનું છે. પરંતુ હવે આ સોંગની વાત થઈ ગઈ છે, તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ.

હવે આ સોંગ ભાગે જેવું હશે કે જેમને સાંભળ્યું નહીં હોય, કેમ કે હમણાં પણ આ સોંગ ફરી એકવાર સાંભળવામાં આવે તો આખું સોંગ સાંભળ્યા વગર તમે ત્યાંથી ઊભા ના થાવ. આ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ફિર તેરી કહાની યાદ આઈ, અને આ મૂવીમાં જેમને સંગીત આપ્યું છે એટલે કે આ સોંગ પર સ્પેસિફિક જેમને સંગીત આપ્યું છે એટલે કે અનુ મલિક, સિંગર જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કુમાર શાનુજી. કુમાર શાનુજી ઇઝ વન ઓફ ધ સિંગર કે જેમના ઘણા બધા એવા સોંગ્સ છે જે ઘણા બધા હિટ ગયા છે, અને આજે પણ જ્યારે કુમાર શાનુજીના સોંગ વાગે એટલે એવા ઘણા બધા એમના ફેન્સ છે એટલે આજે પણ એમને ફરીથી એમને સાંભળવા હોય. હમણાં રિસેન્ટ એક મૂવી આવ્યું હતું દમ લગા કે હૈશા, અને એમાં પણ ફરીથી એ જ ઝોનરમાં એટલે કે લાગે ને કે યાર ઓલ્ડ સોંગ વાગ્યું હોય એવું એકાદ સોંગ આ મૂવીમાં પણ એમને ગાયું હતું. સિમલ કે દિલ કો લગા દર્દ જરા સા, જીને લગાઓ હે જિસે ઇશ્ક ને મારા. એટલે આમાં લિરિક્સમાં થોડું આગળ પાછળ હોઈ શકે, પરંતુ આ સોંગનું મ્યુઝિક એવું જ લાગે કે હા તમે ફરીથી કોઈ ઓલ્ડ મૂવી જોઈ રહ્યા છો, અને એટલું જ મસ્ત પણ લાગે. તો આ જે સોંગની હું વાત કરી રહી છું એમાં જે લિરિક્સ જેમને લખ્યા છે એ કાતિલ સફાઈજીએ લખ્યા છે, અને આ મૂવીમાં જે હીરો અને હિરોઈન છે રાહુલ રોય એન્ડ પૂજા ભટ્ટ. આ સોંગની વાત તો આપણે કરી લીધી, આ સોંગ ફરીથી આપણને યાદ પણ આવી ગયું છે, તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી પણ લઈએ. લેટ્સ પ્લે અવર થર્ડ સોંગ.

चोरी चोरी फिर दिल नी कहा पर हाँ શું કહ્યું એ તમારે આગળ સાંભળવાનું છે આ સોંગમાં. હું હવે એવું વિચારું છું કે હું તમારી માટે જે સોંગ્સ લઈને આવી છું એના વિશે હું તમને હમણાં જ કહી દઉં અને બેક ટુ બેક આપણે બે મસ્ત મજાના સોંગ સાંભળીએ. ફર્સ્ટ જે સોંગ મેં હમણાં થોડુંક ગાયું એ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ગરીબ. યસ, અને આ મૂવીમાં જે સ્ટાર છે એટલે કે નેહાજી એન્ડ બોબી દેઓલ, આમાં બહુ એક સુકૂનવાળો જે માહોલ હતો સોંગ્સમાં એ તમને આ સોંગ સાંભળ્યા પછી જરૂરથી લાગશે કે હા એ સમયમાં

પણ સોંગ આવતા હતા. હમણાં જે રિમિક્સ, ડીજે રિમિક્સ અને બહુ ધૂમ ધડાકાવાળા આપણે સોંગ સાંભળીએ છીએ, નો ડાઉટ અમુક સમય માટે આપણને એ પણ ગમે, પરંતુ અમુક સમય માટે આપણને એવું ફીલ થાય કે કાશ કોઈ એવા સોંગ સાંભળીએ જેમાં શાંતિ હોય, લિરિક્સમાં સમજ પણ પડતી હોય. તો એમાંનું એક સોંગ એ આ છે, જેને સાંભળ્યા પછી તમને ફરીથી આ સોંગ સાંભળવાનું મન જરૂરથી થાય. જેમને મ્યુઝિક આપ્યું છે એટલે કે અનુ મલિકજી, સિંગર છે કુમાર શાનુ અને સંજીવનીજી, એન્ડ લિરિક્સ જેમને લખ્યા છે, હા હવે જેમને લિરિક્સ લખ્યા છે આ સોંગના, એ બહુ ફેમસ શાયર કહી શકાય એવા રાહત ઇન્દોરી છે. હવે એમને તમે સાંભળ્યા હોય તો એ અલગ જ લેવલની વાત છે, એ પણ એ સારા એવા લેખક થઈ ગયા. હવે હું તમને જે સોંગ વિશે જણાવવાની છું, એ સોંગ અને એ મૂવીઝનો એક આખો ઝોનર ચાલતો હતો. હા, એ સમયમાં એવા જ મૂવી આવતા હતા અને મૂવીઝ જોવા પણ ગમે, આમ લિટરલી આમ રિયલ સ્ટોરી લાગે, વધારે આમાં ડીપ પણ ના હોય ને વધારે કોઈ નાટક ડ્રામા કંઈ ના હોય, પરંતુ એ મૂવીઝ બહુ સુંદર લાગતા અને મોસ્ટલી મને એ મૂવીઝમાં એઝ અ હીરો તુષાર કપૂર જ જોવા મળતા. તો એ મૂવીમાં એક મૂવી એવું હતું, મુઝે કુછ કહેના હૈ. હવે આ મૂવી એટલું ડ્રામેટિક છે અને આ મૂવીમાં એન્ડ સુધી હીરોને કંઈક કહેવું જ હોય છે હિરોઈનને, અને આમાં જે હીરો છે એટલે કે તુષાર કપૂર એન્ડ હિરોઈન છે કરીના કપૂર. સ્ટાર્ટિંગથી તેઓ લોકો મળે છે અને એન્ડિંગ સુધી એને કંઈક કહેવું હોય છે અને શું કહેવું હોય છે તમે બધા જાણો છો. મુઝે કુછ કહેના એટલે કે હું તને પ્રેમ કરું છું, અને એ એમને કહેવું હોય છે એન્ડિંગ સુધી, અને નથી કહેતા કેમ કે એમને એવું લાગે છે કે કદાચ હું કહી દઈશ તો આપણી જે ફ્રેન્ડશિપ છે એ તૂટી જશે. સો એટ ધ એન્ડ એ કહે છે, હવે મેં કહી દીધું છે આ મૂવીનું જે સિક્રેટ છે, બટ આ મૂવી બહુ સમય પહેલાં આવી ગઈ છે, દેટ્સ વાય હું તમને કહી શકું છું. આ મૂવી મુઝે કુછ કહેના એનું સોંગ છે, પ્યાર રે દિલ માંગી પ્યાર રે એ સોંગ છે, એન્ડ જેમણે લખ્યું છે સમીરજી, જેમણે ગાયું છે એ વન ઓફ ધ બેસ્ટ સિંગર એટલે કે, એન્ડ મ્યુઝિક જેમને આપ્યું છે એટલે કે અનુ મલિકજી. હવે આ સોંગની વાત થઈ ગઈ છે, આ બંને સોંગ હું તમને બેક ટુ બેક સંભળાવું છું કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ કર્યા વગર. ચાલો એન્જોય કરો બેક ટુ બેક ટુ સોંગ ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो हाय नमस्कार, वेलकम अगेन माय शो सॉन्ग्स महफिल। जानम देख लो मिट गई दूरियां, मैं यहाँ हूँ। वीर जारा जेमने आ सॉन्ग याद आवी गयु छे, एमने आ मूवी विषे पण याद आवी गयु हशे। मूवी जोवा जेवु छे मूवी, अने एमां पण शाहरुख खान एटले के आपणा बधाना दिलना बेताज बादशाह कही शकाय, एटले के शाहरुख खान देन प्रीति झिंटा, नजाकतवाळी हिरोइन એટલે કે પ્રીતિ ઝિંટા બંને હોય અને મૂવી એટલું સરસ હોય તો મૂવી જોવું જોઈએ। મૂવીમાં ઘણા બધા એવા સોંગ્સ છે જે તમને ગમશે, એમાંનું એક સોંગ એ આ છે કે જાનમ દેખ લો મિટ ગઈ દૂરિયા, મેં યહાં હું યહાં। એમાં બે દેશો વચ્ચેની જે દૂરીઓ છે એની વાત કરવામાં આવી છે। મૂવીમાં જે આ સોંગ જેમણે લખ્યું છે એટલે કે જાવેદ અખ્તરજી, જે બહુ સારા એવા લેખક છે અને ઘણું એવું સારું એમનું લખાણ દરેક મૂવીમાં તમને જોવા મળશે, ઘણી બધી મૂવીઝમાં તમને જોવા મળશે। સિંગર છે ઉદિત નારાયણજી અને મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે મદન મોહનજી। સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો ફરીથી આપણે આજનું આ નેક્સ્ટ સોંગ પ્લે કરી લઈએ।

હૈ, એક આવા પ્રકારનું સોંગ છે. અને જ્યારે બીજું સોંગ છે દુ પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ. હા, યસ, આમાં જે ફર્સ્ટ સોંગ મેં જેની વાત કરી કે હમી જબ સે મોહબ્બત હો ગઈ હૈ, એ બોર્ડર ફિલ્મનું છે, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટનું, જેમાં ફિલ્માંકનમાં જે હીરો અને હિરોઈન જોવા મળશે આ સોંગમાં, એ આ બંને છે. હવે બોર્ડર ફિલ્મ જેમને જોઈ હશે એમને ખબર હશે કે એ ફિલ્મ કયા પ્રકારની છે, એનું સ્ટોરી કેવું છે. પરંતુ એમાં જે સોંગ્સ છે એ દરેક હીરો હિરોઈનને લઈને

એકાદ સોંગ તમને જોવા મળશે એમાં. એમાંથી અક્ષય ખન્નાજીનું અને પૂજા ભટ્ટજીનું આ સોંગ છે જે શૂટ કરવામાં આવ્યું છે. એક વિલેજ હોય છે, વિલેજનું આખું જે વાતાવરણ છે એ તમને આ સોંગમાં જોવા મળશે. ધેન એક બીજું જે સોંગ મેં તમને વાત કરી, દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે, હવે આ જે સોંગ છે એમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકર જોવા મળશે. હવે આ બંનેની જે જોડી છે એ સમયમાં ઘણા બેક ટુ બેક મૂવીઝમાં તમને જોવા મળતી હશે. જો તમે જોયા હશે એમના મૂવીઝ તો તમને બેક ટુ બેક ઘણા મૂવીમાં આ બંનેની જોડી જોવા મળતી, કેમ કે એ બંનેની જોડી બહુ હિટ એ વખતે કહેવાતી અને જે પણ ફિલ્મ આવતી તો એમાં બહુ શૂટ પણ થતા બંને એકબીજા સાથે. સો એમાંનું એક મૂવી જંગલ 2000 અને ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકરનું આ દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે, સોનુ નિગમ એન્ડ સુનિધિ ચૌહાણે જે આ સોંગ ગાયું છે. તો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, બેક ટુ બેક બે સોંગ હું તમને સંભળાવવા જઈ રહી છું કોઈ પણ ડિસ્ટર્બન્સ આપ્યા વગર. યસ, એટલે શું તમને પણ મજા આવે સોંગ સાંભળવાની એન્ડ તમને લાગે કે હા કોઈએ અમને ડિસ્ટર્બ કર્યા નથી. તો હું આવું છું આ બે સોંગ પછી, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ અર્જાંજલી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર માય શો સોંગ્સ મહેફિલ. આજે મેં તમને ઘણા બધા એવા સોંગ્સ સંભળાવ્યા જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા અને તમે ભૂલી ગયા હતા, અને મેં ફરીથી તમને યાદ અપાવી દીધા. હવે આ સોંગ સાંભળીને તમને કેવું લાગે છે અને મારી આ સોંગની જે રિસર્ચ છે તમને કેવી લાગે છે મને જરૂરથી જણાવજો. અને તમારી પાસે એવા કોઈ સોંગ્સ હોય જેમના વિશે તમને કંઈક ખબર હોય તો મને એ મોકલજો, આપણે જરૂરથી એ શેર કરીશું. નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજા સોંગ્સ લઈને આવીશ જે તમે ભૂલી ગયા છો અને જે મારે તમને યાદ કરાવવા છે ફરીથી. તો ક્યાંય જતા નહીં, કેમ કે આપણા શો ચાલુ રહેશે. બેક ટુ બેક અમારા દરેક આરજીના શો અહીંયા આવતા હોય છે, પરંતુ આજે તમે આખો દિવસ મને સાંભળવાના છો. તો મળતા રહીએ, મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે એક એવી પૂનમની કે જેમાં ચાંદની નથી હોતી પરંતુ ભક્તિ હોય છે, શ્રદ્ધા હોય છે અને લાખો લોકોની આસ્થા હોય છે. હા, વાત કરી રહી છું ભાદરવી પૂનમની. ભાદરવા મહિનાની એ પૂનમ એટલે ગુજરાતની ધાર્મિક અને લોક પરંપરાઓ સાથે જોડાયેલો એક ખાસ દિવસ. આ દિવસ આવે એટલે જાણે વાતાવરણમાં ભક્તિનો રંગ છવાઈ જાય. કોઈ મંદિરે જાય, કોઈ પગપાળા યાત્રા કરે, તો કોઈ પરિવાર સાથે દર્શન કરવા નીકળે, કોઈ મનમાં એક જ પ્રાર્થના કરે, હે માં મારા પરિવારની રક્ષા કરજે, તારી કૃપા હંમેશા રાખજે. તહેવારો આપણને માત્ર ઉજવણી નથી શીખવતા, તહેવારો આપણને એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાવાનું શીખે છે. આજે તમે જ્યાં બી છો ત્યાં જોડાઓ છો. તો તમારા માટે ભાદરવી પૂનમ શું છે? આસ્થા, યાત્રા, પરિવાર કે પછી બાળપણની એક સુંદર યાદ, જાણીશું આ નાનકડા.

મિત્ર ક્યારે એવું વિચાર્યું છે કે એક માણસ પોતાના ઘરેથી નીકળે છે, કિલોમીટરો સુધી ચાલે છે, થાકે છે, પગમાં દુખે છે, છતાં પણ ચહેરા ઉપર સ્મિત છે. શા માટે? કારણ કે જ્યારે યાત્રા આસ્થાની હોય ને, ત્યારે રસ્તાની મુશ્કેલી પણ ભક્તિનો એક ભાગ બને છે. ભાદરવી પૂનમ સાથે ગુજરાતના વિવિધ જગ્યાઓમાં ધાર્મિક યાત્રાઓ અને મેળાઓની પરંપરા છે. ખાસ કરીને આપણા અંબાજી તરફ ઉત્તર ગુજરાતના છીએ આપણે, આપણા પાલનપુરની નજીક જ્યારે ભાદરવી પૂનમ આવે ત્યારે ઘણો બધો ભક્તિનો માહોલ શરૂ થઈ જાય. યાત્રામાં એક વ્યક્તિ નથી ચાલતી, ચાલે છે માતાની ભક્તિ, પરિવારની પ્રાર્થના, મિત્રોની સંગત, એક મનની આશા. કોઈ કહે મારી માનતા પૂરી થઈ, કોઈ કહે મારા બાળકો સુખી રહે, કોઈ કહે ઘરમાં શાંતિ રહે, અને કોઈ તો કંઈ માગતું જ નથી, ફક્ત કહે છે કે માં તારો આશીર્વાદ રહે. તો ચાલો આજે આ યાત્રાની સુંદરતાને માણવી છે. મંજિલ કરતાં સફર વધારે યાદગાર હોય છે. જો તમને ક્યારે ભાદરવી પૂનમની યાત્રા કરી હોય તો તમારી યાદ કઈ છે, અમને ચોક્કસથી DM કરજો, અમને ચોક્કસથી જણાવજો. અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ.

મિત્રો, ભાદરવી પૂનમ આવે એટલે આપણા ગુજરાતની અંદર, આપણા બનાસકાંઠાની અંદર શરૂ થઈ જાય ભક્તિનો એક અલગ જ વાતાવરણ. આપણું પ્રશાસન, આપણી તંત્ર, આપણા નગરપાલિકા, આપણા આસપાસના દરેક લોકો અને સામાન્ય લોકો પણ શરૂ થઈ જાય ભક્તિની આ શક્તિમાં જોડાવા. સૌથી વધારે તો મજા ત્યારે આવે જ્યારે કેમ્પોની શરૂઆત થઈ જાય. તમે જોશો તો હવે તો અમદાવાદથી લઈ અને છેક અંબાજી સુધી દરેક જગ્યાએ તમને કેમ્પ જોવા મળશે. સ્પેશિયલી આપણા પાલનપુરની વાત કરીએ તો પાલનપુરની અંદર દરેક પગલે ને પગલે તમને કેમ્પ જોવા મળશે. કોઈ મેડિકલ એસોસિએશન એ કેમ્પ ઊભો કરી રહ્યું છે, કોઈ મિત્ર વર્તુળ કેમ્પ ઊભો કરી રહ્યું છે, કોઈ મસાજ માટેનું કેમ્પ ઊભું કરી રહ્યું છે, કોઈ દવા માટેનું કેમ્પ છે, કોઈ ઢોકળાનું કેમ્પ છે, કોઈ ઢોસાનું કેમ્પ છે. તમે જ્યાં જાઓ ત્યાં બસ બધાનો એક જ મોટિવ છે કે ગમે તે થાય પદયાત્રીને તકલીફ ના પડવી જોઈએ. અને આ જ તો આપણા ગુજરાતની ખાસિયત છે અને આ જ સેવામાં પણ ભક્તિ છે. સેવા કેટલી મહાન હોઈ શકે છે એ પણ આપણે ભાદરવી પૂનમ દેખાડી દે છે. અને ગુજરાતના લોકો, પાલનપુરના લોકો ક્યારેય ભક્તિમાં, શક્તિમાં અને સેવામાં પાછા નથી પડ્યા એ પણ આ ભાદરવી પૂનમ બતાવે છે. મળું છું આ નાનકડા વિરામ બાદ. ઘણી બધી વાતો કરવી છે આજે ભાદરવી પૂનમ વિશે.

બોલ માડી અંબે, જય જય અંબે. આ નાદ તમે અત્યારે પાલનપુરમાં નીકળો છો ને તો તમને દરેક જગ્યાએ સાંભળવા મળી રહ્યો છે. તમે જ્યારે બહાર નીકળો એટલે તમને ઘણા બધા લોકો ચાલતા દેખાય અને દરેક જગ્યાએ ક્યાંય ડીજે વાગી રહ્યા છે, ક્યાંય મસ્ત પ્રોગ્રામ થઈ રહ્યા છે. પદયાત્રીઓને કોઈ તકલીફ ના મળે એ માટે પાણી, છાસ, શેરડીનો રસ, કેટલી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને આ માટે હું કહેવા માંગીશ કે આપણું પ્રશાસન પણ એટલું જ મજબૂત રીતે ઊભું છે. આપણી પોલીસ છે, આપણા જવાનો છે, એ પણ અત્યારે તમે દેખો તો કેટલી વ્યવસ્થામાં છે. આપણો મેડિકલ સ્ટાફ છે, આપણા જેટલા બી કર્મચારીઓ છે એ ખડે પગે માની ભક્તિમાં ત્યાં ઊભા છે. અને માની ભક્તિ સાજી એ જ છે કે જે લોકોની સેવા કરી રહ્યા છે. ઇવન આપણા સફાઈ કર્મચારીઓ પણ અંબાજીને સહેજની મેલું નથી થવા દેતા, માના ધામને ચોખ્ખું અને પવિત્ર રાખી રહ્યા છે. જેનાથી જે બને એ કરી રહ્યું છે. બસ બધાનું એક જ ધ્યેય છે કે આ ભાદરવી પૂનમ સફળ બનાવી અને મન મૂકીને માની ભક્તિ કરવી. અને માની ભક્તિ એટલે માના દર્શન કરવા અને સાથે સાથે લોકોની સેવા કરવી, લોકોની મદદ કરવી. આ ભાદરવી પૂનમનો મહિમા આપણને બતાવી રહ્યો છે. તમે જુઓ તો ખરી, બહાર નીકળો તો ખરી, લોકો જય માં અંબે બોલીને જ્યારે નીકળે છે અને સામે અમને જવાબ મળે છે બોલ માડી અંબે, એટલે એમની ભક્તિ એ સફળ થઈ જાય છે. તમે જ્યારે નીકળો છો ચાલતા ત્યારે તમને ક્યારે અંબાજી આવી જાય છે ખબર નથી પડતી, કારણ કે એટલો લોકો છે અને સાથે એટલી ભક્તિ છે. હું હમણાં જ એક જણને મળી, એમણે મને એવું કીધું કે જ્યારે તમે અંબાજી પહોંચો છો ને ત્યારે બોલ વાળી અંબે, જય જય અંબે એટલું સતત બોલાય છે કે તમારા હાથ આપોઆપ ઉઠી ઉઠે છે, તમારા મોઢામાંથી આપોઆપ જય અંબે શબ્દ નીકળી ઉઠે છે. ને તમે ભક્તિના રસમાં એવા રંગાઈ જાઓ છો કે તમને 2-3 મિનિટ માટે એવું લાગે ને કે બસ આ દુનિયામાં આ જગ્યા સિવાય બીજું કશું નથી. અને આ જ તો ભક્તિનો મહિમા છે. મળું છું નાનકડા વિરામ બાદ, તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઘણા બધા સંઘો નીકળે છે આ વખતે, દર સાલ ઘણા બધા સંઘો આવે છે આપણા અંબાજીમાં ભાદરવી પૂનમ માટે. કેટલા લોકો ચાલતા આવે છે, કેટલા લોકો પગદંડી દ્વારા આવે છે, કેટલાક લોકો દંડવત યાત્રા દ્વારા આવે છે. ઘણા બધાની અલગ અલગ શ્રદ્ધા છે, અલગ અલગ આસ્થા છે, માં ઉપરનો વિશ્વાસ અલગ અલગ છે. ઘણા બધા સંઘ એવા આવે છે કે જે બહુ વર્ષોથી ચાલતા આવે છે. એમાંનો એક સંઘ છે લાલ દંડા સંઘ. આ વખતે એમનું 192મું વર્ષ હતું આ અંબાજી આવવાનું, જે પોતાની ધજા લઈને આવે છે. જ્યારે એ ધજા લઈને અંબાજી પહોંચે છે, માના ચરણોમાં જ્યારે એ ધજા અર્પણ કરે છે અને જે દ્રશ્ય ઊભું થાય છે ત્યાં આહલાદક, એનાથી તમને એવું લાગે ને કે આ જગ્યા આ લોકોની અંદર કંઈ અલગ એલર્જી છે. એટલા આ લાલ દંડા સંઘવાળાનું પોતાનું મહિમા છે અને માની ભક્તિ છે કે જે 192 વર્ષથી એમને અંબાજી પગપાળા અમદાવાદથી લાવે છે. અને છતાં પણ એમની ભક્તિમાં એટલી શક્તિ છે કે જ્યારે ધજાને છોડે છે ત્યારે એમની આંખોમાંથી આંસુ નથી અટકતા. એમને દુઃખ છે પોતાની માંથી દૂર જવાનું, પોતાના સગી માંથી જાણે દૂર જતા હોય ને એમ એ રોવે છે. એમની આંખોમાંથી જ્યારે આંસુ નીકળે છે ત્યારે એમની ભક્તિની અંદર શું શ્રદ્ધા છે ને એ આપણને ખબર પડી જાય છે. ભક્તિ એક વસ્તુ જ અલગ છે કે જેનાથી તમે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકો છો. અને જેટલા બી સંઘ પાલનપુરથી નીકળે છે, અંબાજી પહોંચે છે, પછી રાજકોટવાળો સંઘ હોય કે ઘણા બધા સંઘ હોય, બસ બધા પોતાની ભક્તિમાં લીન થઈને માના દરબારમાં જ્યારે પહોંચે છે, જ્યારે માં એમને સામે ઊભા હોય ને ત્યારે એમને થાય કે જીવન અહીં સાર્થક થઈ ગયું. આ વખતે તમે અંબાજી ગયા કે નહીં પગપાળા ચોક્કસથી કહેજો. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મિત્રો, તહેવાર માત્ર ઉજવણી નથી હોતી, તહેવાર એક પ્રકૃતિને યાદ કરવાનો પણ દિવસ હોય છે. આપણી ભારતીય પરંપરા પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો જૂનો સંબંધ છે. ચાંદની રાત હોય, ખુલ્લું આકાશ હોય, મંદ પવન હોય, અને આપણે થોડી ક્ષણો માટે મોબાઈલને સાઈડમાં મૂકી દઈએ ત્યારે આપણને સમજાય કે કુદરત કેટલું સુંદર છે. આ ભાદરવી પૂનમ એક નાની શરૂઆત કરીએ. મંદિર જઈએ ત્યારે આસપાસ કચરો ન ફેંકીએ, મેળામાં પ્લાસ્ટિક ઓછું વાપરીએ, પાણીનો બગાડ ન કરીએ, શક્ય હોય તો એક છોડ વાવીએ, અને માતાજીને જે ફૂલ ચડાવીએ છીએ ને એ ફૂલ તો ચડાવીએ પણ જોડે માની આગળ એક ઝાડ વાવીશું એવો સંકલ્પ જરૂરથી કરીશું, તો પ્રકૃતિ પ્રત્યેની આ એક ભક્તિ જ છે. મિત્રો, ભક્તિ માત્ર હાથ જોડવામાં નથી, ભક્તિ છે જીવદયામાં, પ્રકૃતિનું રક્ષણ કરવામાં, સમાજ માટે કંઈક સારું કરવામાં. તો આ ભાદરવી પૂનમ એક નવો સંદેશ લઈને આગળ વધીએ કે પ્રકૃતિની સેવા જ પરમાત્માની સેવા છે. આમ તો આ વખતે આપણા પ્રશાસને ચોખ્ખાઈની, પ્લાસ્ટિકનો ઓછો યુઝ થાય એ દરેક વસ્તુની ખાસ ધ્યાન રાખ્યું છે. આ વખતે ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેનાથી પ્લાસ્ટિક ઓછો યુઝ થાય, પછી કચરો ઓછો ફેલાય, અને જો કચરો ફેલાયો છે તો તાત્કાલિક એની સફાઈ થાય એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઘણી બધી વ્યવસ્થા છે આપણા પ્રશાસન દ્વારા, અને પ્રશાસને આ વખતે સરાહનીય કાર્ય, અને આ સિવાય સરાહનીય કાર્ય તો કર્યું છે આપણા પોલીસ જવાનોએ કે જે ખડે પગે ત્યાં ઊભા છે, અને જ્યારે અંબાજીમાં કોઈ દર્શન કરવા જાય છે ત્યારે એમને બીજાની જેમ પકડીને તરત દર્શન કરીને કાઢી નથી નાખવામાં આવતા, બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે એ પણ એટલી જ ભક્તિ કરે છે. અને દરેક માઈ ભક્ત એ માના દર્શન કર્યા વગર ન જતું રહે એની ખાતરી એ આપણું પોલીસ પ્રશાસન કરે છે. તો મળું છું આ નાનકડા વિરામ બાદ, તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

તો મિત્રો, ભાદરવી પૂનમની આપણી આ સુંદર સફર આવી પહોંચી છે અંતિમ પડાવ પર. પરંતુ ભક્તિની સફરને ક્યાં અંત હોય છે? જો આપણે યાત્રાની વાત કરીએ ને, તો વાત કરીએ મેળાની, પરિવારની, પરંપરાની અને પ્રકૃતિની. તો ચાલો ચાંદની રાતમાં એક નાનકડી પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, મારા ઘરમાં સુખ રાખજે, પરિવારમાં પ્રેમ રાખજે, વડીલોના આશીર્વાદ અને સ્વાસ્થ્ય રાખજે, બાળકોના સપના પૂર્ણ થાય અને જે લોકો મુશ્કેલીમાં છે એમને હિંમત મળે અને આપણા સમાજ માટે સૌને પ્રેમ રહે અને શાંતિ રહે. મિત્રો, જીવનમાં આપણે ઘણું મેળવવા દોડી રહ્યા છીએ, પણ ક્યારેક થોભીને પૂછવું જોઈએ કે મારી પાસે જે છે એના માટે મેં આભાર માન્યો કે નહીં. આ ભાદરવી પૂનમ, આભાર માનીએ માતા પિતાનો, પરિવારનો, મિત્રોનો, પ્રકૃતિનો અને જીવનનો. ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ હશે, તો ચાલો તો મનમાં પ્રેમ અને કરુણાનો પ્રકાશ પણ પૂર્ણ કરીએ. હું છું આરજી પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, તમારા ઘર સુધી ભક્તિ, સંસ્કૃતિ અને લાગણીઓને પહોંચાડવાનો અમારો નાનકડો પ્રયત્ન. આ ભાદરવી પૂનમ ચોક્કસથી કહેજો, ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. આપ સર્વેને ભાદરવી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ. બોલ માડી અંબે, જય જય અંબે.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
2: અમદાવાદ ભાવનગર વચ્ચે નાનું ગામ, ગામનું નામ વલભીપુર, હાઈવે ઉપર આવેલું ગામ, 24 કલાકનો માર્ગ વાહન વ્યવહાર, બધું જ આ ગામમાં મળી રહે. ગામ નાનું છતાં રોડની બે તરફ વિકસેલું, એક તરફ ઓછા લોકો રહે, બીજી તરફ ગામ વલભીપુર મૂળ ગામ. ગામમાં એક શાળા, શાળાનું નામ વલભીપુર પ્રાથમિક શાળા, સરકારી શાળા નામ હોઈ શકે, વલભીપુર સરકારી શાળા. આ શાળામાં એક શિક્ષક, એમનું નામ અજીતસિંહભાઈ, અને અજીતસિંહ સોલંકી વિશે આજે હું વાત કરીશ. વાત જાણે એમ બની કે અજીતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે અને એ જમાનામાં દીકરીઓ ભણવા ના આવે, એમાં ક્ષત્રિય સમાજની દીકરી તો ન જ આવે. આ વાત છે 1974ની, પણ અજીતસિંહભાઈ વલભીપુરના જ અજીતસિંહભાઈ રાજપૂત સમાજના, અને એ કારણે બે પાંચ દીકરીઓ શાળામાં આવતી થઈ. પણ એક દિવસ એવું બન્યું, એક દીકરી શનિવારના દિવસે રોડ ક્રોસ કરીને શાળામાં આવતી હતી, અને કોઈ આવતી ખૂબ જ ઝડપથી આવતી કોઈ ટ્રાવેલ્સના નીચે, કોઈ ટ્રકના નીચે દીકરીનો અકસ્માત થયો, અને વલભીપુરમાં એ દિવસે કાળો કેર થયો. દીકરીઓ ભણવા આવતી નહોતી, એમાંથી એક આવતી દીકરી, ક્ષત્રિય સમાજની દીકરી, અકસ્માતમાં મૃત્યુ પામી. શાળામાં શોક, ગામમાં શોક, ભાવનગરમાં શોક. સૌથી વધારે દુઃખ જો કદાચ હોય તો એ દુઃખ હતું અજીતસિંહભાઈને. શું મોઢું બતાવે એ વાલીને. ફરીથી અજીતસિંહભાઈએ પ્રયત્નો કર્યા, વલભીપુર રોડની બીજી તરફ જે વસાહત હતી ત્યાં વાલીઓને પૂછ્યું કે આ વિસ્તારમાં શાળા બને તો તમે તૈયાર છો? વાલીઓ તૈયાર થયા. તમને થશે એક ગામ છે, ગામમાં એક શાળા છે, શાળામાં એક માસ્તર છે, માસ્તર શાળા બનાવવા માટે કીધું, એમાં શું નવી વાત? ના, જીવતી વાર્તા જુદી. અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું. અજીતસિંહભાઈ જેવા શિક્ષક કે અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું, એ હતો 9-40નો સરતાજ હું છું. ઘરબાર છોડી પ્રવેશું વર્ગ દરબારમાં, 100-100 સલામો ઝીલતો હું તાજ છું, સરતાજ છું, કારણ હું શિક્ષક છું, શિક્ષક છું, શિક્ષક છું. આવા શિક્ષક અજીતસિંહભાઈએ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોમાં દીકરીઓ ભણવા આવે તે માટે રોડની આ તરફ શાળા બનાવીશું. જિલ્લા પંચાયતમાં જાણ કરી. જિલ્લા પંચાયત કે એવું 1974માં કે અમારી જોડે પૈસા નથી, તમે કહો તો મંજૂરી મળી જાય. અને અજીતસિંહભાઈને રોડની આ તરફ પ્રાથમિક

0: શાળા ચલાવવા માટેની મંજૂરી મળી. મકાન વગરની તો શાળા હોય નહીં. પણ આ તો અજીતસિંહભાઈ, હું ચિતરું છું, ચિતરી ચડશે તેવું ચિતર આવી જાણું છું. અવનવું ચિતરનારને સર્જનહાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ સર્જક શિક્ષકે સરસ મજાનો વિચાર કર્યો. આ એ જમાનાની વાત છે જ્યારે ટેપ રેકોર્ડની અંદર ઓડિયો કેસેટ ચાલતી હતી અને ઓડિયો કેસેટના ઉપર ગીત કે સંભળાતું મોરારી બાપુની કથાની ઓડિયો કેસેટો ભેગી કરી આ અજીતસિંહભાઈએ જે જગ્યાએ ગામના લોકો બેસતા હતા ત્યાં આખો શ્રાવણ મહિનો આ ટેપ વગાડી. આવું કરવાનું કારણ હતું કે એમણે મોરારી બાપુને કીધું કે મારે રૂમ બનાવી છે તો મારા માટે કથા કરો. બાપુ જોડે સમય ન હતો તો બાપુની ઓડિયો કેસેટ વગાડી તો લગભગ એ જમાનામાં 24,000 રૂપિયા ભેગા થયા. મોરારી બાપુની ઓડિયો કેસેટ ગામ આગળ વગાડવાની આરતીના નામ થઈને 24,000 રૂપિયા થયા. આ રકમ એવી હતી કે નથી મકાન બની શકતું, નથી શાળા બની શકતી. અજીતસિંહભાઈ જોડે કોઈ વિકલ્પ નથી. એમણે ફરીથી મોરારી બાપુને કીધું કે બાપુ આ 24,000 રાખો, મારી જોડે પૈસા નથી, નથી રૂમ બાંધી શકાય એવું, નથી શાળા રાખી શકાય એવી. દીકરીઓ નહીં ભણે તો ચાલશે, પણ હવે હું થાક્યો. એ દિવસે મોરારી બાપુએ કીધું કે આ 24,000 રાખો, બાકીની જે પણ રકમ ઘટતી હશે તમારી શાળાનું બાંધકામ થશે. શ્રોતા મિત્રો, આજે અમદાવાદથી વલભીપુર જતા એક યુનિવર્સિટીને શોભે એવું મકાન છે માનસ પ્રાથમિક શાળા. શાળાનું નામ માનસ પ્રાથમિક શાળા રાખવાનું એકમાત્ર કારણે કે રામચરિત માનસના કથાના પૈસામાંથી 24,000 રૂપિયાથી શરૂ થયેલી આ શાળા છે. આજે બાલમંદિરથી કોલેજ સુધીનું એક ઇન્સ્ટિટ્યૂટ છે માનસ પ્રાથમિક શાળા, માનસ એજ્યુકેશન કેમ્પસ. વાત કરીએ ફરીથી અજીતસિંહભાઈની. અજીતસિંહભાઈ આજે પણ શૈક્ષણિક રીતે સક્રિય છે. ગુજરાત સરકારમાં પણ તેઓ અનેક જગ્યાએ સહયોગી થાય છે. રાજ્ય પારિતોષિક, રાષ્ટ્રીય પારિતોષિક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અબ્દુલ કલામ સાહેબના હસ્તે તેઓને ઇન્ટરનેશનલ કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ પણ મળેલો છે. અને આ રીતે કથા કરી શાળાનું બાંધકામ બનાવનાર દુનિયાના એકમાત્ર શિક્ષકને આપણે સૌ આજે યાદ કરીશું. આ અજીતસિંહભાઈ જેમની જીવતી વાર્તા છે કે એમણે માત્ર ને માત્ર દીકરીઓ માટેનું જ શિક્ષણનું સંકુલ બનાવ્યું એમ નહીં, આજે કોઈ પણ વ્યક્તિ એ સંકુલમાં જઈ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. મમતાબેન પરમાર, અજીતસિંહભાઈ, રાજુભાઈ, રમણભાઈ સોની, મોતીભાઈ નાયક, આ એવા માણસો છે જે આ સંકુલ પાછળ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. અને એટલા માટે જ અજીતસિંહભાઈને આજે આપણે આજની વાર્તામાં યાદ કરીએ. કારણ કે બાકીની રકમ આપી એવું જ નહીં, પણ એ પછીથી પણ માનસ પ્રાથમિક શાળાની અંદર આજે એક એક રૂપિયાનો હિસાબ આપી લોકોને જાગૃત કરવામાં આવે છે. તો આવા અનોખા પાત્ર, આપણા અનોખા વ્યક્તિ અજીતસિંહભાઈ વિશે આજે આપણે વાત કરી. અજીતસિંહભાઈ આજે પણ વલભીપુરમાં સક્રિય રીતે શૈક્ષણિક રીતે કાર્ય કરી રહ્યા છે. આખા ગામમાં જઈ તમે ગમે ત્યારે પૂછો, અજીતસિંહભાઈ સોલંકી કોઈ પણ વ્યક્તિ આપને બતાવશે. તો આ અજીતસિંહભાઈને યાદ કરી આજની વાર્તા આપણે અહીં અટકાવીશું. આવી જ અનેક બીજી વાર્તાઓ સાથે ફરીથી આપણે મળતા રહીશું. 90.4 FM પાલનપુર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી

જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એણે જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા હે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

0: હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે, તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમ્સન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.
1: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત.

આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: स्वस्थ रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આહા, શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન। આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સામુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: સંતાનના વિવાહ થાય ને એટલે પિતા જરા જુદા અધ્યાયમાં પ્રવેશ કરતા હોય છે. પોતાના ઘરમાં પુત્રવધુ જુએ ને એટલે પિતાને થાય કે હવે મારે માયા સંકેલવાની છે. અને એવો જ વિચાર દશરથને આવ્યો. રાજા દશરથ જેના મનમાં છે કે હવે હું આ જવાબદારીમાંથી છૂટું. તમે જુઓ, ત્યાગ આપણી આ પરંપરામાં ત્યાગ કેટલો અદ્ભુત જોડાયેલો હતો. એટલે રાજાને થયું કે મેં જીવી લીધું જીવન મારું આખું. અને એમાં રામાયણ કહે છે કે 60,000 વર્ષ સુધી રાજા દશરથે રાજ કર્યું હતું. એટલે તમને થાય કે આ બધાના આયુષ્ય કેટલા. હવે તો 55 આપણે ટિકિટ ફાટી જાય છે આપણી, પણ આ તો 60,000 વર્ષ રાજાએ રાજ ભોગવ્યું. અને ત્યાગની પરંપરા, જેમ ગીતામાં ત્યાગની આખી અલગ વાત કૃષ્ણએ કરી છે, તો રાજા દશરથને થયું છે કે હવે મારે ત્યાગ કરવો છે, હવે આ માયા છોડવી છે, જવાબદારી છોડવી છે. રામના વિવાહ થયા છે અને આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની ગાથા.

રામને કેમ દશરથ રાજા તરીકે જોઈ રહ્યા છે, યુવરાજ તરીકેના કારણો તમે જુઓ ને, તો એમાં સૌથી મોટું કારણ આ છે કે વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ ગયા, તાડકાને મારી તેને સુબાહુને હટાવ્યા, યજ્ઞની રક્ષા કરી, ત્યારે આર્યાવર્તને રામના પ્રતાપનો પરિચય થયો. આ એ રામ જે હજી તો વસિષ્ઠના આશ્રમમાં રમતા હતા, એટલે ધનુષ પર બાણથી કેરીઓ પાડી હતી, પણ અસુરને માર્યા ત્યારે ખબર પડી કે ના, આપણો દીકરો ખરેખર પ્રતાપી છે. પછી એ રામે જ્યારે અહલ્યાને સન્માન આપ્યું ત્યારે રામનો એક નારી ગૌરવ, નારી સન્માનનો નવો પરિચય આર્યાવર્તને થયો. એટલે દશરથ મનમાં ટીક કરતા જાય છે કે પરાક્રમી તો છે જ, પણ એનામાં વિનય પણ છે. શિવ ધનુષનો ભંગ કર્યો, ફરી એને આખી એની પોતાનો વીરતાનો પરિચય આપ્યો, પણ પરશુરામને શાંત કર્યા ત્યાં રામનો ડિસિઝન પાવર, કે નિર્ણય શક્તિ કેવી છે રામમાં, કે એને પરશુરામ સાથે બાયો ન ચડાવી કે આવો આપણે બંને મેદાનમાં લડી પડીએ. એને પરશુરામને સાંભળ્યા, જાણ્યા અને પોતાના પરાક્રમનો પરિચય આપ્યો, એટલે રામની નિર્ણય શક્તિનો પણ અહીંયા દશરથને પરિચય થયો. એટલે દશરથને થાય છે કે અયોધ્યાને રામથી ઉત્તમ રાજા બીજો મળી ન શકે. એટલે દશરથના એ અવસ્થામાં છે કે જ્યારે એને વિચાર્યું કે હું આ મિતભાષી રામ છે જે પ્રજામાં પ્રિય છે અને મારો પ્રાણ પ્રિય છે, એને તિરસ્કાર તો કોઈનો કરતો જ નથી. રામ શબ્દની સુંદરતા એ છે કે રામ સ્વીકારનું નામ છે. રામ, મહાત્મા ગાંધીજી એવું કહેતા કે રામ શબ્દ બહુ વિશાળ છે અને રામ શબ્દમાં સૌનો સ્વીકાર છે. એટલે દશરથને થયું કે આનાથી ઉત્તમ રાજા અયોધ્યાને મળી ન શકે. એણે પોતાના કુળગુરુ વશિષ્ઠના કાને આ વાત નખી. સવારે રાજદરબાર ભર્યો છે, મંત્રી સુમંત હાજર છે, વશિષ્ઠ છે અને કહે છે કે

દેવ, હે મંત્રીમંડળ, જુઓ, રાજા છે પણ નિર્ણય પોતે નથી લેતો. વિદ્વાનોને પૂછે છે એકવાર કે આ મારા મનમાં વિચાર છે, તમારું શું માનવું છે, તમને યોગ્ય લાગે છે આખી વાત આ મારા મનમાં છે? એટલે દશરથે મંત્રીઓને વાત કરી, કુળગુરુ વશિષ્ઠને વાત કરી, સૌએ એકી વાજે આ વાતને વધાવી લીધી કે રામથી ઉત્તમ રાજા બીજો હોઈ ન શકે. તો દશરથ કહે છે કે તો આ મારો વિચાર તમે વધાવી લીધો, તો ગુરુદેવ આગળ હવે મને જ્ઞાન આપો, વાત આપો કે આગળ કઈ રીતે આ વાતને વધાવી છે, શું કરવું છે. હવે એક બહુ મજાની વાત વાલ્મીકી લખી છે કે રામના વિવાહ થયા, દશરથ રાજાએ ચારે પુત્રોને પરણાવ્યા, એ સાથે કઈ કઈ દેશથી ભરતના મામા આવ્યા છે, અને ભરતના મામાએ પોતાની સાથે પોતાના ભાણેજને લઈ જવાનું નક્કી કર્યું છે કે હું મારા ભાણેજને લઈ જાઉં. એટલે કઈ કઈ દેશમાં પોતાના મામા સાથે ભરત અને શત્રુઘ્ન મોસાળમાં ગયા છે. અહીંયા છે ને મને જરા દશરથનું જરા જુદા પ્રકારનું પાત્ર પરિચય થાય છે, અને આપણા વાલ્મીકી ઋષિ અને તુલસીદાસે છે ને જરાય જજ નથી કર્યા કોઈને, એને ખાલી પોતાની રીતે મૂકી, હું એક પાત્ર મૂકું છું, હે ભાવક, હે વાચક, તું તારી દ્રષ્ટિ આ પાત્રને ન્યાય આપજે. તો જ્યારે કથા એવું કહે છે કે કૈકેયીના પુત્ર ભરતને ગાદી મળશે એવું દશરથ વચન આપી ચૂક્યા હતા કૈકેયીના વિવાહ પૂર્વે કૈકેયીના માતા પિતાને, આવું આપણે ત્યાં વર્ણન છે. એનો અર્થ એવો થયો કે ભાઈ કોઈ આમાં વાદ વિવાદ છે જ નહીં, કોઈ સંવાદ જ નથી, ભરતને ગાદી મળશે, કારણ કે કૈકેયીને પરણવા માટે દશરથ આવું વરદાન આપી ચૂક્યા છે, આવું વચન આપી ચૂક્યા છે, એવું આપણા પુરાણો અને લોકકથા કહે છે. એટલે જ્યારે ભરત ગયો મોસાળ, એ જ સમયે દશરથને વિચાર આવે છે કે હવે રામનો રાજાભિષેક કરી લો. એટલે અહીંયા જરા એક જે પુત્ર પ્રેમ ને પુત્ર મોહ ની વચ્ચેની ભેદ રેખા છે ને દશરથ સેજ ચૂક્યા છે. અને જ્યારે જ્યારે માણસ વચન ચૂકે છે ને, જ્યારે જ્યારે માણસ વિવેક ચૂકે છે ને, ત્યારે ત્યારે એક મહાભારત થાય છે, અને ત્યારે ત્યારે એક રામાયણ સર્જાય છે. તો ભરતની ગેરહાજરીમાં દશરથને વિચાર આવ્યો અને એ નક્કી કરે છે કે રામનો તાત્કાલિક રાજ્યાભિષેક કરીએ. જો આમ આઈડિયલી તો ડિઝાઇન એવી હોવી જોઈએ કે ભરતની હાજરીમાં રામનો રાજ્યાભિષેક થવો જોઈએ. તો વશિષ્ઠ મુનિએ કીધું રાજા દશરથને કે મહારાજ, આજ્ઞા આપી દો મંત્રીમંડળને, આપણે આયોજન કરીએ, અને પછી કહેશે કે હવે આ રાજ્યાભિષેક માટે કઈ કઈ સામગ્રીઓ જોશે. તો અહીંયા વશિષ્ઠ સૂચના આપે છે, આજ્ઞા આપે છે. શું છે આજ્ઞા? હે મંત્રીગણ, સોનાના 5 રત્નો, પૂજા માટેના દ્રવ્યો, શ્વેત પુષ્પોની માળા, ડાંગર, ઘી, મધ, અહત, અહત એટલે તરત વણાયેલું વસ્ત્ર જેમાં વચ્ચે સાંધો ન હોય, પાછું એને અહત કહેવાય, એ અહત વસ્ત્ર, શ્વેત છત્ર, સોનાના 100 કળશ, સોને મઢેલા સિંગડાવાળો વૃષભ એટલે કે બળદ, નખવાળું વ્યાઘ્ર ચર્મ, વાઘનું ચામડું, આ બધું આવતીકાલે સવારે અગ્નિશાળામાં પહોંચતું કરો. આ ગુરુદેવની આજ્ઞા થઈ ગઈ અને ધામધૂમથી રામ રાજ્યાભિષેકની તૈયારી ચાલુ થઈ. આખું નગર આસોપાલવ, પુષ્પ અને ધજાઓથી શણગારવામાં આવ્યું. 1,00,000 બ્રાહ્મણોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરાઈ. રાજમાર્ગમાં વૃક્ષોમાં રહેલ દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. જુઓ, વૃક્ષમાં દેવ છે. આપણે ત્યાં સ્વાધ્યાયની એક પરંપરા છે, એમાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા કે છોડમાં રણ છોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે, કુંડામાં શ્રી કૃષ્ણ છે, આવું એ કહેતા. એટલે અયોધ્યાના રાજમાર્ગ ઉપર જે વૃક્ષો છે, એ વૃક્ષોમાં દેવતાઓનો વાસ છે એવું માનીને વૃક્ષોની પૂજા કરવામાં આવી. એટલે તમે જો વૃક્ષ પૂજન આપણી કેવડી મોટી પરંપરા હતી, એનો ટેકો વાલ્મીકિ રામાયણ આપે છે. અને હવે રાજાએ સુમંતને કીધું કે તમે રામને બોલાવો. રાજાએ રામને બોલાવ્યા, રામને ગળે લગાડ્યા છે અને રામ માટે ખૂબ પ્રેમ છે દશરથનો, અને કીધું કે પુત્ર, તને હું યુવરાજ પદ આપું છું, તારે અયોધ્યાના રાજા બનવાનું છે. અને રામનું વર્ણન કરતી વખતે વાલ્મીકિને તુલસીદાસે બહુ ધ્યાન રાખ્યું છે કે ક્યાંય રામનો રાજ્ય માટેનો ભાવ કે મને એ મળી રહ્યું છે જેના માટે હું સર્જાયો છું એવું નથી, કે પિતા તમારી આ આજ્ઞા છે અને ગુરુદેવે આ આજ્ઞા આપી છે તો હું આજ્ઞાનું પાલન કરીશ, હું રાજ્ય ધર્મ નિભાવીશ, આવું રામનું વાક્ય છે. હું રાજ્ય ધર્મ ભોગવીશ નહીં. જુઓ, ભોગવવાની વાત આવે ને ત્યાં મહાભારત થાય, અને ધર્મ નિભાવવાની વાત આવે ને ત્યાં રામાયણ આવે. આ ફરક છે, ભોગવવું અને નિભાવવું. નિભાવવામાં આખી રામાયણ છે, ભોગવવામાં આખું મહાભારત છે. એટલે રામે પિતાને પ્રણામ કરીને કીધું કે પિતાજી, હું તમારી ઈચ્છાનું સન્માન કરીશ. જુઓ, આ બોલતી વખતે રામને ખબર નથી કે પિતાની એક મોટી ઈચ્છા કહેતા અનિચ્છા એનું પણ રામે પાલન કરવાનું છે. ધર્મ શબ્દ બહુ રસપ્રદ છે. નરેન્દ્ર કોહલી એવું કહે છે, નવલકથાકાર,
કે ધર્મ છે ને

એ માટીનો પિંડો છે નદી કાંઠે, એ માટીનો એવો પિંડો છે જેમાંથી તમે ધારો એ આકાર આપી શકો. સૌ પોત પોતાની સમજ પ્રમાણે પોતાના ચાકડા ઉપર એ ધર્મનો પિંડો મૂકે છે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે એક વાસણ બનાવે છે અને પછી એ નક્કર જે આકાર આવે છે એને એને ધર્મનું નામ આપે છે. પણ ધર્મ તો પેલો નદીનો એક કાંપ હતું, તમે બનાવેલું વાસણ નહીં. એટલે ધર્મની વ્યાખ્યા બહુ અઘરી છે એ રીતે. તો અહીંયા રામે કીધું કે હું રાજધર્મનું પાલન કરીશ. દશરથ એકદમ પ્રસન્ન છે કારણ કે હવે રામ રાજા બનવાના છે. રાજા દશરથે રામને કેટલીક સૂચનાઓ બંધાવી છે કે હે પુત્ર, રાજા બને તો તું શું ધ્યાન રાખવાનું છે તારે? જુઓ, પ્રજાનું કલ્યાણ. ભાવનગરના મહારાજા સાહેબ હતા કૃષ્ણકુમારસિંહજી, એનું એક વાક્ય બહુ અદ્ભુત છે, મારી પ્રજાનું કલ્યાણ થજો. તમે જુઓ આ એક વાક્યમાં રાજાનું આચરણ અને રાજાનું ધર્મ, એનું કર્તવ્ય, એનું દર્શન થાય છે તમને. એટલે પિતા કહે છે કે પ્રજાનું કલ્યાણ કરજે, ઋષિમુનિઓને સન્માન આપજે, સત્કર્મ કરજે અને ન્યાયી રાજ્યની સ્થાપના કરજે. પિતાનું આ એક એક વાક્ય રામ મનમાં ઉતારે છે. મને લાગે છે કે આ બધા ગુણધર્મો ભેગા થાય ને ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય. અને દશરથની વાતને રામે પ્રણામ કરી સ્વીકાર્યા છે. અને હવે રાજા છેલ્લું વાક્ય કહેશે કે હે પુત્ર, નિષ્ઠાવાન માણસનું મન પણ નિયતિના બળે ક્યારે બદલાય જાય એ કશું કહેવાય નહીં. આ વાક્ય બોલતી વખતે રાજાના મનમાં ક્યાંક ભરત હશે, મને એવો પ્રશ્ન થાય છે કે અત્યારે ભરતની ગેરહાજરીમાં આ બધું દશરથ કરી રહ્યા છે. શું દશરથને એવું બીક હતી કે ભરત હશે અને ભરત અગર ત્યાં હોત, જો ભરતની હાજરી હોત તો ભરત એવું કહેત કે ગાદી તો મને મળવી જોઈએ? આવું પિતાના મનમાં ક્યાંય હશે? આનો જવાબ વાલ્મીકી નથી આપતા, તુલસીદાસ પણ નથી આપતા, આપણી બુદ્ધિ ઉપર છોડે છે. આપણા પુરાણોની એ પણ સુંદરતા છે કે આપણા વિનમ્રતા અને આપણા વિવેક ઉપર એ છોડી દેશે, અડધું વાક્ય લખી છોડી દેશે. મારા દાદા એવું મને કહેતા કે પુરાણોમાં બે લખાયેલા શબ્દની વચ્ચે એક જગ્યા હોય છે, એ જગ્યા એટલે હોય છે કે વાંચનારે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એ જગ્યા ઉકેલવાની છે. તો અહીંયા રામાયણે એવી ખાલી જગ્યાઓ બહુ છોડી છે અને અહીંયા એ ખાલી જગ્યા વાલ્મીકી ઋષિએ મૂકી દીધી છે કે નિષ્ઠાવાન માણસનું મન પણ ગમે ત્યારે બદલાઈ શકે. રામ આવ્યા છે પોતાના માતા કૌશલ્યા પાસે. કૌશલ્યા યુક્ત ભગવાન વિષ્ણુની એ પૂજા કરી રહ્યા છે, બાજુમાં સીતા બેઠા છે. જુઓ અહીંયા આ એક દ્રશ્યમાં વાલ્મીકી આપણે દ્રશ્ય આપી રહ્યા છે તુલસીદાસ, કે સાસુઓનો સંબંધ કેવો હતો, કે બંને સાથે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરી રહ્યા છે. અને માતા કહે છે કે મારા રામ સમર્થવાન બને, મારા રામની તમામ ઈચ્છાઓ પૂરી થાય અને મારા રામની સંકલ્પ શક્તિ દૃઢ થાય. માતાએ આજે માગ્યું ને, મારા રામની સંકલ્પ શક્તિ દૃઢ થાય, એ માની યાચના રામને કેટલી કામ લાગવાની છે આગળના સમયમાં. અને લક્ષ્મણ આવ્યા છે, સુમિત્રા છે અને રામ આવીને વાત કરે છે કે પિતાએ આવી એક ઈચ્છા વ્યક્ત કરી છે કે મને યુવરાજ પદ સોંપવાના છે. કૌશલ્યા અતિ પ્રસન્ન છે, રામને ગળે વળગાડીને કહે છે કે મારી તમામ જે આ પૂજા અર્ચના છે સાર્થક થઈ. સીતા પ્રસન્ન છે કારણ કે રામ રાજા બનવાના છે. અહીંયા હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ નથી, રામ રાજા બનવાના છે એનું ગૌરવ છે. હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ દ્રૌપદીને હતું, સીતાને નહોતું. એટલે સીતા પ્રસન્ન છે કે રામ હવે રાજા બનવાના છે. હવે રાજા બનતા પૂર્વેની વિધિ બહુ રસપ્રદ છે. સીતાના રામ બંને કુળગુરુ વશિષ્ઠને મળવા ગયા છે અને વશિષ્ઠે દીક્ષા આપી છે, એને સૂચના આપી છે કે આજ રાતે તમારે બંને ઉપવાસ કરવાનો છે. હવે અહીંયા બહુ રસપ્રદ શબ્દ છે, આજે તમારે બંને ઉપવાસ કરવાનો છે. તમને ખ્યાલ છે આપણા પુરાણોમાં ઉપવાસને માત્ર શરીર પૂરતો સીમિત નથી રાખ્યો, મન સાથે પણ ઉપવાસને જોડ્યો છે. હું એકાદશીનો વ્રત કરું પછી પાંચ કેળા ખાઈ જાઓ, અડધો કિલો સૂકી ભાજી ખાઈ જાઓ, આમ તો દાણા પણ હવે તો સિંગ દાણા તો ફરાળમાં આવે જ તે, હવે તો પીઝા પણ ફરાળી આવ્યા છે પાછા, તો જાત જાતના આપણે રસ્તાઓ શોધી લઈએ છીએ. અહીંયા રામને ને સીતાને ગુરુએ કીધું કે મન કર્મ વચનથી ઉપવાસ કરવાનો છે. એટલે એ સમયે એ લોકો એ રાત્રે બંને દર્ભ પર સુવાનું છે, અન્ન જળનો ત્યાગ કરવાનો છે અને પાણી પી અને દીક્ષા આપી કે યજ્ઞશાળામાં. જુઓ યજ્ઞશાળામાં રામ અને સીતા સૂતા, શું કામ? કે મનમાં પણ વિકાર ન આવે. પોતાના છત્ર પલંગ પર તમે સૂતા હશો તો કદાચ તમારું મનમાં વિકાર જાગે, કદાચ તમારા શરીરની ભૂખ ઉઘડે. એટલે ગુરુદેવે કીધું કે આજે તમારે યજ્ઞશાળામાં રાત વિતાવવાની છે, દર્ભ એ દર્ભ પર સુવાનું છે, ફળ પણ નથી ખાવાના. રામ સીતાએ સ્નાન કર્યું, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. મને થાય કે રાજા તરીકેની જવાબદારી આપતા પહેલા આ કયા પ્રકારનું તમારું, જુઓ કસોટી છે તમારી. અને સીતાને રામ એ કસોટીમાં પારંગત નીવડ્યા છે, એને સ્નાન કર્યું, યજ્ઞશાળામાં દર્ભ પર બેઠા છે અને કુળદેવતાઓનું

સ્મરણ કરી રહ્યા છે. આખી અયોધ્યા આનંદ મંગલ છે, કારણ કે કાલે રામ રાજ્યની સ્થાપના થવાની છે. રામ જેના રાજા બનવાના હોય એ નગરીનો હરખ તો રામ આયંગે તો દીપક જલાયંગે, આપણે બધાએ દિવાળીમાં ખૂબ ગાયું, પણ રામ આયંગે તો દીપક જલાયંગે, હવે રામ રાજા બનેંગે તો ક્યાં ક્યાં કરેંગે, આવી ભાવના અત્યારે અયોધ્યાના મનમાં છે. આનંદ મંગળ છે, નૃત્યો ચાલે છે, કીર્તનો ગવાઈ રહ્યા છે,

અને સારા કામમાં સો વિઘ્ન, અને અયોધ્યામાં સો વિઘ્નનું એક નામ છે મંથરા. એક દાસી મહેલના ઝરોકે બેઠી બેઠી અયોધ્યાના આખા આનંદ મંગલને જોઈ રહી છે. અને દાસી જો મંથરા છે ને, હું માનું છું વ્યક્તિ નથી, મંથરા એક વિચારનું પ્રતિનિધિત્વ છે, રૂપક છે. એ મંથરા આ મંગળને જોઈ રહી છે અને એના મનમાં એક અમંગળ વિચાર જન્મ્યો છે. જ્યાં જ્યાં ગામ છે ત્યાં ઉકરડો છે, એવું આપણા વડવાઓ કહેતા. તો અયોધ્યા આટલી પવિત્ર છે, આટલી ઉત્તમ છે, એની વચ્ચે પણ મંથરાનું સ્થાન હતું. તો આપણા રામાયણના રચયિતાઓ કહેશે કે મંથરા તો હશે જ, પણ મંથરાઓ સાથે ડીલ કેવી રીતે કરવી એ પણ તમારી વિનમ્રતા અને તમારા વિવેક ઉપર આધાર રાખે છે. મંથરાએ નક્કી કર્યું કે આ અયોધ્યાનું આખું જે મંગળ છે, આ જે ઉત્સાહ છે, એ ઉત્સાહ રામ તરફી છે. અને મંથરા દાસી હતી કૈકેયીની. કૈકેયી દેશમાંથી આની સાથે આવી હતી. કૈકેયીની સાથે આપણે તે પરંપરા હતી ને કે રાણીઓ સાથે દાસીઓ આવતી. અને ધાત્રી હતી, દૂધ પાઈને મોટા કરે એને ધાત્રી કહેવાતી. તો કૈકેયીને મોટી થતા એણે જોયેલી. એ ધાત્રી જેણે કૈકેયીને તો મોટી કરી પણ ભરતને પણ મોટો કર્યો, એટલે પોતાનો મા તરીકેનો અધિકાર એ ભરત ઉપર જોતી હતી. એણે જોયું કે જો રામ રાજા બને તો શું થાય. આપણે માનીએ કે રામ રાજા બને તો ન્યાયની સ્થાપના થાય, સમૃદ્ધિ આવે અને ચોતરફ આનંદ થાય. પણ મંથરાનો વિચાર એવો નહોતો. મંથરાની અનુભૂતિ જરા જુદી હતી કે જો રામ રાજા બને તો દાસ બને ભરત અને દાસી બને કૈકેયી, તો શું કરી શકાય. એના માટે જે મંથરા વાણી, આપણે તે શબ્દ છે ને કે મંથરા વાણી ને કૈકેયી કાન, આપણે ત્યાં હવે એક નામ પડી ગયું છે. એ મંથરા વાણી હવે શું કરવાની છે અને કઈ રીતે અયોધ્યાના રંગમાં ભંગ પડ્યો, અને એ ભંગ અને જે એ રંગ રેળાયો, રંગ રોળાયો, આમ તો રેળાયો કરતાં રંગ રોળાયો, એ રોળાયેલા રંગે કેવા કેવા કાળા આકારો અયોધ્યાની સુખના કેનવાસ ઉપર ઊભા કર્યા છે એની વાત આપણે આગળના અંકમાં કરીશું. રામાયણ એવું કહેવાય છે કે આદર્શ જીવન, આદર્શ સંસાર, આદર્શ ઘર અને આદર્શ રાજ્ય, એના તમામ લક્ષણો જો તમારે ક્યાંય જોવા હોય તો એનો જવાબ રામાયણ છે. રામાયણ છે એ વ્યક્તિ અને વિચારના બે કિનારા પર વહેતી એક એવી નદી છે જેના જળમાં ત્યાગ છે. અને ત્યાગ શબ્દ બહુ મોટો છે. આ ત્યાગ શબ્દ હું બોલું એટલે આખી આખી રામાયણ અને મહાભારત આવી જાય છે, કૃષ્ણ અને રામ આવી જાય છે. સ્વીકાર શબ્દ છે ને, આપણને લાગે કે ત્યાગનું વિરુદ્ધાર્થી શબ્દ કયો, વિરોધાભાસ, તો આપણને લાગે સ્વીકાર. પણ મજા એ છે આપણા પુરાણોની કે સ્વીકાર શબ્દમાં પણ આપોઆપ ત્યાગ આવી તો જાય જ છે. તમે કોઈ વાતનો સ્વીકાર કરો છો કે હું સ્વીકારી લઉં છું, એની સાથે ત્યાગ જોડાય છે. હવે મારે જે વાત કરવી છે એ ત્યાગની વાત છે, સ્વીકારની વાત છે. રામ જે સ્વીકારશે એમાં દશરથનો ત્યાગ છે, અને દશરથનો ત્યાગ છે એમાં રામનો નહીં સમગ્ર સંસારનો સ્વીકાર છે. તો રામાયણની એ મહત્તા છે કે તમે કોઈ પણ ખૂણેથી, કોઈ પણ છેડેથી પ્રવેશ કરો ત્યાં રામનું એક સરખું સ્વરૂપ તમને જોવા મળશે, જેને ન સુખ છે, ન દુઃખ છે, ન પીડા છે, ન પ્રેમ છે, એક ભાવથી રામ સૌને જોઈ રહ્યા છે અને ભાવનું નામ છે ધર્મ. આગળના એપિસોડમાં આપણે જાણ્યું કે આખી અયોધ્યા રામ રાજાભિષેકના ઘેનમાં છે, મદમાં છે, ઉત્સાહ છે, શેરીઓ શણગારી છે, નર નારી સુંદર વસ્ત્રાભૂષણોમાં સજ્જ છે, અને સૌ કોઈના આંખોમાં એક સ્વપ્ન, એક દ્રશ્ય જોવા માટે તલપાપડ છે કે અયોધ્યાના રાજ સિંહાસન પર રામલલ્લા બિરાજમાન થશે. અને રામને જોવા માટે અયોધ્યા નગરીની બહાર ભીડ લાગી છે. દેશ દેશાવરથી નર નારીઓ આવી રહ્યા છે, સૌએ પોતપોતાના પ્રાણીઓને શણગાઈ રહ્યા છે, વૃષભ અને ગાયોને શણગાઈ રહ્યા છે. આંગણામાં તુલસી ક્યારે દીવા કર્યા છે, ઘીના દીવા. જો આ દીવાનું અજવાળું છે કે આપણે દિવાળી સુધી આગળ આવવાનું છે, આ દીવાનું અજવાળું રામના નગરમાં દ્વિરાગમન સાથે પણ જોડાયેલું છે. એટલે આખી અયોધ્યા અત્યારે અજવાળામાં છે, કારણ કે રામ છે ને અજવાળું છે. અંધકાર હોય ત્યાં રામ ન હોય, અને જ્યાં જ્યાં અંધકાર હોય ત્યાં રામનું નામ છે એ બહુ મોટો દીવો બને છે. કદાચ એટલા માટે ગાંધીજીની પેલી જે ઘરમાં કાંબાળા બેન હતા રંભા, એણે કહેલું કે મોહન અંધારાની બીક લાગે છે તો રામ નામ બોલ. અને ગાંધીજીએ વાતને પકડી રાખી, એટલે અંધારું અને રામનો બહુ સંબંધ છે. એટલે કદાચ જ્યારે જ્યારે માણસ લાચાર થાય ને ત્યારે ત્યારે રામને યાદ કરે છે. એટલે નિરાધારનો આધાર છે રામ. એટલે હું માનું છું કે જ્યારે 30 જાન્યુઆરી 1948 ના રોજ

ગાંધીજીની છાતી ઉપર બે ગોળીઓ વિંધવામાં આવી ત્યારે આધાર, ગાંધીજીના તમામ આધાર જતા રહ્યા. એ વખતે ધરતી ઉપર જે પડતી વખતે ગાંધીજી બોલ્યા છે, હે રામ. એ પણ મને લાગે છે પેલી રંભાનું વેણ હશે કે જ્યાં તને આધાર જોઈએ ને ત્યાં રામને યાદ કરજે. એટલે આખી અયોધ્યા રામ નામનું અજવાળું હથેળીમાં લઈને ચાલી રહ્યું છે, કારણ કે આજે રામ રાજ્યાભિષેકનો દિવસ છે. તો અયોધ્યાની આ સ્થિતિ હોય તો કૌશલ્યા, સુમિત્રા, સીતા, લક્ષ્મણ, બાકીના બધા લોકોની શું સ્થિતિ હોય? રાજા દશરથને લાગે છે કે મારા પિતૃઓનું પુણ્ય છે આજ સાર્થક થયું, આજ મારી તમામ ચિંતાઓ જતી રહી. પણ એ વખતે સોળે કળાએ ખીલેલો ચંદ્રમા છે એ ગ્રહણ વગર અધૂરો, ગ્રહણ લાગે તો તમને પૂનમના અજવાળાની પણ મહત્તા સમજાય. એટલે મંત્રનું હોવું પણ બહુ જરૂરી છે જીવનમાં, કારણ કે મંત્રા છે તો તમને સંપનું મહત્વ પણ સમજાય, મંત્રા છે તો તમને સંકીર્તનનું મહત્વ પણ સમજાય. જો કંસ નથી તો મથુરા નરેશ કૃષ્ણ નથી, અને જરાસંઘ નથી, કાલ્યવાહન નથી તો દ્વારિકાધીશ નથી. એટલે આ જે દેરાણી ને જેઠાણીની જોડી રે ભવાનીમાં એ બહુ રસપ્રદ છે આપણી કથાઓમાં. એટલે મંત્રા જોઈ રહી છે આખું દ્રશ્ય કે આખી અયોધ્યા આનંદ મંગલ કરે છે, મારે કંઈ કરવું પડશે, હું ધાત્રી છું, દૂધ માતા છું, ધાવ માતા છું, મારે ભરત માટે કંઈક કરવું પડશે, મારે મૂર્ખ કઈ કઈ માટે કંઈક કરવું પડશે, એ તો મને ખબર નહીં શું કરી રહી હશે. આનંદ મંગલમાં એણે એક વાર રામની ધાત્રી સામે આવતી દાસીને ઊભી રાખી, એક મિનિટ ઊભી રહે, આ સોળ શણગાર સજીને તું જાય છે શું? પેલી ધાત્રી પ્રસન્ન થઈને કીધું કે મંત્રા તમને નથી ખબર આવતીકાલ સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે. એટલે મંત્રા મનોમન બોલી કે બરાબર છે, જે મેં સાંભળ્યું હતું એ ખોટું નહોતું. ઉતાવળા પગે મંત્રા પહોંચી છે કૈકેયીના ભવનમાં, ત્રણેય રાણીઓના સ્વતંત્ર ભવનને. કૈકેયી દશરથની અત્યંત પ્રિય રાણી હતી. અચ્છા, આપણા પુરાણોની કથાઓને માનીએ તો કૈકેયી પાસે યોદ્ધા પણ હતી, એનામાં શસ્ત્રકળા હતી, અને મૂળશંકરભાઈને બધાએ તો કૈકેયીને બહુ વિદુષી નારી તરીકે બતાવી છે. નાનાભાઈ લોકો કહે છે, નાનાભાઈ ભટ્ટ, કે કૈકેયી એટલી વિદુષી નારી હતી કે સમગ્ર આર્યવર્ત ઉપર નજર રહેતી એની. એને ખબર હતી કે દક્ષિણમાં દ્રવિડોની પાછળ રાવણ લાગ્યો છે અને રાવણ ધીમે ધીમે ઉપર આવવાનો છે. ગુજરાતી નવલકથામાં એક આવી કૈકેયી પણ છે જેણે યુક્તિપૂર્વક રામનો રાજ્યાભિષેક ટાળ્યો છે. મેં કહ્યું સાહિત્યની મજા છે, બારણાઓ ખોલી રાખે છે પુરાણોની કથાઓના. મંત્ર આવી કૈકેયીની પાસે ને કૈકેયી તો આરામ કરી છત્ર પલંગ ઉપર સોઈ રહી છે. જગાડી ઊંઘમાંથી કે તું ઊંઘમાં નહીં ઘેનમાં છે, અને જાગ, કારણ કે આજે સુઈશ તો તારું ભવિષ્ય સૂતું રહેશે, આજે નહીં જાગે તો તારું સૌભાગ્ય નહીં જાગે. કઈ કહે છે કે મંત્રા કેમ આવી રીતે ઉખાણાની જેમ વાતો કરે છે, કે વાત શું છે? તો કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. કઈ કે આનંદ મંગલમાં મારો રામ રાજ્યાભિષેક, મારો રામ રાજા બનવાનો છે. જો આ કઈ કહીને તમે નથી ઓળખતા, વાલ્મીકી અને તુલસીદાસની આ કઈ કહીથી તમે અજાણ છો. એટલે તમારી સામે કઈ છે ટેલિવિઝનની વેમ્પ છે, પણ આ કમોલિકા નથી, આ કઈ છે, આની વાત જુદી છે. કારણ કે રાજકન્યા છે, વિદુષી નારી છે, રાજપત્ની છે, અને ભરત જેવા સદભાવી પુરુષની માતા છે. એટલે કઈ આનંદ મંગલ આવી કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે, વાહ, આ તે મને ઉત્તમ સમાચાર આપ્યા છે. એવું કઈ તાત્કાલિક ગળામાંથી સુવર્ણહાર મંત્રના હાથમાં મૂકે, આ મારો ઉપહાર છે દાસી, તું અતિ પ્રસન્ન, તે મને બહુ પ્રસન્ન કરી છે, મંગળ સમાચાર આપ્યા છે. પેલી મંત્રાએ હારનો ઘા કર્યો અને કીધું છે કે મૂર્ખ છે તું, મૂઢ છે. હવે અહીંયા થાય કે પેલી રાજરાણી હતી, અને રાજરાણીને કોઈ એમ કેમ કહી શકે મૂઢ છે, મૂર્ખ છે, પણ મંત્રા એટલે કહી શકે કારણ કે ધાત્રી હતી, ધાવ માતા હતી. એને કદાચ કઈને પણ મોટી કરી છે ત્યાં કઈ દેશમાં, અને એ જ ભાવ તેને ભરતને મોટો કર્યો છે. એટલે અબાધિત અધિકાર છે મંત્રાનો કઈના ભવનમાં આ રીતે વિધાઉટ પરમિશન એન્ટર થવાનું. બાકી તમે કહો મહારાણી કઈને કે મંત્રા તમને મળવા માંગે છે, એ ડિઝાઇન એને પણ ફોલો કરવી પડે, પણ આ મંત્રા છે. તમે જુઓ, કુકર્મ છે ને, ખરાબ વાણી છે ને, અધર્મ છે ને, અને દુર્ગતિ છે કે દુર્સંગતિ છે, એને પરમિશનની જરૂર નથી પડતી, સિદ્ધિ આવી જાય છે. સારા વિચારોને આવવા માટે તમારે તપ કરવું પડે છે, સાધુ પુરુષનો સંગ કરવો પડે છે, સારા માહોલમાં બેસવું પડે છે, પવિત્ર વાણી સાંભળવી પડે છે, ત્યારે સદવિચારો તમારી પાસે આવે છે. પણ દુર્વિચારોને મંજૂરી નથી જોઈતી, એ તરત આવી જાય છે. એટલે ખરાબ વિચાર આટલી ઝડપથી ગાંડા બાવળની જેમ આપણા મનમાં ખરાબ વિચારો ઉગે છે, અને સદવિચારો છે ને

એને વડની જેમ ઉછેરવા પડે છે, બહુ સાચવવા પડે છે, નાગરવેલના પાનની જેમ પંપાળવા પડે છે. એટલે વિધાઉટ પરમિશન મંત્ર આવી ગઈ છે અને કહે છે, કઈ કઈ તું મને ઉપહાર આપે છે, તું મને ઉપહાર આપી રહી છે, પણ જીવન તને ઉપહાર નહીં આપે, જીવન તને દાસીત્વ, દાસી બનવાનું દુઃખ આપશે. આજે હું તારી દાસી છું, તું ટેવ પાડ, મારી પાસે શીખ, હું તને ટિપ્સ આપું, કારણ કે તારે દાસી બહુ જલ્દી બનવાનું છે કૌશલ્યાની. હવે જો અહીંયા કઈ કઈ ના ભવા સંકોચ આવ્યા કે તું કેવા શું માગે છે, રામ રાજા બનીમાં હું દાસી શું કામ બનું? મંત્રા કહે છે, એ તો સમજાવું છું, જો રામ રાજા બન્યો તો ભરતને કાંઈ નહીં મળે, અને રામ રાજા બન્યો એટલે કૌશલ્યા રાજમાતા બની, અને રાજાની માતા બની એટલે તું એની દાસી કહેવાય, કારણ કે તું કૌશલ્યાથી નાની છે. હજુ જો કઈ કઈના સત્કર્મ જાગૃત અવસ્થામાં હતા એટલે કઈ કઈ કીધું કે ના, એવું ના બની શકે, કારણ કે રામ તો ભરતને, લક્ષ્મણને, શત્રુઘ્નને ત્રણેયને પ્રાણથી પ્રિય છે. આ ભાઈઓ પોતાના ભાઈઓને રામ બહુ પ્રેમ કરે છે, એટલે હું ના માનું કે રામ આવું કશું કરે. અહીંયા મંત્રા કહે છે કે રામ આવું નહીં કરે, આ રાજસત્તા એની પાસે કરાવશે. સિંહાસનનો મધ અને માથે આવતો મુગટ ભલભલાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકે છે. એટલે સુવર્ણ છે, સત્તા છે, એ રામનો અવાજ, રામનો ટોન, રામના આચાર વિચારને બદલી નાખશે. એકવાર રાજા રામ બન્યા, ભરતને દેશવટો આપશે. શું ખબર ભરતને કારાવાસની સજા પણ આપે, શત્રુ ગણીને ભરતને મારી પણ નાખે. તું વિચાર કર, ભરત વગરનું તારું જીવન, અથવા સત્તા વગરના ભરતવાળું તારું જીવન. અને પછી જો કઈ કઈના મનમાંથી પણ મંત્ર યાદ કરાવશે, યાદ છે પૂર્વે એક સમય તે કૌશલ્યનું અપમાન કર્યું હતું, એ અપમાન યાદ છે. હવે અહીંયા વાલ્મીકી અને તુલસીદાસ દૂર ખસે થોડાક, કે સ્ત્રીઓ સાથે છે આ રાજભવનની સ્ત્રીઓ, સ્વાભાવિક રીતે કાંઈક મીઠી કહેવાય ને, એકદમ અણગમા આવ્યા હોય, એક નાની મોટી એવી ઘટનાઓ બની હોય કે જ્યાં માન અપમાનની વાત ઉગી હોય, પણ રાણીઓને મન એ માન અપમાન નહોતું, દાસીઓને મન હતું. એટલે દાસીઓએ બાંધી રાખ્યું હતું, એટલે મંત્રા રાજી થઈ હતી કે મંત્રાએ મનમાં માની લીધું હતું કે કઈ કઈ એ કૌશલ્યનું અપમાન કર્યું છે. કદાચ કૌશલ્યના મનમાં પણ નહોતું અને કઈ કઈના મનમાં પણ નહોતું, પણ દાસી ભાવે પકડી રાખ્યું હતું, એટલે યાદ કરાવીને કહે છે કે તે અપમાન કર્યું હતું કૌશલ્યાનું. કઈ કઈને કદાચ એક ક્ષણે અપમાન યાદ નહીં આવ્યું, પણ દાસી આવું યાદ રાખ્યું, એનો અર્થ એવો પણ થયો કે કૌશલ્યાની દાસી યાદ રાખ્યું હશે. પછી બંને દાસીઓ ભેગી થઈ ત્યારે વાતો કરીએ છીએ કે તારી સ્વામીનીએ તો મારી સ્વામીનું અપમાન કર્યું. અહીંયા બુદ્ધિનું એક ચકડું આખું બદલાય છે. કઈ કઈ નથી, વાત તો ગંભીર છે, મંત્રા કહી રહી છે, કે છે કે તું વિચાર, ભરતના હાથમાં સત્તા નથી, તારા હાથમાં સત્તા નથી, રામ રાજા બન્યો એટલે આપણા લોકોને લાગે છે કે સૂર્યોદય છે, પણ આપણા સુખનો સૂર્યાસ્ત છે. ને કઈ કઈ કહે છે કે મંત્રા તારી વાત તો સાચી, પણ હવે મારે કરવું શું? જો મંત્રા કેવું કેવું યાદ રાખે છે, કઈ કઈનું કિરદાર ઉત્તમ હતું એનું ઉદાહરણ તમને અહીંયા વાલ્મીકી બતાવે છે, કે જેમ કૌશલ્યનું અપમાન એણે કર્યું એવું કઈ કઈને ખબર નહોતી, એવું એ મનમાંય નહોતું, પણ મંત્રાએ યાદ રાખ્યું હતું, એમ મંત્રાએ કઈ કઈના બે વચન પણ યાદ રાખ્યા હતા. એટલે વાલ્મીકી ઋષિ અને તુલસીદાસ એવું નથી કહેતા કે હા મંત્રા બરાબર છે, હવે પેલા બે વરદાન મેં દશરથ પાસે માગેલા એ અત્યારે માગું, ના એવું નથી કર્યું, એમણે મંત્રાના મોઢે બોલાવડાવ્યું છે. મંત્રાએ કીધું કે મહારાણી, પૂર્વે મહારાજા દશરથ સાથે તું યુદ્ધ પર ગઈ હતી. હવે જુઓ, એ મેં કહ્યું કે એ કેમ યોદ્ધા છે, તો દશરથ સાથે યુદ્ધ પર ગઈ હતી અને કહે છે કે દેવોનું દાનવો સામે યુદ્ધ ચાલતું હતું અને દંડકારણ્ય પાસે વજયંત નગરના તિમિધ્વજ નામનો અસુર યુદ્ધે ચડ્યો હતો અને રાજા દશરથ લડતા હતા, અને એ વખતે તું રથ ચલાવતી હતી. રાજા દશરથ ઘવાયા, અને ઘવાયા ત્યારે એ રથની લગામ તે હાથમાં પકડી રાજાના પ્રાણને બચાવવા તું ભાગી, તે રથ હંકાર્યો અને રાજા દશરથના પ્રાણની રક્ષા થઈ. એટલે રાજાએ પ્રસન્ન થઈને તને કીધું કે રાણી કઈ કઈ માગો, તમને શું આપું? એક ક્ષણે તે કહ્યું કે અત્યારે તો કંઈ માગવું નથી મારે, અત્યારે કોઈ ઈચ્છા નથી મારી. રાજાએ કીધું કોઈ પણ બે વચન માગી લો. આપણે પેલા વાત કહી હતી કે અતિ પ્રસન્ન હોય ત્યારે વચન ના આપવા અને દુઃખી હોય ત્યારે પ્રતિજ્ઞા ન કરવી, પણ રાજાએ કીધું કે કોઈ પણ વચન, બે વચન માગો. ને કઈ કઈ કહેશે કે જરૂર પડે ત્યારે માગીશ. હવે અહીંયા મજા લોકકથાની છે. લોકકથામાં તો એવું પણ છે કે રાજા દશરથના રથનું પૈડું જે છે એ પૈડામાંથી જે પેલું ખીલો હોય બરાબર એ ભાંગી ગયો, એટલે પૈડું બહાર નીકળતું હતું. આ લોકકથા કહે છે. એ વખતે કઈ કઈ પોતાની આંગળી રથના પૈડામાં રાખી
અને કઈ કઈ ની આંગળી ના

ત્યારે રથનું પૈડું ફરતું રહ્યું, પૈડું બચ્યું, દશરથે યુદ્ધ કર્યું અને દશરથ યુદ્ધ જીત્યા. જ્યારે દશરથને ખબર પડી કે પોતાની આંગળી આડી રાખીને કૈકેયી રથને બચાવ્યો, ત્યારે કીધું કે માગો કૈકેયી, તમને શું આપું. આ લોકકથા કહે છે. પ્રેક્ટિકલી તમે આમ વિચારવા જાઓ કે કેવી રીતે શક્ય થયું છે રથના પૈડામાં આંગળી આમને તેમને, પણ લોકકથાની મજા એ છે કે લોકકથાને કહે છે કે અમને લોજિક સાથે કોઈ લેવા દેવા નથી, અમને લોક સાથે લેવા દેવા છે, પરંપરા સાથે લેવા દેવા છે. એટલે આ લોક પરંપરાની કથા છે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. બાકા પાલનપુરીની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે. ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

25મી સપ્ટેમ્બર સ્વર્ગીય સુરેશ કુમાર એમ મોદીની પુણ્યતિથિ. હૈયામાં છે ને કેટલાક લોકો એ આગવું સ્થાન ધરાવે છે. એ માત્ર હૃદય પર નહીં, મન અને તમારા વર્તન પર પણ એક છાપ ઉપસાવી જાય છે. કેટલાક માણસો પોતાના વ્યવસાયથી ઓળખાય, કેટલાક પોતાના સન્માન, પદ અને પ્રતિષ્ઠાથી ઓળખાય, તો કેટલાક એમના કામથી ઓળખાય. પણ બહુ ઓછા અને જૂજ વ્યક્તિઓ છે કે જેમને એક સીમિત ચોકઠામાં બાંધી નથી શકાતા. સુરેશ કુમાર મયાચંદ મોદી આ એવું વ્યક્તિત્વ કે જે અનોખું હતું. ધારાશાસ્ત્રી હતા, શિક્ષણ પ્રેમી, સાહિત્યના રસિક, સંસ્થાઓના સર્જન કરતા અને નાગરિક તરીકે નાગરિક અને સમાજના જાગૃત પ્રહરી હતા. આ બધામાં સૌથી વધારે તો મહત્વનું એ પાસું છે કે સંવેદનશીલ હતા. આજ રોજ તેમણે ચીર વિદાય લીધી. મારા માટે એટલે અગત્યનો દિવસ બની ઉઠે છે કે આજ રોજ એમના જવાની ઉણપ અને અછત એ મારા માટે સાલે તો છે, પણ એમણે અહીંથી સ્વર્ગારોહણ કરતી વખતે મારી સાથે જે સંવાદ કર્યો હતો તે આજે પણ મારા કાનોમાં ગુંજે છે. પાકટ વયે લોકો છોડવાનું અને મુક્ત થવાનું કહે, પણ એમણે એ છેલ્લા સંવાદમાં મને હજુ તો ઘણું કરવાનું છે, આ પાલનપુરને નહીં, પરંતુ પાલનપુર એટલું પણ નહીં, પરંતુ મારું પાલનપુર કહીને સંબોધતા આ નકશિક પાલનપુરીને આ શહેર માટે એવું તો ઘણું બધું આપવાની, આયોજન કરવાની અને સફળતાથી પાર પાડવાની ઈચ્છાઓ પણ હતી. તેમનું સૌથી મોટું કોઈ આભૂષણ હોય, એમના માટે પાઘડી સમાન હોય તો એમની સહજતા હતી. કોઈ પણ સંવાદ હોય, અગાઉ થયો હોય, એ સમયે થઈ રહ્યો હોય, ત્યારે વાદ હોય, વિવાદ હોય, પરંતુ એમને એવો ક્યારે રંજ કે સંકોચ ન હતો કે સામેવાળી વ્યક્તિ એ કોણ છે અને હું કયા પદ પર બેઠો છું. એમને જો વાત કરવી હોય ને સમય, સંજોગ, પરિસ્થિતિ, શિસ્તબદ્ધતા મુજબ તમારી સાથે જો સમય ફાળવે એ, તો સ્પષ્ટતાથી તમારા હૃદયને સાંભળતા, પોતાના મનના એરણ પર ચકાસતા અને પછી જે નિર્ણય ન એમની તરફી ન તમારી તરફી પણ નિયમ અને તર્કસંગત હોય તે સંભળાવી દેતા. એ સમયે પણ એમના મન કે ચહેરામાં કે હૃદયમાં કોઈ પણ દ્વેષ કે ભેદભાવનો ભાવ ક્યારેય કળી ન શકાય. પૂર્વગ્રહોથી તો એ તદ્દન એવું માની શકાય કે અલિપ્ત રહેતા. હા, એ જૂની વાતોના પોતાના નવીન અભિગમમાં બદલાવ સ્વરૂપે ટાંકતા, પરંતુ એમની હૃદયસ્પર્શી કઠોરતા અને ઉદારતા બંને પાસાઓ આપણને પણ એ સાચા કદરદાન, સજાગ પારખું અને આવકારી શકે તેવું વ્યક્તિત્વ છે તેવું સમજવામાં ક્યાંય પણ આપણા મનમાં દ્વેષ ન લાવવા દેતા. કાયદાના નિષ્ણાત તરીકે એમણે 5 દાયકા સુધી જે પણ સેવાઓ આપી છે એની અંદર ક્યારે

પણ એમને રોજીરોટી માટે આમ જ કરવું તેવો સિદ્ધાંત ન રાખ્યો હતો. તેમણે ગુજરાતના ખ્યાતનામ ન્યાયમૂર્તિઓ અને વકીલો સાથે, ધારાશાસ્ત્રીઓ સાથે કામ કર્યું હતું. પોતાના કેસમાં સ્થળ પર તપાસ કરવાની હોય કે પછી કેસ બાબતે ઝીણામાં ઝીણી ઝીણવટ ભરી દલીલ અને તર્કસંગત દલીલ દ્વારા સાક્ષીની તપાસ કરવાની હોય, બંનેમાં તેઓ અડગ રહેતા અને વત્સલ સ્વરૂપે, વાલી સ્વરૂપે તેઓ પોતાનું એક કામ પણ કરતા. એમના વીજ દરના ઘટાડાના કામને આજે પણ ભૂલી શકાય તેવું નથી. જાહેર જીવન માટે તેમને એટલા જ કામ કરવાની આદત અને સ્વભાવ પણ હતો. 1976ની એક ઘટના હતી કે જેમાં 1976માં નગરપાલિકાના પ્રમુખ પદે તેઓ હતા. શહેરને વીજળી પૂરી પાડી રહ્યા હતા ત્યારે પાવર હાઉસની ઝીણામાં ઝીણી કાર્યપદ્ધતિનો તેમણે અભ્યાસ કર્યો હતો અને આશરે 30% જેટલો મોટો લાઇન લોસ તેમને ધ્યાનમાં આવેલો. વ્યાપક તેમણે સુધારાઓ કરાવી અને 20% સુધી આ લોસ લાવ્યો અને ત્યારબાદ અમદાવાદ ઇલેક્ટ્રિસિટી બોર્ડના નિષ્ણાંતોની સલાહ લઈ અને વીજ દરમાં તેમણે નગરપાલિકાની સભામાં ઐતિહાસિક નિર્ણય કરી અને ઘટાડો કરેલો, જે 1 જુલાઈ 1976થી અમલી બન્યો હતો. કોઈ પણ બાબતમાં ઘટાડો કરવાની વાત આજે આપણને ક્યાં જોવા મળે આ પદ્ધતિમાં? અને આ તો રહી માત્ર પ્રજાને એક મોટા પાયા ઉપર સુવિધા અને એમને એક સગવડ આપવાની વાત, પણ તેઓ એવું માનતા કે જે પણ સુવિધા અને સગવડતા જાહેર કામોની છે તે પ્રજાના છેવાડાના નાગરિક સુધી પહોંચવી જ જોઈએ. તેમનું દીર્ઘદૃષ્ટિનું દ્રષ્ટાંત સાથેનું જીવંત પ્રમાણ તેમના વિચારો હતા. શિક્ષણ બાબતમાં પણ તેઓ સતત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સાથે જોડાઈને અગાઢપણે તેમણે એક નહીં પરંતુ અનેક પેઢીઓના સંસ્કાર સિંચન માટે, સર્વાંગી વિકાસ માટે, નેતૃત્વ શક્તિ ખીલે તે માટે કળા અને કૌશલ્યમાં પણ આ શહેરના, આ વિસ્તારના નાગરિકો આગળ વધે તે માટે તેમણે નિર્ણાયક ભૂમિકાઓ ભજવી હતી. પાલનપુરમાં જે વિશાળ શૈક્ષણિક પરિસરો છે અને એમાં પણ સર્વોત્તમ શિક્ષણની બાબતમાં ઉત્કૃષ્ટતાથી જે યોગદાન મહત્તમ આપી શકે તેવી સંસ્થાઓનું પોતાના વિવેક, સંસ્કાર, વિચારો અને સ્વતંત્ર વ્યક્તિત્વ દ્વારા તેમણે તેનું ઘડતર કર્યું હતું. શાળા અને કોલેજ માત્ર ઈંટ માટીના કે સિમેન્ટના ઇમારત નહીં પરંતુ આવતા ભવિષ્યના નવા સામ્રાજ્યનું, સમાજનું નિર્માણ કરતું તીર્થધામ તે માનતા હતા. તેઓ વકીલ હતા અને નિર્ણય શક્તિને પોતાની વાતની મક્કમતા રજૂ કરવા કઠોર હતા, પરંતુ સાહિત્યની વાત આવે, કલાની વાત આવે ત્યારે તેઓ સંવેદનશીલ, અંતઃકરણથી ખીલી ઉડતા મુલાયમ શિરીષ કાકા બની જતા હતા. ચંદ્રકાંત બક્ષી શૂન્ય પાલનપુરીથી તેમણે મુસાફિર પાલનપુરી સુધીની આખી પેઢી માટે તેમને અજબ આકર્ષણ હતું અને તેમના કળાના પારખા થાય, લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા. અને એટલે જ તો એમણે બનાસકાંઠામાં એમએ પરીખ ફાઇન આર્ટ્સ અને આર્ટ્સ કોલેજને એક એવા પ્રયાસ, એવા પ્રયોગનું નિર્માણ અને સર્જન કર્યું હતું કે જેમાં કદાચ આર્થિક બાબતો માટે એ નકારાત્મક હોય પરંતુ વ્યક્તિત્વ વિકાસ અને આ શહેરની ઓળખ માટે તે અમૂલ્ય ઘરેણું હતું. 1981માં રોટરી ક્લબના માધ્યમથી તેમણે ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય પાલનપુરીના સન્માનના પ્રસંગો પણ તેમણે યોજ્યા હતા. તે વાતાવરણ તે સમયના મારા પિતાશ્રી પણ સાક્ષી હતા, એટલે મને તે બાબતો માટે કંઈ જ વધારે કહેવા કરતાં એમ કહેવાનું લાગે છે કે તે વખતે તે આયોજન સાહિત્ય પ્રીતિ અને ઉષ્માપૂર્ણ સંબંધો દર્શાવતું

0: સંકલન શક્તિનું પ્રદર્શન કરતું આયોજન બની રહ્યું હતું. સનત શુક્લ કે પછી મુસાફિર પાલનપુરી, કિશોર પટેલ વગેરે સાથે તેમણે સતત આવા કાર્યક્રમો માટે પ્રયાસ પણ કર્યા છે. અને તે મિત્રો સાથે સમય મળે ત્યારે તેમણે સાહિત્ય, કવિતા, ગઝલ, નાટ્ય ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર અને ડૉક્ટર એમ વી હાથીના આચાર્ય પદ વખતે સતત આ યુવાધનને નાટ્ય કળામાં પણ પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમોનું આયોજન સિદ્ધ હસ્ત સર્જકો દ્વારા જ તેમને સન્માનિત થાય તેવા આયોજન પણ તેમણે સતત કર્યા હતા. તેઓ ધારાશાસ્ત્રી હોય, વિજ્ઞાનના ગ્રેજ્યુએટ હોવા છતાં સાહિત્યની બાબતમાં માર્મિક ટકોર પણ કરી જાણતા હતા. તેમને એટલે જ પોતાના અનુભવોનું પુસ્તક પ્રાધ્યાપક ડૉક્ટર ઋષિકેશ રાવલને જ્યારે સંકલન કરવાનું કહ્યું ત્યારે કહ્યું હતું કે હું બોલું તેવા જ શબ્દોમાં અને તેમ જ લખું, તે જ મારી શૈલી પણ છે. હજારો પુસ્તકો પૈકીનું કોઈ જો પોતાના જીવનનો વૃતાંત એકદમ ખુલ્લેઆમ કહેતું હોય તો તે સંભારણા એ સ્મૃતિ પુસ્તક ચોક્કસથી ગણી શકાય. એમના અવસાન બાદ લોકાર્પણ થયું હતું, પણ તેમણે તે પુસ્તકમાં જે પણ લખ્યું છે તે તમે રેડિયો પાલનપુર પર પણ સાંભળી ચૂક્યા છો મારા જ અવાજમાં એક શ્રેણી સ્વરૂપે. તમને લાગ્યું હશે કે આ પાલનપુરની સાચી પ્રીતિ ધરાવતા વ્યક્તિત્વએ આ ઝીણામાં ઝીણી વાતોને અહીંયા કંડારી છે. તેમને ગરિમા જાળવવી આવડતી અને પોતે પણ ગરિમામય જીવન જીવ્યા છે. તેઓ સ્નેહાળ વડીલ બન્યા છે તો ક્યારેક તેઓ સાહેબગીરી તરીકે પોતાના વ્યક્તિત્વને પ્રદર્શિત પણ કરી શક્યા છે. નાનામાં નાની વાતમાં ભાઈ આમ જ કરીશું તેમ કરીને પોતાના પણ બનાવતા અને ભાઈ આ નહીં ચાલે તેમ કરીને કઠોરાત્મક રીતે સૂચન કરી અને કાર્યોને સુધરાવતા પણ હતા. તેમણે હોદ્દાઓ કરતા સંબંધોની મૂડી કમાવી હતી. પોતાના સમયના પોતાના મિત્રો, શિક્ષણના વિવિધ શિક્ષણવિદો, સાહિત્ય રસિકો સાથે ઉન્નત વિચારધારા ધરાવતા સામાજિક સંબંધો તો ક્યારેક મારા જેવા યુવાનોને પણ રેડિયો પાલનપુરને, આ શહેરના અમૂલ્ય સ્વપ્નને, આ ધરોહરને સોંપવા માટે મિત્ર અને ભાઈ સરીખા પ્રેમને પણ તેમણે મને આપ્યો હતો. અને એટલે જ કહીશ કે સ્વર્ગીય શ્રીષ કુમાર એમ મોદી, જેમને અંતઃકરણથી તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ, યાદ અને કોટી કોટી વંદન કરું છું, પણ આ માનવ સાથે કામ કરવાની બાબતમાં હું જે શીખ્યો અને તેમનો મારી સાથેના છેલ્લા સંવાદના જે પણ સ્વપ્ન બિંદુઓ હતા તેને જેટલા થઈ શકે તેટલા એ જ સાંગોપાંગ વિચાર સાથે જાળવવાનો પ્રયાસ પણ હું અથાગ રીતે કરતો રહીશ. પાલનપુરના સાચા પાલનપુરી બનીને ફરીથી એકવાર સ્વર્ગીય શ્રીષ કુમાર એમ મોદીને આજના દિવસે મારા હૃદયથી શત શત નમન. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિ

વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું.

તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: માત્રવાદ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. દર્શક મિત્રો, ચોમાસાની ઋતુમાં તાપમાનમાં વધારો થાય છે, ભેજનું પ્રમાણ વધે છે અને જેના કારણે વિવિધ પાકોમાં રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો તેને નાથવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા પ્રયત્નો કરવા જોઈએ તે વિષય સંબંધિત અમે માર્ગદર્શન અને માહિતી આપવા માટે જઈ રહ્યા છે. તે અંતર્ગત અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર મયુર ઠેસિયા, કે તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે તેઓ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગમાં બીએસસીએ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આપણને માર્ગદર્શન અને માહિતી આપવા માટે અત્રે પધાર્યા છે. તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ. સર, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર, વિષય ખૂબ મહત્વનો છે, ચોમાસાની ઋતુ પણ ચાલી રહી છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો વિષય એટલા માટે ગણી શકાય કે વિવિધ પ્રકારના જે રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય તો તેને નાથવા માટે કયા પ્રયત્નો કરવા જોઈએ તે વિષય સંબંધિત આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો એ પ્રશ્ન થાય કે ચોમાસું દરમિયાન જે પાકોમાં જે રોગ વ્યવસ્થાપન દરમિયાન જે ખેડૂત મિત્રોને જે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે તો તે કયા પ્રકારના પડકારો હોય છે તો તે વિશે થોડીક માહિતી આપશો?
1: જી, ચોક્કસ. આ વર્ષે ચોમાસું ઋતુ દરમિયાન ઓગસ્ટ આ મહિના સુધી ઓગસ્ટ 2026 સુધીમાં 72 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં આપણે વાત કરીએ તો મુખ્ય પાક કપાસ, મગફળી અને ડાંગરનું સૌથી વધારે પ્રમાણમાં વાવેતર થયું છે. આ વરસાદી ઋતુમાં જે ખરીફ સિઝન આપણે કહીએ છીએ, તો વરસાદી સિઝનની અંદર વારંવાર થતા વરસાદી ઝાપટા, વાતાવરણમાં વાતાવરણમાં પલટો થાય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને જ્યારે વાતાવરણની વરસાદ પછી આપણે સૂર્યપ્રકાશ આવે છે, જે વરાપ કહીએ છીએ આપણે, ત્યારે બફારો થાય છે. તો આટલા જે પરિબળો છે જેને કારણે જે રોગકારકો છે, ફૂગ છે, જીવાણુ છે જે આપણે બેક્ટેરિયા કહેવાય છે, વિષાણુ જે એટલે કે વાયરસ છે, તો આ જે રોગકારકો છે એને અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને એને લીધે તે પાન, ફળ, ફૂલ અને થડ ઉપર એનું આક્રમણ જોવા મળે છે. તો મુખ્યત્વે આપણે વાત કરીએ તો ફૂગજન્ય રોગમાં અલ્ટરનેરિયા, કલેટોટિકમ, હેલ્મિન્થોસ્પોરિયમ, પક્સિનિયા, સર્કોસ્પોરા, ટિલાગ્નો આ પ્રકારની ફૂગ જે છે એ હવા અને જે વરસાદી ઝાપટા છે એના મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતરમાં ફેલાય છે. તેના ઉપરાંત આપણે વાત કરીએ તો બેક્ટેરિયાજન્ય જે રોગ છે જેનાથી જેમ કે ઝેન્થોમોનાસ છે, સ્યુરોમોનાસ છે, ઇરવિનિયા છે નામના બેક્ટેરિયા છે, તે એ જે છોડની અંદર આવેલા કુદરતી છિદ્રો છે એનાથી છોડની અંદર પ્રવેશે છે અને જે વરસાદી ઝાપટા છે તેના મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે અને રોગનું સંક્રમણ કરે છે. તો જે મુખ્ય પરિબળોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે આ તમને આપણે કીધા કે રોગકારકો છે એનું અનુકૂળ વાતાવરણ મળી રહે છે તેના ઉપર વાત કરીએ, તેના સિવાય વાત કરીએ કે ખેડૂત મિત્રોનો જે રોગની છે ઓળખ છે એ સૌ પ્રથમ શરૂઆતથી જ અવસ્થામાં રોગની ઓળખ થઈ જાય તો જે રોગને આગળ જતું આપણે અટકાવી શકીએ છીએ. તેના ઉપરાંત જે રાસાયણિક જંતુનાશક અથવા જે ફૂગનાશક છે મર્યાદિત હોય છે અને અથવા તો જે ફૂગનાશક છે અથવા જંતુનાશક છે એનું એક જ ગ્રુપનું વારંવાર ઉપયોગ કરીએ તો એમાં રોગપ્રતિકારક શક્તિ પણ આવી જાય છે. તો જેના માટે આપણે આજે આ ટોપિક ઉપર સંકલિત વ્યવસ્થાના ઉપર વાત કરીશું.
0: હવે સર, વાત કરી કે ચોમાસુ દરમિયાન વિવિધ પ્રકારના પાકોમાં ફૂગજન્ય રોગો પણ જોવા મળતા હોય છે તો તેના લક્ષણો કયા કયા?

0: હોઈ શકે તેને નિવારવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો તે વિશે શું કહેશો?
1: જી, ખૂબ સરસ પ્રશ્ન છે કે મેઈન વસ્તુ જે છે કે ખેતરની અંદર જ્યારે ફૂગજન્ય જે રોગ આવે છે તો એને કઈ રીતના સૌથી પહેલાં ઓળખવું, કઈ રીતના એનું ત્યાર પછી એનું આપણે નિદાન તરફ આવીએ, તો ઓળખાણ માટે સૌપ્રથમ જે મુખ્ય જે રોગ છે એમાં પાનના ટપકાનો રોગ છે, એ અલ્ટરનેરિયા નામની ફૂગથી થાય છે. તો આના જે લક્ષણો જે દર્શાવે છે કે પાંદ જે છે એની ઉપર બદામી રંગનું, ઘાટા બદામી રંગનું વલયાકાર રિંગ ગોળાઈ રિંગ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે બળિયા ટપકા કહેવાય છે, જે સર્કોસ્પોરા નામની ફૂગથી થાય છે, જેને ટીક્કા ડિઝીઝ પણ કહેવાય છે, તેમાં બદામી રંગના નાના ટપકા જોવા મળે છે. અને દેડકાની આંખ જેવા કે વચ્ચે રાખોડી રંગનું જે સેન્ટર હોય છે અને ફરતે બદામી કિનારી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગેરુજી કહે છે ખેડૂત, જે પક્ષીને નામની ફૂગથી થાય છે, જેને રસ્ટ કહેવાય છે. તો આ ગેરુમાં આપણે જે પાંદડા હોય છે, પાંદડાની નીચેની બાજુ એવા બજરિયા અથવા બદામી કલરના એવા ઉપસેલા ફોલા જોવા મળે છે, જેની અંદર પાવડર ભરેલો હોય છે, જે એક ફૂગના બીજાણુ હોય છે. ત્યાર પછી કલટોરિકમ નામની ફૂગ છે, જેને આપણે કાલવ્રણ અથવા એન્થ્રેક્નોસ નામનો રોગ કરે છે, તેને તે મુખ્યત્વે મરચી, ત્યાર પછી આપણે કપાસની અંદર રાતાસ્પર્તા ટપકા જોવા મળે છે, તે જે કલટોરિકમ નામની ફૂગથી થાય છે. પછી આપણે વાત કરીએ તો અંગારીઓ, જે આપણે સ્મટ કહીએ છીએ, ગલત અંગારીઓ જે ખાસ કરીને ડાંગરની અંદર આવે છે, તો આ અંગારિયાની અંદર કાળા કલરના જે પાવડર છે, કાળા કલરનો પાવડર એ દાણાની અંદર બંધાય છે, દાણાની અંદર આવી જાય છે, જેને કારણે જે હવાના માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. અને બેક્ટેરિયાજન્ય જે રોગની વાત કરીએ તો એમાં પાનના પાણી પોચા ધબ્બા જોવા મળે છે અને ધીરે ધીરે તે સુકાઈને ખરી પડે છે. તો આ રીતના એ બેક્ટેરિયાજન્ય રોગ જોવા મળે છે.
0: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપે આપી કે ફૂગજન્ય રોગોમાં કઈ કઈ બાબતોના લક્ષણો ધ્યાનમાં રાખવા, તેનું નિરાકરણ કેવી રીતે કરવું, તે વિષયમાં ખૂબ સરસ માહિતી આપી. હવે વધુ આગળ ચર્ચા કરીએ કે સામાન્ય વ્યક્તિને સામાન્ય ભાષામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થકી સમજાવવું હોય કે સંકલિત રોગ વ્યવસ્થાપન એટલે શું અને તેના અસરકારક નિયંત્રણ માટે કયા પ્રકારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, તો તે વિશે પણ થોડીક માહિતી આપશો. જી
1: જી, ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. ત્યારે જે છે આપણે સંકલિત રોગ વ્યવસ્થાપન છે કે માત્ર એક જ પદ્ધતિ ઉપર આપણે નિર્ભર નહીં રહેતા, આપણે જે ખેતીની વિવિધ પદ્ધતિઓ છે એનું એક સાથે સંયુક્ત સંકલિત રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ, જેને સંકલિત રોગ વ્યવસ્થાપન કહેવાય છે. જેની અંદર આપણે વાત કરીએ કે ખેતીની વિવિધ પદ્ધતિ, જેને કર્ષણ આધારિત વ્યવસ્થાપન કહેવાય છે, તેમાં સારી અને તંદુરસ્ત બીજનું પસંદગી કરવી, સારી રોગ પ્રતિકારક અથવા સહનશીલ જાતની પસંદગી કરવી, રાસાયણિક જે ખાતર છે એનું જરૂરિયાત મુજબ જ, યુનિવર્સિટીની ભલામણ મુજબ જ એનો છંટકાવ કરવો અથવા જમીનમાં આપવું, તો આ બધી જે છે વિવિધ ખેતી પદ્ધતિઓ. ત્યાર પછી આપણે વાત કરીએ જે યાંત્રિક પદ્ધતિ છે કે જેની અંદર આપણે જે રોગિષ્ટ છોડ છે એને ઉપાડી અને એનો નાશ કરવો જોઈએ. ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો વાવેતર પહેલાં ઉનાળાની ઋતુ દરમિયાન આપણે ઊંડી ખેળ કરવી જોઈએ, જેને કારણે જે જમીનજન્ય ફૂગ છે જે રહેલી છે જમીનની અંદર એનો નાશ થશે. એના સિવાય આપણે સોઇલ સોલરાઇઝેશન કહેવાય છે, જે સૂર્યપ્રકાશની તાપને મદદથી આપણે જમીનને જે પારદર્શક પોલિથીન છે એને બિછાવીને જમીનનું તાપમાન વધારશું, જેથી કરીને જમીનની અંદર તાપમાન વધશે અને જે ફૂગકારક છે અથવા જે કૃમિ છે એનો નાશ થશે. તેના સિવાય આપણે વાત કરીએ તો સૂક્ષ્મ જીવો આધારિત પદ્ધતિ છે, એની અંદર આપણે જે ટ્રાયકોડર્મા નામની ફૂગ છે, તો આ ટ્રાયકોડર્મા નામની જૈવિક ફૂગ છે એ જ્યારે આપણે જમીનમાં આપીએ છીએ ત્યારે જમીનની અંદર જે રોગકારક ફૂગ છે તેને એનો નાશ કરશે. તો આ રીતના વિવિધ પદ્ધતિઓનો સંયુક્ત રીતે આપણે જ્યારે ઉપયોગ કરશું કોઈપણ રોગને અટકાવવા માટે, તો આને કહેવાય છે સંકલિત રોગ વ્યવસ્થાપન. જેને લીધે આ સંકલિત રોગ વ્યવસ્થાપનને લીધે સામાન્ય રીતે શું હોય છે કે જ્યારે રોગ આવે ત્યારે જ ખેડૂત મિત્રો જે છે જે રાસાયણિક જંતુનાશક અથવા ફૂગનાશકનો છંટકાવ કરતા હોઈએ છીએ, તો આપણે કહીએ છીએ કે પાણી પહેલાં પાળ બાંધવી. તો રોગનું આપણે શરૂઆતથી જ આપણે ધ્યાન રાખશું તો આપણે એનો એક સંકલિત રોગ વ્યવસ્થાપન કરી શકશું અને એક ઓછા ખેતી ખર્ચે અને એક ગુણવત્તાસભર અને પર્યાવરણને ઓછું નુકસાન થાય તે રીતના આપણે રોગનું વ્યવસ્થાપન કરી શકશું.
0: જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ વ્યવસ્થાપન. મયુર સર ખૂબ સરસ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે. વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે સંકલિત વ્યવસ્થાપન એટલે શું. હવે વાત કરીએ ડાંગરના પાકની, તો ડાંગરના પાકને અસર કરતા મુખ્ય પરિબળો કયા કયા હોય છે, તેમાં જે રોગોથી બચવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ અને સાથે સાથે

0: જે રોગ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને કયા અગમચેતીના ઉપાયો કરવા જોઈએ, ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો તે વિશે પણ માહિતી આપશો.
1: આ વખતે જે ડાંગરનું જે વાવેતર છે, ધાન્ય પાકમાં સૌથી વધારે ડાંગરનું વાવેતર થયું છે, ખાસ કરીને આણંદ, ખેડા, અમદાવાદ, ભરૂચ, મધ્ય ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયું છે. તો ડાંગરમાં પાકમાં જે સૌથી મુખ્ય રોગ છે એ ડાંગરનો કરમોડી અથવા એને ખડખડીઓ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં એને ડાંગરનો બ્લાસ્ટ કહીએ છીએ. તો ડાંગરના આ રોગમાં સૌ પ્રથમ ટાંકડીના માથા જેવા ટપકા જોવા મળે છે શરૂઆતની અવસ્થામાં. ધીરે ધીરે જે રોગની જે વૃદ્ધિ થાય છે ત્યારે આંખ આકારના, એટલે કે આગળથી જે ત્રાકાકાર, આગળથી ચપટા અને વચ્ચેથી પહોળા એવી રીતના ધબ્બા જોવા મળે છે. અને એનું જે વચ્ચેનું કેન્દ્રબિંદુ હોય છે એ રાખોડી રંગનું હોય છે અને જે બોર્ડર જે છે એ બ્રાઉન બજારિયા કલરની હોય છે. તો આપણે સંકલિત રોગ વ્યવસ્થાપનની જે ખાસ કરીને જે રાજના ડાંગરના બ્લાસ્ટમાં જે કરમોડીના વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જે રોગપ્રતિકારક અથવા તો સહનશીલ જે વેરાયટી છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી જાત જે છે આણંદ અક્ષત સ્વાગત GAR 13 નંબરની, તો આ જે સારી જાતો જે છે એનું બિયારણ તરીકે પસંદગી કરવી જોઈએ. ત્યાર પછી જે રાય જે ચોખાનો જે બ્લાસ્ટ જે પેણીની રોગકારક ફૂગ છે તે સેઢાની આસપાસ જ્યારે ખળ ઉગી નીકળેલું છે સેઢા સેઢાની ફરતે જે ઘાસ છે તો એની ઉપર જ્યારે વાવેતર ખેતરની અંદર જ્યારે ડાંગર ન હોય ત્યારે તેની ઉપર ત્યાં જઈને રહે છે અને એની જીવનચક્ર શરૂ રાખે છે. તો આપણે જે સેઢા ફરતે જે ઘાસ છે એનો આપણે નાશ કરવો જોઈએ. ત્યારબાદ આ જે ફૂગ છે એ બીજજન્ય ફૂગ છે. તો બીજજન્ય ફૂગ હોવાથી આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે કાર્બિનડેમઝી નામની ફૂગ નાશકનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામના દરથી આપણે એનું બીજ માવજત આપશો. અને આ જે ડાંગરનું જે બ્લાસ્ટ છે કરમોડી છે એ ડાંગરની દરેક અવસ્થાએ આવે છે. ડાંગરના પાન રૂપ પાનના ટપકા પણ આવે છે, પછી ગાંઠ પર બ્લાસ્ટ આવે છે અને નેક બ્લાસ્ટ આવે છે, ઠીક છે, જેને કન્ટિનો કરમોડી કહે છે. તો સૌથી વધારે જે ઉત્પાદનમાં અસર કરે છે તે કન્ટિનો કરમોડી છે અવસ્થાએ અસર કરે છે. હવે એકવાર ખેતરની અંદર જ્યારે ડાંગરમાં બ્લાસ્ટ આવી જાય તો હવે આપણે જે રાસાયણિક ફૂગનાશકનો ઉપયોગ કરીએ છીએ તેના માટે ખેડૂત મિત્રો એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ માર્કેટમાં જે રેડીમિક્સ જે ફૂગનાશક મળે છે તેનો 10 ml પ્રતિ 10 લિટરનો આપણે છંટકાવ કરશું. જે પ્રમાણે રોગનો ઉપદ્રવ હોય તો આપણે એનું વ્યવસ્થાપન કરી શકશું. ત્યાર પછી જે બીજો મુખ્ય રોગ જે છે તે આપણે પર્ણછેદનો સુકારો અથવા પર્ણછેદનો કોહવારો, જેને સીધ બ્લાઇટ અથવા સીથરોટ બંને કહે છે. તો સીધ બ્લાઇટ જે છે પર્ણછેદનો સુકારો એ રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી થાય છે અને પર્ણછેદનો કોહવારો અથવા પર્ણછેદનો સડો એ સેરોક્લેડિયમ નામની ફૂગથી થાય છે. તો આનું આપણે સંકલિત નિયંત્રણ કરવા માટે આપણે જે રાઇઝોક્ટોનિયા નામની ફૂગ છે એ જમીનજન્ય ફૂગ હોવાથી જમીનમાં આપણે ટ્રાયકોડર્મા નામની ફૂગનું આપણે 1.5 કિલો ટ્રાયકોડર્મા સાથે 500 કિલોગ્રામ લીંબોળીનો ખોળ અથવા દિવેલીનો ખોળ મિક્સ કરીને વાવેતર સમયે જો ચાસમાં નાખવામાં આવે તો આ રોગથી આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. એકવાર આ રોગ આવી ગયા પછી જો આપણે એનું નિયંત્રણ કરવું હોય તો હેક્ઝાકોનાઝોલ 75% WG નામની ફૂગનાશકનો આપણે એનો છંટકાવ કરવાથી આ રોગનું વ્યવસ્થાપન આપણે કરી શકીએ છીએ. અને આ રોગના વ્યવસ્થાપન માટે ધરવાડિયામાં પણ આપણે માવજત આપી શકીએ છીએ. જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ટ્રાયકોડર્મા નામની જે ફૂગ છે એનું 10 ગ્રામ પ્રતિ લિટરનામાં એના ધરવાડિયા ડુબાડીને 30 મિનિટ રાખીને પછી આપણે જ્યારે ખેતરમાં ટ્રાન્સપ્લાન્ટિંગ કરીએ તો આ રોગનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ.
0: જે સર, ખૂબ જ માર્ગદર્શક માહિતી આપે આપી. હવે કપાસના પાકની આપણે વાત કરીએ તો કપાસના જે પાક હોય છે તેના મૂળમાં પણ ઘણી વખત સડો જોવા મળતો હોય છે, ક્યારેક ક્યારેક સુકારાના પણ લક્ષણો જોવા મળતા હોય છે, તો તે ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રોએ કેવી રીતે સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ તે સંબંધિત પણ માર્ગદર્શન આપશો.
1: જી ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. કારણ કે કપાસનું આ વખતે ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થયેલું છે કપાસમાં. અને કપાસમાં જે આપણે વાત કરીએ કે જે મહત્વના જે જિલ્લા છે સુરેન્દ્રનગર, રાજકોટમાં અને એ બાજુ જે વિસ્તાર છે એમાં કપાસનું સૌથી વધારે વાવેતર થયેલું છે. તો કપાસમાં જ્યારે મુખ્યત્વે જે રોગ છે એ મૂળનો સડો અને સુકારો, આ બે મુખ્ય જે રોગ છે. તો જે કપાસમાં જે સુકારો જે રોગ છે એ ફ્યુઝેરિયમ નામની ફૂગથી થાય છે અને મૂળનો સડો છે એ રાઇઝોક્ટોનિયા નામની ફૂગથી થાય છે. આ બંનેના લક્ષણની આપણે વાત કરીએ તો આપણે ખેતરમાં દૂરથી જ પણ આપણે આ લક્ષણો દર્શાવે છે કે જો ખેતરની અંદર એક વર્તુળાકારના આકારમાં જો સુકારો હોય તો એનાથી થાય છે. અને પછી આપણે કોઈ પણ છૂટાછવાયા ખેતરની અંદર સુકાતા હોય તો સમજી લેવાનું કે આ સુકારો છે અને આગળથી કીધું કે વર્તુળાકાર

0: તે મૂળનો સડો છે. તો મૂળનો સડો જનરલી જે રેતાળ જમીન છે એની અંદર જોવા વધારે આનો ઉપદ્રવ જોવા મળે છે, અને જે સુકારાનો પ્રશ્ન જે છે એ મધ્યમ કાળી જમીનમાં વધારે જોવા મળે છે. તો આપણે બીજા આપણે લક્ષણો જોઈએ કે કઈ રીતના એને આપણે ઓળખી શકીએ. તો આપણે એને ખેતરની અંદર જ્યારે જો મૂળનો સડો હશે અને આપણે ખેતરમાંથી ઉપાડશું તો ત્યાંથી થડ પાસેથી તૂટી જશે અને જે મૂળિયું છે એ જમીનની અંદર રહેશે, તમારા હાથમાં ડાયરેક્ટ છોડ આવી જશે. એ આ મૂળનો સડો છે. હવે આપણે સુકારાની વાત કરીએ તો સુકારાને આપણે સરળતાથી એને ઉખાડી શકતા નથી, અને જ્યારે સુકારાની રોગ આવ્યો હોય ત્યારે એને વચ્ચેથી કપાસની જે સાઠી છે એને ફાડીને જોઈએ તો અંદરની રસવાહિની જે છે એકદમ બદામી અથવા કાળા રંગની થઈ ગયેલી હોય છે. તો આ એના લક્ષણો છે. તો આ બંને રોગોના સંકલિત નિયંત્રણ સંકલિત વ્યવસ્થાપન માટે આપણે વાત કરીએ તો જ્યારે વાવેતર સમયે જ વાવણી સમયે જ ચાસમાં ટ્રાયકોડરમાં વિરીડી અથવા ટ્રાયકોડરમાં હર્જીનમ જૈવિક ફૂગનાશક જે છે એનો 2.5 કિલોગ્રામને 500 કિલોગ્રામ નીમ કેક અથવા કેસ્ટર કેક સાથે મિક્સ કરીને આપણે ચાસમાં જ આપી દઈએ તો આ રોગને નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ જમીનજન્ય રોગ હોવાથી આને પાક લાંબા ગાળાની પાકની ફેરબદલી કરવી, આંતરપાક તરીકે મગ, મઠ અથવા અડદનું વાવેતર કરવું, જરૂરિયાત મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું, અને જ્યારે હવે એક જે લાસ્ટ ઓપ્શન રહે છે કે રાસાયણિક, તો રાસાયણિક ફૂગનાશક તરીકે જ્યારે ખેતરમાં આવી જાય હવે એને આગળ વધતો અટકાવવા માટે આપણે કાર્બિનેઝિમ અથવા પ્રોપિકોનાઝોલ નામની ફૂગનાશકનું એના થળીએ અથવા થળીએ મૂળ પાસે જાય એ ઉતરી જાય એ રીતના આપણે રેડવું, જેથી આપણે એનું આગળ જતો અટકાવી શકીએ છીએ.
1: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપે આપી. મયુર સર, ખૂબ સરસ મહત્વની માહિતી વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે. આવો વધુ માહિતી પ્રાપ્ત કરીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે કપાસ નમનમાં જે વિવિધ પ્રકારના જે રોગોનું જે લક્ષણો જોવા મળતા હોય છે તેના માટે નિવારણ માટે કયા ઉપાયો કરવા જોઈએ. હવે આગળ વાત કરીએ મગફળીના પાકોની. તો મગફળીમાં પણ ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, તો તેને નિવારવા માટે અમારા ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં લેવા જોઈએ, તો તે વિશે પણ માહિતી આપશો.
0: જી ચોક્કસ, ખૂબ સરસ પ્રશ્ન છે. આ વખતે મગફળીનું પણ કપાસ પછી મગફળીનું સૌથી વધારે તેલીબિયા પાકમાં વાવેતર થયેલું છે, અને મગફળી ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજિયનમાં આપણે જે જૂનાગઢ જિલ્લામાં છે સૌથી વધારે વાવેતર થયેલું છે. તો મગફળીમાં મુખ્યત્વે જે મુખ્ય રોગોનો જે પ્રશ્ન છે એ કાળી ફૂગ, સફેદ ફૂગ, ત્યાર પછી ગેરુ, પાનના ટપકા અને લોહ તત્વની ઉણપવાળો જે છે આયરનની ડેફિશિયન્સીનો જે છે આ રીતના અલગ અલગ રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે પાનના ટપકાની વાત કરીએ તો બે ટપકા અવસ્થામાં આવે છે. એક એ કહેવાય છે કે આગોતરા ટપકા અને એક પાછોતરા ટપકા, અર્લી લિપ સ્પોટ અને લેટ લિપ સ્પોટ. આગોતરા ટપકા શરૂઆતની અવસ્થામાં જ આવે છે, જે બદામી રંગના ટપકા હોય છે, એની ફરતે પીળા કલરની બોર્ડર હોય છે, તો આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ. લેટ લિપ સ્પોટ જે કહે છે કે પાછોતરા ટપકા, આ જે છે એ આપણે ફૂલ અવસ્થા પછી આનો ઉપદ્રવ જોવા મળે છે, પણ આમાં કાળા રંગના ટપકા હોય છે, વધુ ડાર્ક કાળા રંગના ટપકા હોય છે અને એની ફરતે કોઈ પણ પ્રકારની પીળા રંગની રિંગ આવેલી હોતી નથી. અને આ રોગના નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો હેક્ઝાકોનાઝોલ અથવા પ્રોપિકોનાઝોલ નામની ફૂગનાશકનો આવ્યા પછી છંટકાવ કરી શકીએ છીએ, પરંતુ શરૂઆતમાં જ આપણે અવસ્થા આપણે સંકલિત વ્યવસ્થાપન કરવું હોય તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી જાત ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જે સહનશીલ જાત છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ તો આ જે રોગનું પ્રમાણ છે આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ. અને આ રોગના વધુ ઉપદ્રવ અટકાવવા માટે આપણે જે જરૂરિયાત મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેના સિવાય જે મુખ્ય અને અત્યારે વર્તમાન જે પ્રશ્ન છે એ કે કાળી ફૂગનો છે. કાળી ફૂગને ખેડૂત મિત્રો સૂકો પણ કહે છે અને વૈજ્ઞાનિક ભાષામાં કોલારોટ કહે છે, જે એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગથી થાય છે. તો આ જે ફૂગ છે એ બે તબક્કામાં થાય છે, જ્યારે જમીનની અંદર જ એનો સડો લાગી જાય તેને પ્રી ઇમર્જન્સ કહેવાય છે, અને જમીનની બહાર ઉગ્યા પછી જે પોસ્ટ ઇમર્જન કહીએ છીએ, તો બંને અવસ્થામાં આનું લક્ષણો જોવા મળે છે. તો આ જમીનની બહાર જ્યારે પોસ્ટ ઇમર્જન્સની વાત કરીએ તો જે છોડ જે છે છોડના કોલા રિજન એટલે કે થડ પાસે કાળા કલરની ફૂગ લાગી જાય છે, અને ત્યાંથી જે છે એનું સડવાનું અથવા કોહવાનું શરૂ થાય છે, એટલે જે છોડ છે આખે આખો ઢળી જાય છે. એકવાર છોડનું આ ઢળી કે છોડનું મૃત્યુ થઈ ગયું તો પછી કોઈ પણ ફૂગનાશકથી આનું આપણે વ્યવસ્થાપન કરી શકતા નથી. તેના માટે જ આપણે પહેલેથી જ ધ્યાન રાખવું જોઈએ કે આ જે ફૂગ

0: અન્ય રોગ છે એ મગફળીના બીજથી ફેલાય છે. તો આપણે આ બીજને કાર્બોક્સિન પ્લસ થાઇરામ નામની જે ફૂગ આવે છે, અફૂગનાશક આવે છે માર્કેટમાં, એનું 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામના રેટથી આપણે એનું બીજ માવજત આપશું તો આપણે આ રોગનું વ્યવસ્થાપન કરી શકશું. ત્યાર ઉપરાંત આપણે જો આપણે સૂક્ષ્મ જીવાણુ આધારિત નિયંત્રણની વાત કરીએ તો ટ્રાઇકોડર્મા પ્લસ સ્યુડોમોનાસ બંનેનું આપણે મિશ્ર કરી અને જમીનમાં પાયામાં આપણે નાખવામાં બેઠું 2.5 કિલોગ્રામ ટ્રાઇકોડર્મા અને 500 કિલોગ્રામ લીંબોડીનો ખોળ અથવા દિવેલીનો ખોળ મિક્સ કરીને પાયામાં નાખવામાં આવે તો પણ આપણે એનું એક અસરકારક વ્યવસ્થાપન કરી શકીએ છીએ. તદુપરાંત આની જે સહનશીલ જાત છે એની વાત કરીએ તો આગળ આપણે વાત કરી ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જે જાત છે એનામાં એ આપણે વાવેતરમાં આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી સફેદ ફૂગનો જે એક ખાસ પ્રશ્ન રહે છે કે સફેદ ફૂગમાં સફેદ રંગની ફૂગ રૂવાટી સફેદ રૂવાટી જેવી ફૂગ થડ પાસે લાગી જાય છે અને જ્યારે એમાં મગફળીના ડોડવા બંધાઈ ગયા હોય તો ડોડવા પણ એકદમ કાળા પડી જાય છે, ખોખલા થઈ જાય છે અને અંદર દાણા જુઓ તો એકદમ દાણા ચીમડાયેલા હોય છે. તો આના અસરકારક વ્યવસ્થાપન માટે આપણે ટ્રાઇકોડર્મા નામની ફૂગનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેમ આગળ દર્શાવેલા ડોઝ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને વેરાયટી જે આપણે જાતની વાત કરીએ તેમાં પણ આ જ સેમ વેરાયટી ગુજરાત જૂનાગઢ 35 નંબર અને ગુજરાત જૂનાગઢ 40 નંબરની જાત સહનશીલ જાત છે, તેનું વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. અને જે લાસ્ટ આ જે છેલ્લો રોગ જે છે અત્યારે મુખ્ય પ્રશ્ન જે છે માંડવી પીળી પડી જાય છે, ખેડૂત એમ કે પીળી પડી ગઈ છે માંડવી વધુ પડતો વરસાદ. અને બીજું એક એનું મુખ્ય કારણ છે લોહ તત્વની ઉણપ, જેને આપણે આયરન ડેફિશિયન્સી કહીએ છીએ. તો એના વ્યવસ્થાપન માટે એક સચોટ અને સારો એક વ્યવસ્થાપનનો ઉપયોગ કે જે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ ખેડૂત મિત્રો, તો એના માટે આપણે હીરાકસી મળે છે જેને ફેરસ સલ્ફેટ 19% કહેવાય છે. હીરાકસી જે 100 ગ્રામ લેવાની છે, એની સાથે લીંબુના ફૂલ જે આપણે અમારા બજારમાં મળે છે જે સાઇટ્રિક એસિડ કહેવાય છે એ 10-15 ગ્રામ લેવાના છે. આ બંનેને આપણે 10 લિટર પાણીમાં વ્યવસ્થિત ઉગાડીને જો આપણે છંટકાવ કરશું તો આપણે જે માંડવીની જે પીળી પડી ગઈ છે, જે લોહ તત્વની ઉણપ છે, તેને આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ.
1: જી સર, ખૂબ જ મહત્વની માહિતી આપી. આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો?
0: જી, જ્યારે આપણે વાવેતર કરવાનું હોય છે ત્યારે ખાસ કરીને આપણે સંકલિત રોગ વ્યવસ્થાપન ઉપર વધારે આપણે ધ્યાન રાખીએ તો આપણે રોગ આગળ જતા રોગને અટકાવી શકીએ છીએ. સંકલિત વ્યવસ્થામાં સૌ પ્રથમ જે આપણે વાત કરીએ કે તંદુરસ્ત અને હેલ્ધી સીડ આપણે યુઝ કરવા જોઈએ અને સર્ટિફાઈડ સીડનો આગ્રહ વધારે રાખવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે રોગ પ્રતિકારક જાત અથવા સહનશીલ જાત જે છે એનો આપણે ઉપયોગ કરશું વાવેતરમાં તો એનું સારું એવું આપણે રોગ અટકાવી શકીએ છીએ. અને જે ફૂગનાશક જે છે CIBRC અને યુનિવર્સિટીની જે ભલામણ છે ફૂગનાશકો એનો જ આપણે જે રોગ સામે રક્ષણ આપે છે તે જ ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે સંકલિત વ્યવસ્થાપનથી એક ટકાઉ, એક ગુણવત્તાસભર અને એક સચોટ નિયંત્રણ આપણે રોગનું કરી શકશું.
1: મયુર સર, આપ ડેડી કિનારના સ્ટુડિયોમાં પધાર્યા, દર્શક મિત્રોને વિષય સંબંધિત ખૂબ સરસ મહત્વની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશું.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજના આ 13મા એપિસોડમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રીજી પાસે તબલા શીખવાનું હું ચૂકતો નથી. ક્યારેક સુપ્રિયા પણ સાથે બેસીને ગુરુ શિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપ્રિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી. ક્યારેક શાસ્ત્રીજી સાથે

ચર્ચા કરે છે. આજ શાસ્ત્રીજીએ સુપ્રિયાના માતા પિતાને યાદ કર્યા, કહ્યું, સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાને સાંભળવાનું મન ન થાય. એ બેઓ હતા ત્યાં સુધી હું દર ચાર વર્ષે સંગીત સમારોહ ગોઠવી શકતો, હવે નથી થતું. બાપુ નથી પણ તમે તો છો ને, સુપ્રિયાએ કહ્યું. તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે. તોય ન થાય બેન, શાસ્ત્રીજીએ કહ્યું. સુરેનની તો હવે માત્ર યાદો રહી. તો પછી સમારોહ આપણે મારા બાપુની સ્મૃતિમાં ગોઠવીશું. બધી જ વ્યવસ્થા મારે કરવાની, તમારે માત્ર મને માર્ગ ચીંધવાનો, એમ કહીને તે ગઈ. શાસ્ત્રીજી સિતાર લઈને તાર મેળવવા બેઠા. હું તબલા પાછા મૂકીને બહાર આવ્યો. સામે પોતાના ઘરના ઓટલે સુપ્રિયા હેડફોન લગાવીને કેસેટ પ્લેયર પર કંઈક સાંભળી રહી હતી. સુપ્રિયા પાસે મેં ક્યારે રેડિયો પણ નથી જોયો. અત્યારે પહેલી વાર તેણે કેસેટ સાંભળતી જોઈ. કદાચ પોતાના પિતાનું સંગીત સાંભળતી હોય તેમ માનીને મેં કહ્યું, તમને કેસેટ સાંભળતા જોઈને નવું લાગે છે. લાગે છે નવું? તેને હેડફોન ઉતારતા કહ્યું, પણ છે જૂનું, સાંભળવું છે તમારે, કહી હેડફોન મારા તરફ લંબાવતા આગળ બોલી, તમારો પરિચિત અવાજ છે, ઓળખી જુઓ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. મારો પરિચિત અવાજ કોનો હોઈ શકે તે વિચારતા મેં યંત્રકાને લગાવ્યું. સુપ્રિયાએ ટેપ રિવાઇન્ડ કરીને ફરી ચલાવી. હું આ બીજી વખત ભારતમાં આવ્યો છું ત્યારે મને મારી પહેલી ભારત યાત્રાનો એક પ્રસંગ યાદ આવે છે. મારા અગાઢ આશ્ચર્ય વચ્ચે પ્રોફેસર રુડોલ્ફના શબ્દો મારા કાને પડ્યા. સુપ્રિયાને ટેપ રોકીને મને પૂછ્યું, ઓળખ્યા? એ વળી અહીં ક્યારે આવેલા? મેં સુપ્રિયાને પૂછ્યું. અહીં નહીં, ગ્વાલિયરમાં અમારી યુનિવર્સિટીમાં તેમનું પ્રવચન હતું, સુપ્રિયાએ કહ્યું અને ટેપ આગળ ચલાવી. આજથી 10-11 વર્ષ પહેલાંની એ વાત. હું કોન્ફરન્સમાં હાજરી આપવા દિલ્હી આવેલો. ત્યાંની એક બેંકમાં હું ગયો અને મારી સહી કરીને ચેક રજૂ કર્યો. પ્રોફેસર ધીમે ધીમે બોલતા જતા હતા. હું સાંભળી રહ્યો. બેંકના કારકુને મને ચેક પરત કરતા કહ્યું, બોલપેનની સહી ચાલશે નહીં, તમારે શહીથી સહી કરવી પડશે. બિચારા પ્રોફેસર, તેમણે કેવું વિચાર્યું હશે તે કલ્પું ત્યાર પહેલાં તેમના આગળના શબ્દો મારા કાને પડ્યા. તે સાંભળીને મને આનંદ થયેલો. જગતમાં એક પ્રજા એવી છે જે આંખો મીંચીને નવી ટેકનોલોજી સ્વીકારી લેતી નથી. શરૂઆતમાં વિરોધ કરશે, પછી પરખશે, ધ્યાનથી સમજશે અને પછી સ્વીકારવા લાયક લાગે ત્યારે પ્રેમથી અપનાવશે. વચ્ચે ક્ષણિક માટે પ્રોફેસર અટક્યા હોય તેમ શબ્દો વગરની ટેપ થોડું ફરી અને વાત આગળ ચાલી. આજે ફરી અહીં આવીને જોઉં છું તો તમે બધા જ વોલપેન વાપરો છો, તમારી પરિપક્વ સ્વીકૃતિ સાથે વાપરો છો. એક પ્રજા તરીકે તમારો આ ગુણ મને અભિભૂત કરે છે. આવી પ્રજા જ હજારો વર્ષની સંસ્કૃતિ ધરાવી શકે, પોતાની પરંપરા ધરાવી શકે, પોતાનું આગવું અસ્તિત્વ ટકાવી શકે. હવે પછી આખા જગતમાં ખૂબ ઝડપી પરિવર્તન આવશે. સંસ્કૃતિનો લોપ થવાનો ભય માત્ર અહીં જ ઊભો થશે એવું નથી, આખા વિશ્વમાં એમ બનવાનું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. Thank you.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આરજે અંજલિની સાથે ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જેઓ આર્થિક રીતે નબળા છે તેમને માટે આ ભય મોટો છે. કદાચ મજૂર તરીકે કે માણસ તરીકે તેઓ ટકી જાય તો પણ પ્રજા તરીકે સાંસ્કૃતિક રીતે ટકી શકશે કે કેમ એ વિચારનો વિષય છે. આથી તમને યુવાનોને

મારું સૂચન છે કે આવી પ્રજાની સંસ્કૃતિને અનુરૂપ ઉદ્યમ તેમને શોધી આપો. આવું કંઈક તમે કરી શકશો તો તે તમારે પોતાને જ માટે કરશો. આફ્રિકામાં અમે આવા કામો ઉપાડ્યા છે અને ત્યાંના યુવાનોને જ એમાં લગાવ્યા છે. તમે મને મળી શકો છો અથવા પત્ર પણ લખી શકો છો. પ્રવચન પૂરું સાંભળીને મેં હેડફોન સુપ્રિયાને પાછું આપતા કહ્યું, એટલે તમે આ કામ સ્વીકાર્યું? એવું તો નહીં, પણ મારો જન્મ જ આ પ્રદેશમાં. વળી શાસ્ત્રીજી આ સંસ્થા ચલાવતા તો હતા જ. તે વખતે કામ નાનું હતું. મને થયું આ જ કામ હું આગળ ચલાવી શકું તેમ છું. તેથી મેં પ્રોફેસરને પત્ર લખ્યો અને કામ શરૂ કર્યું. પરંતુ પ્રોફેસરે મને ક્યારેય વાત નથી કરી કે તમે તેમને મળ્યા છો. બહુ મળી નથી, બસ તેમની મુલાકાત વખતે મેં તેમને અભિનંદન આપેલા, આ સંસ્થાની થોડી વાત કરેલી અને તેમનું સરનામું લીધેલું. સુપ્રિયા સાથે હું વાતો કરતો રહેત, પરંતુ શાસ્ત્રીજીએ બહાર આવીને સાદ કર્યો, ફરવા જવાનો સમય થઈ ગયો છે ભાઈ. હું અને શાસ્ત્રીજી ફરવા નીકળ્યા. અમે ક્યારેક ચર્ચ સુધી તો ક્યારેક સોબદરા બાગાન સુધી જઈએ છીએ. કેટલીક વાર પહેલો આવેલો છે તે પરિક્રમાવાસી પણ સાથે હોય છે. આજ તે નથી. રસ્તે મને સુપ્રિયાના વિચારો આવ્યા કર્યા. ભણેલી ગણેલી સુપ્રિયા એક ધૂન લઈને આ રીતે અહીં રહીને આદિવાસીઓ વચ્ચે કામ કરે છે, તે બરાબર છે કે ખોટું? તે મેં વિચાર્યા કર્યું. તેના માતા પિતા પણ આવી જ ધૂનથી અહીં કામ કરતા જીવી ગયા. સુપ્રિયાના પિતા હવે નથી તે હું જાણું છું. તેની માતા વનિતા ક્યાં છે તે મને ખબર નથી. તે દિવસે પાર્વતી દેવીએ સુપ્રિયાને કહેલું, એક બાર તેરી માસે મિલો. આથી તે ક્યાંક છે તો ખરા જ, પણ ક્યાં તે હું નથી જાણતો. સુપ્રિયાને પૂછવાની ઈચ્છા નથી. કોઈના અંગત જીવનમાં ડૂક્યું કરવું તે અમારે ત્યાં અવિવેક ગણાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો આરજી અંજલિની સાથે.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચાલતા ચાલતા હું અને શાસ્ત્રીજી સોબધરા બાગાન સુધી ફરી આવ્યા. ચર્ચમાં પાદરી થોમસ આવી ગયો હતો. તે ક્યારેક ગામડાઓમાં ગયો હોય તો નથી હોતો.

બધા વાતોએ ચડીએ. વરસાદ વરસતો હોય ત્યારે બહાર જવાનો કાર્યક્રમ રદ થાય અને સંગીત ચાલે. પ્રિય લ્યુસી, તે સોંપેલું કામ ન થાય ત્યાં સુધી મારે પત્ર લખવો ન હતો, તે પણ મને લખ્યું નથી, તેથી હું ક્યારેક થોડો અસ્વસ્થ થઈ જાઉં છું. કદાચ એટલે જ હું પણ તને પત્ર ન લખવાની જીતથી મને જ પીડું છું. આજે ડાયરીનો ઉતારો સરને મોકલું છું તો તને પણ કંઈક લખવાનું મન રોકી શકતું નથી. ડાયરી તું પણ જોઈ જશે. પરિક્રમાની વાતથી તો તને અચરજ થશે જ. પૂર્યા, બંગા, સુપ્રિયા, ગણેશ શાસ્ત્રીજી આ બધા વચ્ચે રહીને પણ હું તને સતત યાદ કરું છું. ડાયરીમાં વરસાદનો ઉલ્લેખ છે, પરંતુ હવે તો ચોમાસાએ વિદાય લીધી છે. પરિક્રમાવાસીઓએ તેમનો પ્રવાસ આગળ વધાર્યો છે. મકાઈ, જુવાર લણવા લાયક થઈ ગયા અને ડાંગર પાકવા આવી છે. ઓક્ટોબરની 2 તારીખથી અમારી નિશાળ ફરી શરૂ થઈ. હવે શાસ્ત્રીજી પણ આજકાલમાં વિદાય લેવાની વાતો કરે છે. તને ગમે એવું અહીં ઘણું છે તો અહીં આવવાનું ગોઠવ. પત્ર લખીને મેં બીતુબંગાને આપ્યું. તે શહેર ગયા. પાછા ફર્યા ત્યારે તેમની સાથે મુશ્કિલ હે હજી, જંગલ હજી ખુલ્લા નહીં કહેતા ગુપ્તાજી પણ આવ્યા. શાસ્ત્રીજી સાથે એકાદ દિવસ રહેવા અને પાર્વતી માએ અમારી શાળાને મોકલાવેલી ભેટ આપવા. માજીએ 60 નંગ ખાદીના ધોતિયા મોકલ્યા છે, શાળામાં નિયમિત આવતા હોય તેવા વિદ્યાર્થીઓને આપવા. રાત્રે ગુપ્તાજી, હું અને શાસ્ત્રીજી સુપ્રિયાના ફળિયામાં ખુરશીઓ ઢાળીને બેઠા. વાત વાતમાં ગુપ્તાજી કહે, ગણેશ સોચતા હું માકસરમાં લડકી કા બ્યાહ કર દું. કહી થોડું અટક્યા. મસ્તક પર હાથ ફેરવતા કહે, અગલે સાલ તો બરામન લોગ મુહૂર્ત નહીં દેતે, બોલે હે કે સિંહસ્થ કા સાલ લગે હે. હું હસી પડ્યો અને શાસ્ત્રીજી સામે જોઈને કહ્યું, આ આવ્યો નિષેધ મુક્તિના સંતાન ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. શાસ્ત્રીજીને પણ હસવું આવ્યું. તેમણે જરા પણ દુઃખ લગાડ્યા વગર કહ્યું, નિષેધ તો ખરો, ધર્મને નામે મુકાયેલો પણ ખરો, પણ મને તો આ સાંસ્કૃતિક વ્યવસ્થા જ લાગે. એટલે મેં પૂછ્યું. સમજાવું, શાસ્ત્રીજીએ કહ્યું. પછી ગુપ્તાજીએ પૂછ્યું, બિહારી અહીં મોટો થયો તું, પણ ક્યારેક મહારાષ્ટ્ર ગયો છે? એક બાર નાસિક જાના હુઆ થા, માને લેકર કે અર્ધકુંભ મેં. ઉત્તર પ્રદેશ. મારા બાપુ કા સરાદજ વહા પ્રયાગ મેં કિયા. પછી શાસ્ત્રીજી મારા તરફ ફર્યા અને કહ્યું, આ દેશની સંસ્કૃતિના ઘડવૈયાઓએ એટલું તો નિશ્ચિત માન્યું હતું કે આ નાનાવિધ લક્ષણો ધરાવતી પ્રજાને એક દોરે બાંધવી હોય તો પ્રજા પ્રજા વચ્ચેના પ્રાસંગિક મિલનની સૌથી વધુ અગત્ય છે. પ્રવાસ્ય થઈ શકે તેટલું બીજા કોઈ માધ્યમથી ન બને. પણ સાથે સાથે મુશ્કેલી એ હતી કે આ અફાટ વિસ્તાર ધરાવતી ભૂમિ, ઊંચા પહાડો, વીરાન રણ કે અભેદ વનો પાર કરીને લોકો પ્રવાસે જાય સે પહેરે? વળી ધાન પકવતી પ્રજા પાસે એટલો સમય અને સગવડ પણ ન હોય. શાસ્ત્રીજી અટક્યા, થોડું પાણી પીધું અને આગળ બોલ્યા. એટલે મેળા અને તીર્થ સ્થાનોના દર્શનની પરંપરા સર્જાઈ. આ માટે ખાસ સમય નક્કી હોય એટલે બધા એ સમયે સંઘ કાઢીને જાય. કોઈને એકલા ન જવું પડે, વળી સંઘને જમાડો તે મહાપુણ્યનું કામ ગણીને એ વ્યવસ્થા શ્રેષ્ઠીઓ કે પહોંચતા માણસો મહાજનો માથે નાખી. એ પછી ગુપ્તાજી તરફ જોતા શાસ્ત્રીજીએ કહ્યું, કેમ બિહારી, તે કેટલા સંઘોને જમાડ્યા છે? બચપન મેં આતે તે સંઘ, અબ તો સબ ગાડી બસો સે જા રહે હૈ, ગુપ્તાજીએ જવાબ આપ્યો. શાસ્ત્રીજી હવે મન ઉદ્દેશીને બોલ્યા, દર વર્ષે એક એક રાશિ વટાવતો બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે તે સિંહસ્થનું વર્ષ ગણાય. તને થશે કે સિંહસ્થમાં લગ્નના બધાની વાત કરતા શાસ્ત્રી વળી બીજી વાતે ચડી ગયા. પણ સાંભળ, આર્યવ્રતના સર્વાધિક મહત્વના ધાર્મિક પ્રસંગો, મેળાઓ અને તીર્થસ્થાન આ સિંહસ્થના વર્ષમાં ગોઠવાયા છે. પ્રયાગમાં કુંભ મેળો પણ આ સિંહસ્થના વર્ષે જ ભરાય છે. આમ દરબાર વર્ષે નક્કી સમય નક્કી સ્થળે જવા માટે દેશના ખૂણે ખૂણેથી માણસો પ્રવાસે નીકળે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. લાંબુ બોલીને થાક્યા હોય તેમ શાસ્ત્રી થોડું અટક્યા, પછી કહે, તું પણ સાંભળ બિહારી અને વિચાર. જે વર્ષે માણસે ચારધામ યાત્રા કે કુંભમેળામાં જવું હોય તે વર્ષે તેને ઘરે લગ્નનું આયોજન પોસાય. ઘરે તો ઠીક, ગામમાં કે સગા સંબંધીઓને ત્યાં પણ લગ્ન હોય તો યાત્રાએ કે મેળામાં જઈ શકાય નહીં. સંઘમાં જોડાવું હોય તો બીજું કોઈ મહત્વનું અને ખર્ચવાળું કામ ન થઈ શકે. પછી શાસ્ત્રીજી મલકીને કહે, વળી અમારા જ્ઞાતિના પંચોને બ્રાહ્મણો ક્યારેક દબાણથી પ્રસંગ ગોઠવાવે એવા ખરા, એટલે શાસ્ત્રાજ્ઞારૂપે જ આ સિંહસ્થનો નિષેધ મૂકવો પડે. સો તો સચે, ગુપ્તાજીએ જવાબ આપ્યો. મને હજી શંકા હતી, શાસ્ત્રી મારી મનોદશા સમજ્યા હોય તેમ તેમણે કહ્યું.

હું આજની વાત નથી કરતો, એ સમયનો વિચાર કર જ્યારે રેલવે કે બીજા વાહનો વિશે કલ્પના પણ નહોતી. માણસો પગે ચાલીને, પશુઓ પર સામાન લાદીને યોજનોના યોજનોનો પંથ કાપતા. જરાક વિચાર, કઈ શક્તિ તેમને આ તાકાત આપતી હશે? ભાઈ, શાસ્ત્રીનો અવાજ જરા ભીનો થયો. હજારો વર્ષોથી આ પ્રજા આમ જ તીર્થાટન કરતી રહી છે. ચાર ધામોની યાત્રા, ગંગા યમુનાના સ્નાન માટે યાત્રા, અને ચાર અલગ અલગ દિશામાં ભરાતા મહામેળા કુંભમાં જવાની યાત્રા, અને પોતપોતાના પ્રદેશના નાના મોટા તીર્થોની યાત્રા તો જુદી. આ સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગે ઊભી છે, તેમના પગે પ્રસાર પામી છે. એ યાત્રાઓને જ અમને જીવનના નવા નવા અર્થો આપ્યા છે, ધર્મમાં ઔદાર્ય આપ્યું છે, આમ કહીને શાસ્ત્રીજીએ ભારપૂર્વક ઉમેર્યું. માટે જ કહું છું કે આ પ્રજાના મનમાં ધર્મ કરતાં પણ ઊંડા મૂળ અધ્યાત્મના છે. તે સિવાય આ પ્રજા આટલી બળકટ ન હોય. હું ઊંડા વિચારમાં પડી ગયો. મહાભારત મેં હમણાં જ પૂરું કર્યું. તેમાં આવતા સ્થળના લોકોના, તેમના રીતરિવાજોના વર્ણનો એટલી વિગતે આપેલા છે કે મને એમ જ લાગતું કે કોઈપણ સ્થળનું આટલું તાદશ વર્ણન ત્યાં જાતે ગયા વગર શક્ય નથી. તો પછી મહર્ષિ વ્યાસ શું સદાકાળ બ્રહ્મણ કરતા રહેતા હશે? જવાબ મને તો એક જ જડે છે, હા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી આરજે અંજલિના અવાજમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હું હજી વિચારતો જ રહેત, પણ શાસ્ત્રીજીએ કહ્યું, બિહારી, આવતા વર્ષે લગ્ન ન થાય એવું માનવાની હવે જરૂર નથી. અત્યારે તો આખો દેશ થોડા દિવસોમાં ફરી આવવા

નાની સગવડ છે, એટલે તો આ જૂનો રિવાજ ત્યાગવાથી કોઈ નુકસાન નથી. પહેલાના જમાનામાં આખી પ્રજાને સમય આપવા, સામૂહિક સગવડ કરી આપવા, સિંહસ્થમાં લગ્ન ન કરવાની પરંપરા હતી. હવે એવું જરૂરી નથી. હું શાસ્ત્રીજીના અર્થઘટન પર વિચાર કરતો હતો ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે વળી તેમણે કહ્યું, છતાં તને કોઈ બાદ લાગતો હોય ને શાસ્ત્રાજ્ઞાનો ભંગ કરવાનું મન ન હોય તો તું મુંબઈ જઈને દીકરીને પરણાવ, ત્યાં તને કંઈ નહીં નડે. કેમ? મેં નવાઈ પામતા પૂછ્યું. નીચે દક્ષિણના સમુદ્ર તટનો વિસ્તાર, કોંકણ પટ્ટીનો આખો પ્રદેશ પરશુરામ ક્ષેત્ર ગણાય છે, કહીને શાસ્ત્રીજી અટક્યા. પછી કહે, આ પણ સાંસ્કૃતિક પરંપરા છે. એ પ્રજા દરિયા સાથે જીવનારી, તેમના ઋતુ પ્રમાણેના કામો પણ બાકીના દેશ કરતાં અલગ, આથી એમના રીતરિવાજો જુદા. એથી બાકીના દેશને લાગુ પડતા નિયમો તેમના જીવનમાં અડચનરૂપ ન બને તે માટે આવું નક્કી કરાયું હશે. મને શાસ્ત્રીજીના અર્થઘટનો રસપ્રદ લાગ્યા. દરેક વાતનું વિશ્લેષણ કરવાની મારી તાલીમનો ઉપયોગ હું મને ન સમજાવતી બાબતોના અર્થઘટન માટે કરું તો કદાચ મને ઉપયોગી થાય. શાસ્ત્ર કી બાત મેં નહીં જાનું, ગુપ્તાજી બોલ્યા. મેં તો ઓહી કરું જો ગણેશ શાસ્ત્રી કહે, કહેતા ગુપ્તાજી ઊભા થયા. અમે ખાટલા ઢાળ્યા અને સુવાની તૈયારી કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અહીં સુધી વાંચીને અટકી લો, કેટલાક પાસા ઉપર એક નજર નાખી લો. શાસ્ત્રીની વાતે તેણે વિચાર તો જરૂર કર્યો છે. પોતાના અરણ્ય બ્રહ્મણના અનુભવોને તેણે શાસ્ત્રીની વાત સાથે મૂલવી જોયા. તીર્થાતરને આ દેશને ઘડ્યો હોય તેથી આ દેશની પ્રજા પાસે અનોખી જીવન દ્રષ્ટિ છે. એવો કે પ્રવાસથી માણસની જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાય છે, જેને અધ્યાત્મ કહેવાય છે. તેનું જ્ઞાન કે દર્શન પણ થઈ શકે છે. તેઓ સ્વીકારતા પહેલાં તે પોતે આ રીતે તીર્થ ભ્રમણ કરે તો કદાચ દેશના છેવાડેથી તેના મધ્ય સુધી આવતા અને પાછા જતા માણસો કેટલી અને કેવી અનુભૂતિઓ સાથે લઈ જતા હશે તે તેને સમજાય. તે જો જરાક લાંબો વિચારે તો રામના વનવાસનો કે યુધિષ્ઠિર, પાંડવ અને દ્રૌપદીના દેશાટનનો ઉદ્દેશ્ય પણ કદાચ તે જાણે છે, તેના કરતાં જુદો હોઈ શકે તેવું તેને લાગે. આવું તેને સૂચવવું શાસ્ત્રીજીને કેમ ન સૂજ્યું તેની મને નવાઈ લાગે છે. ખેર, કદાચ સર્વશક્તિમાનની એવી ઈચ્છા હશે. વિધાતા મહાન કસબી છે, બરાબર ઘસે, કાપે, ટીપે, તપાવીને ઓગાળે તે પછી જ ઘાટ ઘડવા બેસે. સુપ્રિયાએ તેને રુડોલ્ફનું પ્રવચન સાંભળવા આપ્યું તે વિધિના નિર્માણ જેવું સમયસરનું જ હતું ને. જ્યારે જરૂરી ન હતું ત્યારે સ્વયં રુડોલ્ફે પણ તેને કહ્યું ન હતું કે તે સુપ્રિયાને મળ્યા છે. સુપ્રિયા પહેલી વખત મુનિકા ડેરા પર તેને મળી ત્યારે તેણે પણ કેમ છે પ્રોફેસર સાહેબને એવું પૂછ્યું નહીં. વિધાતાએ આ પળો જાળવી ન હોત તો તે અત્યારે જે કરી રહ્યો છે તે કરતો ન હોત. આ યુવાન પણ હવે પળને, કણને અને ઝરણને જોતો થઈ ગયો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ સાથે સમાજ જીવનને ઉન્નત બનાવવા, આપણા જીવનમાં આવતા સંઘર્ષોની સામે ટકી રહીએ તે માટે ગુજરાતી ભાષામાં સમુદાયના અનુભવો, સત્ય હકીકત અને તેની સાથે ગુજરાતી સાહિત્યની વાર્તાઓ, નવલિકાઓ કે નવલકથાના અંશો જે સાંપ્રત સમયમાં તમારા અને મારા જીવન બંનેને એકદમ સરળતાથી મુશ્કેલીઓની વચ્ચેથી પસાર કરીને સફળતા અપાવે તેવા વિષયોની અહીંયાથી પ્રસારણ કરવાની મેં નેમ લીધી છે. હા, નેમ એટલા માટે કે સમુદાયિક રેડિયો સ્ટેશન છે. તમારા હૈયાની વાતો હોય, હૈયાની મુશ્કેલીઓ હોય, મનની મૂંઝવણ હોય, આ બધાની વચ્ચે વધારે કોઈ મદદ થાય કે ન થાય, પણ એ મૂંઝવણ અને મુશ્કેલીઓમાં તમે ટકી રહો, તમને કોઈ સાથ મળી રહે તેવો અભિગમ, વાત, ઉદાહરણ અને દ્રષ્ટાંત આપવાનો પ્રયાસ અમે સૌ આરજે મિત્રો સતત કરીએ છીએ. સમુદાયનો રેડિયો છે એટલે તમારા અવાજનો પડઘો હોય, તમારા પ્રશ્નોની વાત હોય, તમારી મૂંઝવણની વાત હોય અને સહિયારા સમુદાય દ્વારા જ જે પણ પ્રતિભાવ આપવામાં આવે તે થકી તમને કોઈ ઉમદા સોલ્યુશન કે ઉકેલ મળી રહે અને એ પણ તમને સ્વીકાર્ય હોય, તમે તે વાતોમાંથી તમારા જીવન પ્રણાલીને પદ્ધતિ મુજબ તેનો સ્વીકાર કરીને આગળ વધો, તે જ અમારો મુખ્યત્વે હેતુ છે. વિવિધ જાણકારીઓ તો આપીએ જ છીએ, પણ આજે દર અઠવાડિયાની જેમ એક સુંદર મજાની ટૂંકી વાર્તા આપણે માણીશું, જે આજના આ ઝેનઝીના જમાનામાં કેટલી સાર્થક છે તે તમને પણ સમજાશે. પરંતુ તે આપણે આ નાનકડા વિરામ બાદ શરૂ કરીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज़ पर आरजे एआर नी साथे रेडियो पालनपुर पर आजे टूंकी वार्ता जेना लेखक जीतेन देसाई छे अने जे वार्तानु नाम छे किट्टा बुच्चा तेनी वात करीशु। मम्मा डैडी क्यारे आवशे? परिमल गार्डन ना बांकड़े 4 वर्षनी निवाए वाचा ने 5 मिनिट में 10 वार आ सवाल पूछ्यो। तारा डैडी ने क्यारे समय नो भान रह्यू छे? जो निवा, आपणे 30 मिनिट्स नी राह जोईशु अने पछी आपणे निकली जईशु। मारे 6:30 वागे ड्रामा नो रिहर्सल छे। વાચાની અપેક્ષાથી વિપરીત બરાબર 5 વાગ્યે એણે નિર્લેપને આવતો જોયો। એની સાથે બેઠેલી નિવા તો 50 મીટર દૂરથી જ નિર્લેપને આવતો જોઈને ડેડા ડેડા કરતી દોડી ગઈ। પણ આ શું, આ નિર્લેપ? કોઈ વ્યક્તિ માત્ર 15 દિવસમાં આટલી હદે બદલાઈ શકે? વાચા તો નિર્લેપને હંમેશની જેમ જીન્સ પેન્ટ અને કોણી સુધી ચડાવેલી ફૂલ સ્લીવના કોલરવાળા ટી શર્ટ, રેબનના ગોગલ્સ અને ઊંચી બ્રાન્ડના સ્પોર્ટ શૂઝ પહેરીને આવશે એમ ધારતી હતી। ક્લીન શેવ અને ટ્રીમ કરેલી મૂછ, થોડા વિખરાયેલા પણ ઘાટા વાળ, ઉછળતી રમતિયાળ ચાલ અને ગમે એ પરિસ્થિતિમાં ચહેરા પર રમતું મોહક સ્મિત એ નિર્લેપના વ્યક્તિત્વને આકર્ષક બનાવતા। અને આ નંખાઈ ગયેલો ચહેરો, કાબરચિત્રી દાઢી, ઓળાયા વગરના આડા અવળા વાળ, પગમાં કોલ્હાપુરી ચપ્પલ અને ચૂંથાયેલું શર્ટ, શું આ એ જ નિર્લેપ છે? વાચા જેને નિર્લેપના નામથી જ ઘૃણા થઈ ગયેલી, એ નિર્લેપને આ હાલતમાં જોઈ અને તે હચમચી ગઈ। હવે સંવાદ શું થશે પેલી બાળકી, વાચા અને નિર્લેપનો, તે માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

નિર્લેપને વાચા આવતો જ જોઈ રહી. નિવા એના ડેડાની આંગળી પકડીને ઉછળતી કૂદતી ચિલ્ડ્રન પાર્ક તરફ નિર્લેપને ખેંચી રહી હતી. જ્યારે તેઓ વાચાની થોડીક દૂરથી પસાર થયા, નિર્લેપે માંદલું સ્મિત કરતા વાચા તરફ હાથ હલાવ્યો. ન જાણે કેમ વાચાની આંખ ભરાઈ આવી, એનું હૃદય ધ્રવી ઉઠ્યું, પણ એના માનસપટ પર છેલ્લા 2 વર્ષની પીડા પથરાઈ ગઈ. એક્ઝેક્ટ 1 કલાક પછી નિવા અને નિર્લેપ એની તરફ આવી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે એઆરના સ્વરમાં જીતેન દેસાઈની ટૂંકી વાર્તા કિટ્ટા બુચ્ચા. નિવા હજુ પણ વધારે સમય ચિલ્ડ્રન પાર્કમાં રમવાની જીત કરતી હતી અને નિર્લેપ એને સમજાવતો હતો. બેટા, મમ્માને કામ છે ને, આપણે બહુ જલ્દી પાછા મળીશું. વાચાને દિલથી એવું થયું કે એ નિર્લેપને કહે કે એ પોતાનું ધ્યાન રાખે, પણ એના દિમાગે એને કહ્યું કે તારે હવે શું, ઉજ્જવળ કારકિર્દી તારી રાહ જુએ છે, તું હવે એ દિશામાં ઘણે દૂર નીકળી ગઈ છે. લાગણીમાં નબળા પડવું તેને પોસાય એવું નથી, છતાં દિલ તો દિલ છે. એ બોલ્યું, લાગણીમાં નબળા પડવાની અનુભૂતિ ભાગ્યશાળીને જ મળે છે. વાચાના દિલ અને દિમાગની આ કશ્મકશ નવી ન હતી, સતત ચાલતી રહેતી, પણ જીત હંમેશા દિમાગની થતી. અત્યંત મેધાવી જે હતી એ આ વાચા. કોલેજના પહેલા જ દિવસે વાચા કોલેજનું દૃશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. અરે પ્રથા, આ પહેલા માળે બાલ્કનીની પાળી પર કોણ ચાલે છે? પ્રથા વાચાની પડોશી અને એનાથી 2 વર્ષ સિનિયર હતી. કંઈ નહીં યાર, આ નિર્લેપ્યો એના નામની જેમ બેવિકૃત છે, કોઈની સાથે શરત મારી હશે, એ મારો ક્લાસમેટ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આ સુંદર મજાની ટૂંકી વાર્તા. એના આગામી અંશ માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

એ દિવાલ પર ચાલે છે ને એ નિર્લેપ્યો, એના નામ જેવો. અરે એને કોઈની સાથે શરત મારી હશે, મારો ક્લાસમેટ છે. પણ પડશે અને ટાંકિયા ભાગશે એની પડી નથી એને. વાચાએ આ સામે પ્રત્યુત્તર રૂપી ચિંતા વ્યક્ત કરી. અરે આ બંદાને કંઈ પણ કોઈની પડી નથી, એક વાર તો શરત મારી અને પ્રિન્સિપાલની ઓફિસમાં જઈ એની ટાલ પર હાથ ફેરવી આવ્યો તો, પછી એક વીક માટે કોલેજમાંથી સસ્પેન્ડ થઈ ગયો, એ વાત અલગ. હાય પ્રથાડી, તારી સાથે આ તાંબાની તલવાર કોણ છે? નિર્લેપે પાળી પર ચાલતા ચાલતા જ પ્રથાના નામની બૂમ પાડી અને પ્રશ્ન પૂછ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં કિટ્ટા બુચ્ચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. મારી નેબર છે વાચા, ફર્સ્ટ યર. પ્રથાએ જવાબ આપ્યો, તલવારજી સ્વાગત છે તમારું અમારા ક્રેઝી કેમ્પસ ગ્રુપમાં. અમારી પ્રથા ઊંધી છે. અરે આ તમારી પડોશણ પ્રથા નહીં, એ તો છે જ ઊંધી. પ્રથા એટલે કે મારી સિસ્ટમ ઊંધી, એટલા માટે કે અહીં જુનિયર સિનિયરનું રેગિંગ કરે. તમારે પહેલો બકરો બનવા આપણે અહીંયા આગળ બીજું કોઈ તૈયાર થાય કે ના થાય, પણ મારે તૈયાર થવું છે. બોલો શું કરું તમારા માટે? ઊંધો ચાલુ આ પાળી પર? નિર્લેપે ઊંધા ચાલવા પાછું પગલું લીધું ને એનું બેલેન્સ કર્યું ને એ પહેલા માળેથી નીચે પટકાયો. ઘણા સ્ટુડન્ટ્સ ભેગા થઈ ગયા, પ્રથા અને વાચા પણ દોડી ગયા. પીડાથી કણસતો પણ મોં પર તરત જ એને સિગ્નેચર સ્માઇલ સાથે નિર્લેપ બોલી ઉઠ્યો, પ્રથાડી આ તારી તલવાર મેડમ તો યાર જબરજસ્ત છે. આવું હાડકા તોડ રેગિંગ તો આખા ઇન્ડિયાની કોઈ કોલેજમાં નહીં થયું હોય. અને વાચાથી બોલી જવાયું, સોરી. બહુ બોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે ગુણ નથી. પીડાથી ઉંકારા ભરતો નિર્લેપ બોલ્યો. તમે સાંભળી રહ્યા હતા આ વાર્તાને એના આગામી એટલે કે હવે પછીના અંશો માણીશું આપણે હવે રામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

બહુ ભોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે તમારા ગુણ નથી. પીડાતી ઓંકારા પર તો નિર્લેપ બોલ્યો. એટલામાં 108 આવી અને લંગડાતા લંગડાતા નિર્લેપ એમ્બ્યુલન્સમાં બેઠો એ સ્માઇલ કરતો સતત વાચાને તાકી રહેલો. વાચા ખૂબ જ એમ્બેરસ થઈને ઊભી હતી. વાચા યાર, પહેલે દિવસે જ તું તો કોલેજમાં ફેમસ થઈ ગઈ, પ્રથાએ એની પીઠ ઉપર થપ્પો મારતા કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં કિટ્ટા પૂચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. આ નિર્લેપ તો ગજબ છે. હવે તું સીસીજી ગ્રુપની મેમ્બર થઈ ગઈ. અરે ક્રેઝી કેમ્પસ ગ્રુપ, તું જોજે તો ખરી કેવી અને કેટલી મજા આવશે. તો આ કોલેજની આ તો લાઈફ છે વાચા, સ્ટડીની સાથે એન્જોયમેન્ટ. અને આ નિર્લેપ્યો ગમે તે તોફાન કરતો રહે, દરેક એક્ઝામમાં ડિસ્ટિંક્શન તો લાવે જ છે. અરે ગ્રુપના બધાને એક્ઝામ આવે એટલે સ્ટડી માટે ટાઈટ પણ કરી દે. અને કોલેજના કલ્ચરલ પ્રોગ્રામમાં તો સીસીસી જ ઓર્ગેનાઇઝ કરે છે. બસ હવે પ્રથા, તું તો નિર્લેપથી અંજાઈ ગયેલી લાગે છે. અરે જે નિર્લેપના પરિચયમાં આવે ને એનાથી અંજાઈ જ જવાય. પણ વાચા, નિર્લેપ તારાથી અંજાઈ ગયો લાગે છે. પહેલી વારે એ કોઈ છોકરીને જોઈને ક્લીન બોલ્ડ થઈ ગયો. જાને પ્રથાડી, હું અહીંયા ભણવા આવી છું, વાચાએ જવાબ આપ્યો. હા હું તે હું ક્યાં ના પાડું છું, પણ ભણવાની સાથે તો શું ગુલ ખીલાવશે એ તો હું જોઈશ ને. બસ હવે પેલાએ ઓછી ખેંચી છે કે તું ચાલુ થઈ ગઈ. બંને હસતા હસતા કોલેજ બિલ્ડિંગમાં પ્રવેશ્યા. અને કોલેજ પછી પ્રથાએ કહ્યું, ચાલ વાચા. ક્યાં? અરે તારા મરીજને જોવા નથી જવું હોસ્પિટલમાં? તારે જવું હોય તો જા, મારે નથી આવવું, વાચાએ જવાબ આપ્યો. પછી ખરેખર વાચા જાય છે કે નહીં તે જવાબ મેળવવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મારે જવું હોય ને તો જાય હોસ્પિટલમાં, મારે નથી આવવું. પ્રથા કહે છે, અરે રસ્તામાં જ છે, 10 મિનિટ્સ લાગશે અને આપણે એક જ સ્કૂટી પર તો આવ્યા છીએ. વાચા કહે છે કે હા, પણ મારી માં ચાલ, તારાથી નહીં પહોંચી વળાય, પણ એ નિર્લેપીઓ તલવાર તલવાર કરશે ને તો હું સાચે તલવાર ખેંચીશ. શબ્દોની વાચા એ જ મારું નામ છે. ચાલો, સારું સારું, પણ મજા આવશે મને પણ તલવારબાજી જોવાની. પ્રથાએ જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર કિટ્ટા બુચ્ચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ અને હું આરજે એઆર તેના અંશો આપને કહી રહ્યો છું. તલવારબાજી રમતા રમતા ક્યારે નિર્લેપ અને વાચાએ એકબીજાના દિલમાં તલવાર ભોંકી દીધી ને, એ તો એમને ખબર જ ન પડી. કોલેજમાં નિર્લેપ અને વાચાની લવ સ્ટોરી પ્રખ્યાત થઈ ગઈ. એક્ઝામ સમયે નિર્લેપ બોલ્યો, ચાલો હવે તલવાર મ્યાન કરી દેવી પડશે. નિર્લેપનું બદલાયેલું સ્વરૂપ જોઈને વાચા તો નવાઈ પામી ગઈ. જે નિર્લેપ એક દિવસે પણ વાચાને ન મળે તો અપસેટ થઈ જતો, એણે દિવસે સુધી મળવાનું તો ઠીક, વાચાને મેસેજ પણ ન કર્યો. પ્રથા યાર, આ નિર્લેપ્યો જોને, એને મારી પડી પણ નથી, આખો દિવસ લાઇબ્રેરીમાં હોય, નથી મળતો અને નથી મેસેજ કરતો, નથી મેસેજના જવાબ આપતો. એ તો એવો જ છે, એ પણ એક્ઝામને પૂરી થવા દે ને, આ દિવસોનું સાટું વાળી દેશે. સાચે જ એક્ઝામ પછીના દિવસે નિર્લેપ ફરીથી પાછો વાચામય થઈ ગયો. વાચાને નિર્લેપના આવા સ્વભાવની નવાઈ પણ લાગી અને ચિંતા પણ થઈ. નિર્લેપે છેલ્લા વર્ષમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને ઓક્સફર્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાની સ્કોલરશિપ મળી. વાચા ખૂબ જ રડી તે દિવસે. નિર્લેપ ઇંગ્લેન્ડ જવા નીકળ્યો. વાચા, આવા વેવલાવેડા ન કરતી હોય તો. નિર્લેપ, હું જાણું છું તને, તું ત્યાં સ્ટડીમાં એટલો ખોપી જઈશ કે મને વિડીયો કોલ કરવાની વાત તો બાજુએ રહી, મેસેજ પણ નહીં કરે. ચાલ, રોજ એક મેસેજ અને સન્ડે વિડીયો કોલ હું કરીશ, બસ. વાચા અને નિર્લેપે એની લાગણીને વેવલાવેડા કયા ને, એનું દુઃખ તો થયું, પણ નિર્લેપને આ સ્વભાવની ખાસિયત ગણી એના મન ઉપર એને ન લીધું. વાચાને ખબર જ હતી ને કે આવા તો કેટલાય સમાધાન એના જીવનમાં કરવા પડશે, અને જે આજે તે જોઈ રહી હતી. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રોતા મિત્રો, તો આ સુંદર મજાની ટૂંકી વાર્તા. જીવનમાં માણસને આગળ વધવા અને એના લક્ષ્યાંકોની સાથે ઘણી વખતે હળવા અને રમૂજી રહેવાની વાતો કરતા જોયા છે, પણ એ જીવનમાં ગંભીરતા અને સિદ્ધાંતો અને સંબંધોને લાગણીથી સિંચવા એ પણ જરૂરી છે. પાછાએ તો પ્રેમની સાથે લાગણી જીવી. આજે એ પોતાની દીકરી સાથે પોતાના અસ્તિત્વને નવો ઓપ આપીને જીવનની સંઘર્ષની જેમ પણ માણી રહી છે. જ્યારે નિર્લેપ, સૂકો અને ભટ્ટ મહેનત કરી રમૂજી કરતો પણ પૈસા કમાવા પાછળની ડિગ્રી મેળવીને સિદ્ધાંત મૂકીને એ કેવો ને કેમ આગળ વધ્યો એ તો એ જ જાણે. અને એની એ વાતોના લીધે જ ઇંગ્લેન્ડથી પાછો આવ્યો ત્યારે આ દીકરી એના પ્રેમની નિશાની છે અને પપ્પા કહે છે, પણ એની પત્ની, એની માતા જે દીકરીની છે, એની સાથેનો એનો સંબંધ તો વિખરાયો છે. પોતાના કરિયરને એક સાચો રૂપ આપીને આજે વાચાએ પોતાના કરિયરને એક્ટર તરીકે ડ્રામામાં એટલી એસ્ટાબ્લિશ કરી દીધી છે કે જીવનમાં સફળતા માણી રહી છે. પૈસા ટકે ખૂબ જ નહીં, પરંતુ જીવનમાં એક સેફટી સાથે જીવન જીવી રહી છે અને એની દીકરીને પણ ઉછેરી રહી છે. અને નિર્લેપે દીકરીને ગમે તેટલું આપે પણ સમય, પ્રેમ અને સંજોગ અને પરિસ્થિતિ મુજબ એની સાથે મળવાનો એક ટૂંકો ગાળો જ્યાં પેલી દીકરી સતત એના માટે ઝંખે છે અને વિચારે છે કે મારા પપ્પા તો મારી સાથે હોતા જ નથી. અને નિર્લેપ પણ હવે પછતાય છે કે ઘણું બધું મેળવવા માટે જ્યારે એ પોતાની જાતને સંકોરતો ત્યારે એવું જરૂરી નથી કે તમારા સંબંધોને લાગણી તમને ડિસ્ટર્બ કરે ને વિક્ષેપ જ આપે. એ તમને સપોર્ટ, સહયોગ કરી શકે છે. સમયાંતરે છોડને 2-3-4 દિવસે પણ પાણીના ખૂબ બધા લોટા નહીં, પરંતુ એક નાનકડી વાછલી ભરેલું પાણી એને મળે ને તો એ વધારે ખીલે છે. બસ સંબંધોને લાગણીઓ પણ એવા જ રાખીએ ને તો જ જ્યારે તમે પરિણામ અને સફળતાના શિખર પર પહોંચો છો ત્યારે એ શિખર પર પહોંચ્યા પછીનો જે આનંદ મેળવવા તમારે જે મેળાવડો જોઈએ છે, સંબંધો જોઈએ છે, ત્યારે તમને એ અહેસાસ ન થાય કે છૂટી ગયા છે. કારણ કે એ સમય નવા થતા નથી અને જૂના

બહુ દૂર લાગે છે, ફરી ભેગા કરવા જાઓ તો પેલું કમાયેલું પાછું વાપરવું, અને એ જીવન તો નકામું બની જાય, ખરું ને? બહુ સિદ્ધાંતિક અને હકારાત્મક આ વાત હતી. મળું છું આ વિરામ બાદ તમારી વાતો સાથે, તમને પણ માણવા અને મારી સાથે જોડવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આ સુંદર મજાની વાર્તા જેનું નામ હતું કિટ્ટા અને પૂજા, ટૂંકી વાર્તા. જીતેન દેસાઈએ લખેલી આ ટૂંકી વાર્તા માર્મિકતા આપી ગઈ. એની શરૂઆત અને અંત વચ્ચે બહુ મોટો ભેદભાવ હતો. તમને લાગ્યું કે ખેંચી શકાય નવલિકાની જગ્યાએ નવલકથા અને એક મોટી દળદાર પુસ્તક સ્વરૂપમાં વાર્તાને ઘડી શકાય, પણ જેટલી મજા છે ને એમાં રહેલી નાની નાની ડ્રાયફ્રૂટ્સ જેવી વાતો પર હતી, સંબંધોની વાતો પર હતી, તેવી મજા પછી એ લાંબી પુસ્તકમાં નહીં મળે. અને આ સત્યને હકીકતની ઘટના હતી. પેલી વાર્તા એવી બની જાત કે તમને કાલ્પનિક લાગે. આવી વાર્તાઓ તમારી આજુબાજુ પણ થતી હશે, તમે જોઈ હશે, માણી હશે, ક્યારેક વાંચી હશે, ક્યારેક અનુભવી છે, ભલે ને થોડાક અંશ પૂરતી હોય. તમે મને ટૂંકા શબ્દોમાં કે ફૂલ પ્લેજ લખીને વાર્તા મોકલી આપો. તમારે વાંચવી છે તમારા અવાજમાં તો પણ તમે અમને લખીને મોકલો 9512-66-88 પર. ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ કે જેવા કે એક્સ, ફેસબુક છે, અમારો ઈમેલ આઈડી radiopalanpur@gmail.com, કે પછી અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને યુટ્યુબ માટે જ્યાં આગળ અમારી ચેનલ છે રેડિયો પાલનપુર, તેની ઉપર પણ જઈ અને તમે જે અમારી આઈફોનની એપ્લિકેશન છે તે પણ ડાઉનલોડ કરી એમાં રહેલા મેસેજીસ અથવા સોશિયલ મીડિયાના બોક્સમાં જઈ તમારા સંદેશાઓ મોકલી શકો છો. આ સિવાય તમે અમને સતત સાંભળી શકો ને અમારા કાર્ય

કાર્યક્રમ બીજા કોઈને પણ સંભળાવવા ઈચ્છો છો, જ્યાં ઓન એર સિવાયનો વિકલ્પ એટલે કે ઇન્ટરનેટ છે, દેશ વિદેશ છે, દુનિયાનો કોઈ પણ છેડો છે, તો રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના પાલનપુરના સંભવિત કેન્દ્ર સ્થાન પરના બિંદુને તમે કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર સાંભળવા મળશે. તો શ્રોતા મિત્રો, આવી જ વાતો સાથે તમે અમને મોકલી આપો, તમારા પ્રતિભાવ અમારા માટે બહુ જ ઉપયોગી છે. ચોક્કસ તેનો જવાબ અને એ વાતોને અમે અમારા કે તમારા અવાજમાં રજૂ કરીશું. આ માટે વધારે હવે સમય નથી લેતો, કારણ કે હવે સમય પૂરો થયો છે. આવતા અઠવાડિયે ફરી મળીશું આ જ સ્થાન પર, એટલે કે રેડિયો પાલનપુર 90.4 MHz પર, નવી વાર્તા, નવી વાત અને નવી હકારાત્મક લાગણીઓ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

25મી સપ્ટેમ્બર સ્વર્ગીય સુરેશ કુમાર એમ મોદીની પુણ્યતિથિ. હૈયામાં છે ને કેટલાક લોકો એ આગવું સ્થાન ધરાવે છે, એ માત્ર હૃદય પર નહીં, મન અને તમારા વર્તન પર પણ એક છાપ ઉપસાવી જાય છે. કેટલાક માણસો પોતાના વ્યવસાયથી ઓળખાય, કેટલાક પોતાના સન્માન, પદ અને પ્રતિષ્ઠાથી ઓળખાય, તો કેટલાક એમના કામથી ઓળખાય. પણ બહુ ઓછા અને જૂજ વ્યક્તિઓ છે કે જેમને એક સીમિત ચોકઠામાં બાંધી નથી શકાતા. સુરેશ કુમાર મયાચંદ મોદી આ એવું વ્યક્તિત્વ કે જે અનોખું હતું. ધારાશાસ્ત્રી હતા, શિક્ષણ પ્રેમી, સાહિત્યના રસિક, સંસ્થાઓના સર્જનકર્તા અને નાગરિક તરીકે નાગરિક અને સમાજના જાગૃત પ્રહરી હતા. આ બધામાં સૌથી વધારે તો મહત્વનું એ પાસું છે કે સંવેદનશીલ હતા. આજ રોજ તેમણે ચીર વિદાય લીધી. મારા માટે એટલે અગત્યનો દિવસ બની ઉઠે છે કે આજ રોજ એમના જવાની ઉણપ અને અછત એ મારા માટે સાલે તો છે, પણ એમણે અહીંથી સ્વર્ગારોહણ કરતી વખતે મારી સાથે જે સંવાદ કર્યો હતો

તે આજે પણ મારા કાનોમાં ગુંજે છે. પાકટ વયે લોકો છોડવાનું અને મુક્ત થવાનું કહે, પણ એમણે એ છેલ્લા સંવાદમાં મને હજુ તો ઘણું કરવાનું છે, આ પાલનપુરને નહીં પરંતુ પાલનપુર, એટલું પણ નહીં પરંતુ મારું પાલનપુર કહીને સંબોધતા આ નકશિક પાલનપુરીને આ શહેર માટે એવું તો ઘણું બધું આપવાની, આયોજન કરવાની અને સફળતાથી પાર પાડવાની ઈચ્છાઓ પણ હતી. તેમનું સૌથી મોટું કોઈ આભૂષણ હોય, એમના માથે પાઘડી સમાન હોય તો એમની સહજતા હતી. કોઈ પણ સંવાદ હોય, અગાઉ થયો હોય, એ સમયે થઈ રહ્યો હોય, ત્યારે વાદ હોય, વિવાદ હોય, પરંતુ એમને એવો ક્યારેય રંજ કે સંકોચ ન હતો કે સામેવાળી વ્યક્તિ એ કોણ છે અને હું કયા પદ પર બેઠો છું. એમને જો વાત કરવી હોય ને સમય, સંજોગ, પરિસ્થિતિ, શિસ્તબદ્ધતા મુજબ તમારી સાથે જો સમય ફાળવે એ, તો સ્પષ્ટતાથી તમારા હૃદયને સાંભળતા, પોતાના મનના એરણ પર ચકાસતા અને પછી જે નિર્ણય ન એમની તરફી ન તમારી તરફી પણ નિયમ અને તર્કસંગત હોય તે સંભળાવી દેતા. એ સમયે પણ એમના મન કે ચહેરામાં કે હૃદયમાં કોઈ પણ દ્વેષ કે ભેદભાવનો ભાવ ક્યારેય કરી ન શકાય. પૂર્વગ્રહોથી તો એ તદ્દન એવું માની શકાય કે અલિપ્ત રહેતા. હા, એ જૂની વાતોના પોતાના નવીન અભિગમમાં બદલાવ સ્વરૂપે ટાંકતા, પરંતુ એમની હૃદયસ્પર્શી કઠોરતા અને ઉદારતા બંને પાસાઓ આપણને પણ એ સાચા કદરદાન, સજાગ પારખું અને આવકારી શકે તેવું વ્યક્તિત્વ છે તેવું સમજવામાં ક્યાંય પણ આપણા મનમાં દ્વેષ ન લાવવા દેતા. કાયદાના નિષ્ણાત તરીકે એમણે 5 દાયકા સુધી જે પણ સેવાઓ આપી છે એની અંદર ક્યારેય પણ એમને રોજીરોટી માટે આમ જ કરવું તેવો સિદ્ધાંત ન રાખ્યો હતો. તેમણે ગુજરાતના ખ્યાતનામ ન્યાયમૂર્તિઓ અને વકીલો સાથે, ધારાશાસ્ત્રીઓ સાથે કામ કર્યું હતું. પોતાના કેસમાં સ્થળ પર તપાસ કરવાની હોય કે પછી કેસ બાબતે ઝીણામાં ઝીણી ઝીણવટ ભરી દલીલ અને તર્કસંગત દલીલ દ્વારા સાક્ષીની તપાસ કરવાની હોય, બંનેમાં તેઓ અડગ રહેતા અને વત્સલ સ્વરૂપે, વાલી સ્વરૂપે તેઓ પોતાનું એક કામ પણ કરતા. એમના વીજ દરના ઘટાડાના કામને આજે પણ ભૂલી શકાય તેવું નથી. જાહેર જીવન માટે તેમને એટલા જ કામ કરવાની આદત અને સ્વભાવ પણ હતો. 1976ની એક ઘટના હતી કે જેમાં 1976માં નગરપાલિકાના પ્રમુખ પદે તેઓ હતા, શહેરને વીજળી પૂરી પાડી રહ્યા હતા, ત્યારે પાવર હાઉસની ઝીણામાં ઝીણી કાર્યપદ્ધતિનો તેમણે અભ્યાસ કર્યો હતો અને આશરે 30% જેટલો મોટો લાઇન લોસ તેમને ધ્યાનમાં આવેલો. વ્યાપક તેમણે સુધારાઓ કરાવી અને 20% સુધી આ લોસ લાવ્યો અને ત્યારબાદ અમદાવાદ ઇલેક્ટ્રિસિટી બોર્ડના નિષ્ણાંતોની સલાહ લઈ અને વીજ દરમાં તેમણે નગરપાલિકાની સભામાં ઐતિહાસિક નિર્ણય કરી અને ઘટાડો કરેલો, જે 1 જુલાઈ 1976થી અમલી બન્યો હતો. કોઈ પણ બાબતમાં ઘટાડો કરવાની વાત આજે આપણને ક્યાં જોવા મળે આ પદ્ધતિમાં. અને આ તો રહી માત્ર પ્રજાને એક મોટા પાયા ઉપર સુવિધા અને એમને એક સગવડ આપવાની વાત, પણ તેઓ એવું માનતા કે જે પણ સુવિધા અને સગવડતા જાહેર કામોની છે તે પ્રજાના છેવાડાના નાગરિક સુધી પહોંચવી જ જોઈએ. તેમનું દીર્ઘ દ્રષ્ટિનું દ્રષ્ટાંત સાથેનું જીવંત પ્રમાણ તેમના વિચારો હતા. શિક્ષણ બાબતમાં પણ તેઓ સતત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સાથે જોડાયેલા.

ઘટાઈને અગાઢપણે તેમણે એક નહીં પરંતુ અનેક પેઢીઓના સંસ્કાર સિંચન માટે, સર્વાંગી વિકાસ માટે, નેતૃત્વ શક્તિ ખીલે તે માટે કળા અને કૌશલ્યમાં પણ આ શહેરના, આ વિસ્તારના નાગરિકો આગળ વધે તે માટે તેમણે નિર્ણાયક ભૂમિકાઓ ભજવી હતી. પાલનપુરમાં જે વિશાળ શૈક્ષણિક પરિસરો છે અને એમાં પણ સર્વોત્તમ શિક્ષણની બાબતમાં ઉત્કૃષ્ટતાથી જે યોગદાન મહત્તમ આપી શકે તેવી સંસ્થાઓનું પોતાના વિવેક, સંસ્કાર, વિચારો અને સ્વતંત્ર વ્યક્તિત્વ દ્વારા તેમણે તેનું ઘડતર કર્યું હતું. શાળા અને કોલેજ માત્ર ઈંટ માટીના કે સિમેન્ટના ઇમારત નહીં, પરંતુ આવતા ભવિષ્યના નવા સામ્રાજ્યનું, સમાજનું નિર્માણ કરતું તીર્થધામ તે માનતા હતા. તેઓ વકીલ હતા અને નિર્ણય શક્તિને પોતાની વાતની મક્કમતા રજૂ કરવા કઠોર હતા. પરંતુ સાહિત્યની વાત આવે, કલાની વાત આવે ત્યારે તેઓ સંવેદનશીલ, અંતઃકરણથી ખીલી ઉડતા મુલાયમ શિરીષ કાકા બની જતા હતા. ચંદ્રકાંત બક્ષી શૂન્ય પાલનપુરીથી તેમણે મુસાફિર પાલનપુરી સુધીની આખી પેઢી માટે તેમને અજબ આકર્ષણ હતું અને તેમના કળાના પારખા થાય, લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા. અને એટલે જ તો એમણે બનાસકાંઠામાં એમ એ પરીખ ફાઇન આર્ટ્સ અને આર્ટ્સ કોલેજને એક એવા પ્રયાસ, એવા પ્રયોગનું નિર્માણ અને સર્જન કર્યું હતું કે જેમાં કદાચ આર્થિક બાબતો માટે એ નકારાત્મક હોય, પરંતુ વ્યક્તિત્વ વિકાસ અને આ શહેરની ઓળખ માટે તે અમૂલ્ય ઘરેણું હતું. 1981માં રોટરી ક્લબના માધ્યમથી તેમણે ચંદ્રકાંત બક્ષી અને શૂન્ય પાલનપુરીના સન્માનના પ્રસંગો પણ તેમણે યોજ્યા હતા. તે વાતાવરણ તે સમયના મારા પિતાશ્રી પણ સાક્ષી હતા, એટલે મને તે બાબતો માટે કંઈ જ વધારે કહેવા કરતાં એમ કહેવાનું લાગે છે કે તે વખતે તે આયોજન સાહિત્ય પ્રીતિ અને ઉષ્માપૂર્ણ સંબંધો દર્શાવતું, સંકલન શક્તિનું પ્રદર્શન કરતું આયોજન બની રહ્યું હતું. સનત શુક્લ કે પછી મુસાફિર પાલનપુરી, કિશોર પટેલ વગેરે સાથે તેમણે સતત આવા કાર્યક્રમો માટે પ્રયાસ પણ કર્યા છે અને તે મિત્રો સાથે સમય મળે ત્યારે તેમણે સાહિત્ય, કવિતા, ગઝલ, નાટ્ય ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર અને ડૉક્ટર એમ વી હાથીના આચાર્ય પદ વખતે સતત આ યુવાધનને નાટ્યકળામાં પણ પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમોનું આયોજન સિદ્ધ હસ્ત સર્જકો દ્વારા જ તેમને સન્માનિત થાય તેવા આયોજન પણ તેમણે સતત કર્યા હતા. તેઓ ધારાશાસ્ત્રી હોય, વિજ્ઞાનના ગ્રેજ્યુએટ હોવા છતાં સાહિત્યની બાબતમાં માર્મિક ટકોર પણ કરી જાણતા હતા. તેમને એટલે જ પોતાના અનુભવોનું પુસ્તક પ્રાધ્યાપક ડૉક્ટર ઋષિકેશ રાવલને જ્યારે સંકલન કરવાનું કહ્યું ત્યારે કહ્યું હતું કે હું બોલું તેવા જ શબ્દોમાં અને તેમ જ લખું, તે જ મારી શૈલી પણ છે. હજારો પુસ્તકો પૈકીનું કોઈ જો પોતાના જીવનનો વૃતાંત એકદમ ખુલ્લેઆમ કહેતું હોય તો તે સંભારણા, એ સ્મૃતિ પુસ્તક ચોક્કસથી ગણી શકાય. એમના અવસાન બાદ લોકાર્પણ થયું હતું, પણ તેમણે તે પુસ્તકમાં જે પણ લખ્યું છે તે તમે રેડિયો પાલનપુર પર પણ સાંભળી ચૂક્યા છો, મારા જ અવાજમાં એક શ્રેણી સ્વરૂપે. તમને લાગ્યું હશે કે આ પાલનપુરની સાચી પ્રીતિ ધરાવતા વ્યક્તિત્વએ આ ઝીણામાં ઝીણી વાતોને અહીંયા કંડારી છે. તેમને ગરિમા જાળવવી આવડતી અને પોતે પણ ગરિમામય જીવન જીવ્યા છે. તેઓ સ્નેહાળ વડીલ બન્યા છે તો ક્યારેક તેઓ સાહેબગીરી તરીકે પોતાના વ્યક્તિત્વને પ્રદર્શિત પણ કરી શક્યા છે. નાનામાં નાની વાતમાં ભાઈ આમ જ કરે.

0: કરીશું તેમ કરીને પોતાના પણ બનાવતા, અને ભાઈ આ નહીં ચાલે તેમ કરીને કઠોરાત્મક રીતે સૂચન કરી અને કાર્યોને સુધરાવતા પણ હતા. તેમણે હોદ્દાઓ કરતા સંબંધોની મૂડી કમાવી હતી. પોતાના સમયના પોતાના મિત્રો, શિક્ષણના વિવિધ શિક્ષણવિદો, સાહિત્ય રસિકો સાથે ઉન્નત વિચારધારા ધરાવતા સામાજિક સંબંધો, તો ક્યારેક મારા જેવા યુવાનોને પણ રેડિયો પાલનપુરને, આ શહેરના અમૂલ્ય સ્વપ્નને, આ ધરોહરને સોંપવા માટે મિત્ર અને ભાઈ સરીખા પ્રેમને પણ તેમણે મને આપ્યો હતો. અને એટલે જ કહીશ કે સ્વર્ગીય શ્રીષ કુમાર એમ મોદી, જેમને અંતઃકરણથી તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ, યાદ અને કોટી કોટી વંદન કરું છું, પણ આ માનવ સાથે કામ કરવાની બાબતમાં હું જે શીખ્યો અને તેમનો મારી સાથેના છેલ્લા સંવાદના જે પણ સ્વપ્ન બિંદુઓ હતા, તેને જેટલા થઈ શકે તેટલા એ જ સાંગોપાંગ વિચાર સાથે જાળવવાનો પ્રયાસ પણ હું અથાગ રીતે કરતો રહીશ. પાલનપુરના સાચા પાલનપુરી બનીને ફરીથી એકવાર સ્વર્ગીય શ્રીષ કુમાર એમ મોદીને આજના દિવસે મારા હૃદયથી શત શત નમન. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હવે આજકાલ આપણે ઘણા બધા વિડિયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
3: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
2: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
3: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: સંતાનના વિવાહ થાય ને એટલે પિતા જરા જુદા અધ્યાયમાં પ્રવેશ કરતા હોય છે. પોતાના ઘરમાં પુત્રવધુ જુએ ને એટલે પિતાને થાય કે હવે મારે માયા સંકેલવાની છે. અને એવો જ વિચાર દશરથને આવ્યો. રાજા દશરથ જેના મનમાં છે કે હવે હું આ જવાબદારીમાંથી છૂટું. તમે જુઓ ત્યાગ, આપણી આ પરંપરામાં ત્યાગ કેટલો અદ્ભુત જોડાયેલો હતો. એટલે રાજાને થયું કે મેં જીવી લીધું જીવન મારું આખું. અને આમાં રામાયણ કહે છે કે 60,000 વર્ષ સુધી રાજા દશરથે રાજ કર્યું હતું. એટલે તમને થાય કે આ બધાના આયુષ્ય કેટલા, હવે તો 55 આપણે ટિકિટ ફાટી જાય છે આપણી, પણ આ તો 60,000 વર્ષ રાજાએ રાજ ભોગવ્યો. અને ત્યાગની પરંપરા, જેમ ગીતામાં ત્યાગની આખી અલગ વાત કૃષ્ણએ કરી છે, તો રાજા દશરથને થયું છે કે હવે મારે ત્યાગ કરવો છે, હવે આ માયા છોડવી છે, જવાબદારી છોડવી છે. રામના વિવાહ થયા છે અને આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની ગાથા.

રામને કેમ દશરથ રાજા તરીકે જોઈ રહ્યા છે, યુવરાજ તરીકેના કારણો તમે જુઓ ને, તો એમાં સૌથી મોટું કારણ આ છે કે વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ ગયા, તાડકાને મારી તેને સુબાહુને હટાવ્યા, યજ્ઞની રક્ષા કરી, ત્યારે આર્યાવર્તને રામના પ્રતાપનો પરિચય થયો. આ એ રામ જે હજી તો વસિષ્ઠના આશ્રમમાં રમતા હતા, એટલે ધનુષ્ય પર બાણથી કેરીઓ પાડી હતી, પણ અસુરને માર્યા ત્યારે ખબર પડી કે ના, આપણો દીકરો ખરેખર પ્રતાપી છે. પછી એ રામે જ્યારે અહલ્યાને સન્માન આપ્યું ત્યારે રામનો એક નારી ગૌરવ, નારી સન્માનનો નવો પરિચય આર્યાવર્તને થયો. એટલે દશરથ મનમાં ટીક કરતા જાય છે કે પરાક્રમી તો છે જ, પણ એનામાં વિનય પણ છે. શિવધનુષનો ભંગ કર્યો, ફરી એને આખી એની પોતાની વીરતાનો પરિચય આપ્યો, પણ પરશુરામને શાંત કર્યા ત્યાં રામનો ડિસિઝન પાવર, કે નિર્ણય શક્તિ કેવી છે રામમાં, કે એને પરશુરામ સાથે બાયો ન ચડાવી, કે આવો આપણે બંને મેદાનમાં લડી પડીએ. એને પરશુરામને સાંભળ્યા, જાણ્યા અને પોતાના પરાક્રમનો પરિચય આપ્યો, એટલે રામની નિર્ણય શક્તિનો પણ અહીંયા દશરથને પરિચય થયો. એટલે દશરથને થાય છે કે અયોધ્યાને રામથી ઉત્તમ રાજા બીજો મળી ન શકે. એટલે દશરથના એ અવસ્થામાં છે કે જ્યારે એને વિચાર્યું કે હું આ મિતભાષી રામ છે જે પ્રજામાં પ્રિય છે અને મારો પ્રાણ પ્રિય છે, એને તિરસ્કાર તો કોઈનો કરતો જ નથી. રામ શબ્દની સુંદરતા એ છે કે રામ સ્વીકારનું નામ છે. રામ, મહાત્મા ગાંધીજી એવું કહેતા કે રામ શબ્દ બહુ વિશાળ છે અને રામ શબ્દમાં સૌનો સ્વીકાર છે. એટલે દશરથને થયું કે આનાથી ઉત્તમ રાજા અયોધ્યાને મળી ન શકે. એણે પોતાના કુળગુરુ વસિષ્ઠના કાને આ વાત નખી. સવારે રાજ દરબાર ભર્યો છે, મંત્રી સુમંત હાજર છે, વસિષ્ઠ છે, અને કહે છે કે હે દેવ, હે મંત્રીમંડળ, જુઓ રાજા છે પણ નિર્ણય પોતે નથી લેતો, વિદ્વાનોને પૂછે છે એકવાર કે આ મારા મનમાં વિચાર છે, તમારું શું માનવું છે, તમને યોગ્ય લાગે છે આખી વાત આ મારા મનમાં છે. એટલે દશરથે મંત્રીઓને વાત કરી, કુળગુરુ વસિષ્ઠને વાત કરી, સૌએ એકી વાજે આ વાતને વધાવી લીધી કે રામથી ઉત્તમ રાજા બીજો હોઈ ન શકે. તો દશરથ કહે છે કે તો આ મારો વિચાર તમે વધાવી લીધો, તો ગુરુદેવ આગળ હવે મને જ્ઞાન આપો, વાત આપો કે આગળ કઈ રીતે આ વાતને વધાવી છે, શું કરવું છે. હવે એક બહુ મજાની વાત વાલ્મીકી લખી છે કે રામના વિવાહ થયા, દશરથ રાજાએ ચારે પુત્રને પરણાવ્યા, એ સાથે કઈ કઈ દેશથી ભરતના મામા આવ્યા છે, અને ભરતના મામાએ પોતાની સાથે પોતાના ભાણેજને લઈ જવાનું નક્કી કર્યું છે કે હું મારા ભાણેજને લઈ જાઉં. એટલે કઈ કઈ દેશમાં પોતાના મામા સાથે ભરત અને શત્રુઘ્ન મોસાળમાં ગયા છે. અહીંયા છે ને મને જરા દશરથનું જરા જુદા પ્રકારનું પાત્ર પરિચય થાય છે, અને આપણા વાલ્મીકી ઋષિ અને તુલસીદાસે છે ને જરાય જજ નથી કર્યા કોઈને, એને ખાલી પોતાની રીતે મૂકી હું એક પાત્ર મૂકું છું, હે ભાવક, હે વાચક, તું તારી દ્રષ્ટિ આ પાત્રને ન્યાય આપજે. તો જ્યારે કથા એવું કહે છે કે કૈકેયીના પુત્ર ભરતને ગાદી મળશે એવું દશરથ વચન આપી ચૂક્યા હતા કૈકેયીના વિવાહ પૂર્વે કૈકેયીના માતા પિતાને, આવું આપણે ત્યાં વર્ણન છે. એનો અર્થ એવો થયો કે ભાઈ કોઈ આમાં વાદ વિવાદ છે જ નહીં, કોઈ સમાજ જ નથી, ભરતને ગાદી મળશે, કારણ કે કૈકેયીને પરણવા માટે દશરથ આવું વરદાન આપી ચૂક્યા છે, આવું વચન આપી ચૂક્યા છે, એવું આપણા પુરાણો અને લોકકથા કહે છે. એટલે જ્યારે ભરત ગયો મોસાળ, એ જ સમયે દશરથને વિચાર આવે છે

રામનો રાજાભિષેક કરી લો. એટલે અહીંયા જરા એક જે પુત્ર પ્રેમ ને પુત્ર મોહ ની વચ્ચેની ભેદરેખા છે ને, દશરથ સે જ ચૂક્યા છે. અને જ્યારે જ્યારે માણસ વચન ચૂકે છે ને, જ્યારે જ્યારે માણસ વિવેક ચૂકે છે ને, ત્યારે ત્યારે એક મહાભારત થાય છે અને ત્યારે ત્યારે એક રામાયણ સર્જાય છે. તો ભરતની ગેરહાજરીમાં દશરથને વિચાર આવ્યો અને એ નક્કી કરે છે કે રામનો તાત્કાલિક રાજ્યાભિષેક કરીએ. જો આમ આઈડિયલી તો ડિઝાઇન એવી હોવી જોઈએ કે ભરતની હાજરીમાં રામનો રાજ્યાભિષેક થવો જોઈએ. તો વશિષ્ઠ મુનિએ કીધું રાજા દશરથને કે મહારાજ, આજ્ઞા આપી દો મંત્રીમંડળને, આપણે આયોજન કરીએ અને પછી કહેશે કે હવે આ રાજ્યાભિષેક માટે કઈ કઈ સામગ્રીઓ જોશે. તો અહીંયા વશિષ્ઠ સૂચના આપે છે, આજ્ઞા આપે છે. શું છે આજ્ઞા? હે મંત્રીગણ, સોનાના 5 રત્નો, પૂજા માટેના દ્રવ્યો, શ્વેત પુષ્પોની માળા, ડાંગર, ઘી, મધ, અહત, અહત એટલે તરત વણાયેલું વસ્ત્ર જેમાં વચ્ચે સાંધો ન હોય પાછું, એને અહત કહેવાય, એ અહત વસ્ત્ર, શ્વેત છત્ર, સોનાના 100 કળશ, સોને મઢેલા સિંગડાવાળો વૃષભ એટલે કે બળદ, નખવાળું વ્યાઘ્ર ચર્મ, વાઘનું ચામડું, આ બધું આવતીકાલે સવારે અગ્નિશાળામાં પહોંચતું કરો. આ ગુરુદેવની આજ્ઞા થઈ ગઈ અને ધામધૂમથી રામ રાજ્યાભિષેકની તૈયારી ચાલુ થઈ. આખું નગર આસોપાલવ, પુષ્પ અને ધજાઓથી શણગારવામાં આવ્યું. 1,00,000 બ્રાહ્મણોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરાઈ. રાજમાર્ગમાં વૃક્ષોમાં રહેલ દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. જુઓ, વૃક્ષમાં દેવ છે. આપણે ત્યાં સ્વાધ્યાયની એક પરંપરા છે, એમાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા કે છોડમાં રણ છોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે, કુંડામાં શ્રી કૃષ્ણ છે, આવું એ કહેતા. એટલે અયોધ્યાના રાજમાર્ગો પર જે વૃક્ષો છે, એ વૃક્ષોમાં દેવતાઓનો વાસ છે એવું માનીને વૃક્ષોની પૂજા કરવામાં આવી. એટલે તમે જો વૃક્ષ પૂજન આપણી કેવડી મોટી પરંપરા હતી, એનો ટેકો વાલ્મીકિ રામાયણ આપે છે. અને હવે રાજાએ સુમંતને કીધું કે તમે રામને બોલાવો. રાજાએ રામને બોલાવે, રામને ગળે લગાડ્યા છે અને રામ માટે ખૂબ પ્રેમ છે દશરથનો, અને કીધું કે પુત્ર, તને હું યુવરાજ પદ આપું છું, તારે અયોધ્યાના રાજા બનવાનું છે. અને રામનું વર્ણન કરતી વખતે વાલ્મીકિને તુલસીદાસે બહુ ધ્યાન રાખ્યું છે કે ક્યાંય રામનો રાજ્ય માટેનો ભાવ કે મને એ મળી રહ્યું છે જેના માટે હું સર્જાયો છું એવું નથી, કે પિતા તમારી આ આજ્ઞા છે અને ગુરુદેવે આ આજ્ઞા આપી છે તો હું આ આજ્ઞાનું પાલન કરીશ, હું રાજ્ય ધર્મ નિભાવીશ, આવું રામનું વાક્ય છે. હું રાજ્ય ધર્મ ભોગવીશ નહીં. જુઓ, ભોગવવાની વાત આવે ને ત્યાં મહાભારત થાય અને ધર્મ નિભાવવાની વાત આવે ને ત્યાં રામાયણ આવે. આ ફરક છે, ભોગવવું અને નિભાવવું. નિભાવવામાં આખી રામાયણ છે, ભોગવવામાં આખું મહાભારત છે. એટલે રામે પિતાને પ્રણામ કરીને કીધું કે પિતાજી, હું તમારી ઈચ્છાનું સન્માન કરીશ. જુઓ, આ બોલતી વખતે રામને ખબર નથી કે પિતાની એક મોટી ઈચ્છા કેતા અનિચ્છા એનું પણ રામે પાલન કરવાનું છે. ધર્મ શબ્દ બહુ રસપ્રદ છે. નરેન્દ્ર કોહલી એવું કહે છે, નવલકથાકાર, કે ધર્મ છે ને એ માટીનો પિંડો છે નદી કાંઠે. એ માટીનો એવો પિંડો છે જેમાંથી તમે ધારો એ આકાર આપી શકો. સૌ પોત પોતાની સમજ પ્રમાણે પોતાના ચાકડા ઉપર એ ધર્મનો પિંડો મૂકે છે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે એક વાસણ બનાવે છે અને પછી એ નક્કર જે આકાર આવે છે એને ધર્મનું નામ આપે છે. પણ ધર્મ તો પેલો નદીનો એક કાંપ હતું, તમે બનાવેલું વાસણ નહીં. એટલે ધર્મની વ્યાખ્યા બહુ અઘરી છે એ રીતે. તો અહીંયા રામે કીધું કે હું રાજ્યધર્મનું પાલન કરીશ. દશરથ એકદમ પ્રસન્ન છે કારણ કે હવે રામ રાજા બનવાના છે. રાજા દશરથે રામને કેટલીક સૂચનાઓ બંધાવી છે કે હે પુત્ર, રાજા બને તો શું ધ્યાન રાખવાનું છે તારે? જુઓ, પ્રજાનું કલ્યાણ. ભાવનગરના મહારાજા સાહેબ હતા કૃષ્ણકુમારસિંહજી, એનું એક વાક્ય બહુ અદ્ભુત છે, મારી પ્રજાનું કલ્યાણ થજો. તમે જુઓ, આ એક વાક્યમાં રાજાનું આચરણ અને રાજાનું ધર્મ, એનું કર્તવ્ય, એનું દર્શન થાય છે તમને. એટલે પિતા કહે છે કે પ્રજાનું કલ્યાણ કરજે, ઋષિમુનિઓને સન્માન આપજે, સત્કર્મ કરજે અને ન્યાયી રાજ્યની સ્થાપના કરજે. પિતાનું આ એક એક વાક્ય રામ મનમાં ઉતારે છે. મને લાગે છે કે આ બધા ગુણધર્મો ભેગા થાય ને ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય. અને દશરથની વાતને રામે પ્રણામ કરી સ્વીકાર્યા છે. અને હવે રાજા છેલ્લું વાક્ય કહેશે કે હે પુત્ર, નિષ્ઠાવાન માણસનું મન પણ નિયતિના બળે ક્યારે બદલાઈ જાય એ કશું કહેવાય નહીં. આ વાક્ય બોલતી વખતે રાજાના મનમાં ક્યાંક ભરત હશે, મને એવો પ્રશ્ન થાય છે કે અત્યારે ભરતની ગેરહાજરીમાં આ બધું દશરથ કરી રહ્યા છે. શું દશરથને એવું બીક હતી કે ભરત હશે? અને ભરત અગર ત્યાં હોત, જો ભરતની હાજરી હોત તો ભરત એવું કહેત કે ગાદી તો મને મળવી જોઈએ, આવું પિતાના મનમાં ક્યાંય હશે? આનો જવાબ વાલ્મીકિ નથી આપતા, તુલસીદાસ પણ

શક્તિ આપતા આપણી બુદ્ધિ ઉપર છોડે છે. આપણા પુરાણોની એ પણ સુંદરતા છે કે આપણા વિનમ્રતા અને આપણા વિવેક ઉપર એ છોડી દેશે, અડધું વાક્ય લખી છોડી દેશે. મારા દાદા એવું મને કહેતા કે પુરાણોમાં બે લખાયેલા શબ્દની વચ્ચે એક જગ્યા હોય છે. એ જગ્યા એટલે હોય છે કે વાંચનારે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એ જગ્યા ઉકેલવાની છે. તો અહીંયા રામાયણે એવી ખાલી જગ્યાઓ બહુ છોડી છે અને અહીંયા એ ખાલી જગ્યા વાલ્મીકી ઋષિએ મૂકી દીધી છે કે નિષ્ઠાવાન માણસનું મન પણ ગમે ત્યારે બદલાઈ શકે. રામ આવ્યા છે પોતાના માતા કૌશલ્યા પાસે. કૌશલ્યા યુક્ત ભગવાન વિષ્ણુની એ પૂજા કરી રહ્યા છે. બાજુમાં સીતા બેઠા છે. જુઓ અહીંયા આ એક દ્રશ્યમાં વાલ્મીકી આપણને દ્રશ્ય આપી રહ્યા છે તુલસીદાસ, કે સાસુઓનો સંબંધ કેવો હતો, કે બંને સાથે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરી રહ્યા છે. અને માતા કહે છે કે મારા રામ સમર્થવાન બને, મારા રામની તમામ ઈચ્છાઓ પૂરી થાય અને મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય. માતાએ આજે માગ્યું ને, મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય, એ માની યાચના રામને કેટલી કામ લાગવાની છે આગળના સમયમાં. અને લક્ષ્મણ આવ્યા છે, સુમિત્રા છે, અને રામ આવીને વાત કરે છે કે પિતાએ આવી એક ઈચ્છા વ્યક્ત કરી છે કે મને યુવરાજ પદ સોંપવાના છે. કૌશલ્યા અતિ પ્રસન્ન છે. રામને ગળે વળગાડીને કહે છે કે મારી તમામ જે આ પૂજા અર્ચના છે સાર્થક થઈ. સીતા પ્રસન્ન છે કારણ કે રામ રાજા બનવાના છે. અહીંયા હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ નથી, રામ રાજા બનવાના છે એનું ગૌરવ છે. હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ દ્રૌપદીને હતું, સીતાને નહોતું. એટલે સીતા પ્રસન્ન છે કે રામ હવે રાજા બનવાના છે. હવે રાજા બનતા પૂર્વેની વિધિ બહુ રસપ્રદ છે. સીતાના રામ બંને કુળગુરુ વશિષ્ઠને મળવા ગયા છે અને વશિષ્ઠે દીક્ષા આપી છે, એને સૂચના આપી છે કે આજ રાતે તમારે બંને ઉપવાસ કરવાનો છે. હવે અહીંયા બહુ રસપ્રદ શબ્દ છે, આજે તમારે બંને ઉપવાસ કરવાનો છે. તમને ખ્યાલ છે આપણા પુરાણોમાં ઉપવાસને માત્ર શરીર પૂરતો સીમિત નથી રાખ્યો, મન સાથે પણ ઉપવાસને જોડ્યો છે. હું એકાદશીનું વ્રત કરું પછી 5 કેળા ખાઈ જાઓ, 1/2 કિલો સૂકી ભાજી ખાઈ જાઓ, આમ તો દાણા પણ હવે તો સિંગદાણા તો ફરાળમાં આવે તે, હવે તો પીઝા પણ ફરાળી આવ્યા છે પાછા, તો જાત જાતના આપણે રસ્તાઓ શોધી લઈએ છીએ. અહીંયા રામને ને સીતાને ગુરુએ કીધું કે મન કર્મ વચનથી ઉપવાસ કરવાનો છે. એટલે એ સમયે એ લોકો એ રાત્રે બંને દર્ભ પર સુવાનું છે, અન્ન જળનો ત્યાગ કરવાનો છે અને પાણી પી અને દીક્ષા આપી કે યજ્ઞશાળામાં. જુઓ યજ્ઞશાળામાં રામ અને સીતા સૂતા શું કામ, કે મનમાં પણ વિકાર ન આવે. પોતાના છત્ર પલંગ પર તમે સૂતા હશો તો કદાચ તમારું મનમાં વિકાર જાગે, કદાચ તમારા શરીરની ભૂખ ઉઘડે. એટલે ગુરુદેવે કીધું કે આજે તમારે યજ્ઞશાળામાં રાત વિતાવવાની છે, દર્ભ એ દર્ભ પર સુવાનું છે, ફળ પણ નથી ખાવાના. રામ સીતાએ સ્નાન કર્યું, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. મને થાય કે રાજા તરીકેની જવાબદારી આપતા પહેલા આ કયા પ્રકારનું તમારું જુઓ કસોટી છે તમારી. અને સીતાને રામ એ કસોટીમાં પારંગત નીવડ્યા છે. એને સ્નાન કર્યું, યજ્ઞશાળામાં દર્ભ પર બેઠા છે અને કુળદેવતાઓનું સ્મરણ કરી રહ્યા છે. આખી અયોધ્યા આનંદ મંગલ છે કારણ કે કાલે રામ રાજ્યની સ્થાપના થવાની છે. રામ જેના રાજા બનવાના હોય એ નગરીનો હરખ તો રામ આયંગે તો દીપક જલાયંગે, આપણે બધાએ દિવાળીમાં ખૂબ ગાયું, પણ રામ આયંગે તો દીપક જલાયંગે, હવે રામ રાજા બનેંગે તો ક્યાં ક્યાં કરેંગે, આવી ભાવના અત્યારે અયોધ્યાના મનમાં છે. આનંદ મંગલ છે, નૃત્યો ચાલે છે, કીર્તનો ગવાઈ રહ્યા છે, શણગારી જા કે અયોધ્યા, લોકોએ ઘરની બહાર રંગોળી કરી છે, દીવાઓ પ્રગટાવ્યા છે, ચારે બાજુ જાત ભાતના પકવાન બની રહ્યા છે, એની સોડમથી અયોધ્યાનું આકાશ પકવાનોની સોડમથી મગમગી રહ્યું છે. અને સારા કામમાં 100 વિઘ્ન અને અયોધ્યામાં 100 વિઘ્નનું એક નામ છે મંથરા. એક દાસી મહેલના ઝરોખે બેઠી બેઠી અયોધ્યાના આખા આનંદ મંગલને જોઈ રહી છે. અને દાસી જો મંથરા છે ને, હું માનું છું વ્યક્તિ નથી, મંથરા એક વિચારનું પ્રતિનિધિત્વ છે, રૂપક છે. એ મંથરા આ મંગળને જોઈ રહી છે અને એના મનમાં એક અમંગળ વિચાર જન્મ્યો છે. જ્યાં જ્યાં ગામ છે ત્યાં ઉકરડો છે એવું આપણા વડવાઓ કહેતા, તો અયોધ્યા આટલી પવિત્ર છે, આટલી ઉત્તમ છે, એની વચ્ચે પણ મંથરાનું સ્થાન હતું. તો આપણા રામાયણના રચયિતાઓ કહે છે કે મંથરા તો હશે જ, પણ મંત્રાઓ સાથે ડીલ કેવી રીતે કરવી એ પણ તમારી વિનમ્રતા અને તમારા વિવેક ઉપર આધાર રાખે છે. મંત્રાએ નક્કી કર્યું કે આ અયોધ્યાનું આખું જે મંગળ છે, આ જે ઉત્સાહ છે, એ ઉત્સાહ રામ તરફી છે. અને મંત્રા દાસી હતી કૈકેયીની, કૈકેયી દેશમાંથી આની સાથે આવી હતી, કૈકેયીની સાથે. આપણે ત્યાં પરંપરા હતી ને કે રાણીઓ સાથે દાસીઓ આવતી, અને ધાત્રી હતી, દૂધ પાઈને મોટા કરે એને ધાત્રી કહેવાતી. તો કૈકેયીને મોટી થતાં એણે જોયેલી.

એ ધાત્રી જેણે કઈ કઈ નું તો મોટી કરી પણ ભરતને પણ મોટો કર્યો, એટલે પોતાનો માં તરીકેનો અધિકાર એ ભરત ઉપર જોતી હતી. એણે જોયું કે જો રામ રાજા બને તો શું થાય. આપણે માનીએ કે રામ રાજા બને તો ન્યાયની સ્થાપના થાય, સમૃદ્ધિ આવે અને ચોતરફ આનંદ થાય. પણ મંથરાનો વિચાર એવો નહોતો, મંથરાની અનુભૂતિ જરા જુદી હતી કે જો રામ રાજા બને તો દાસ બને ભરત અને દાસી બને કઈ કઈ, તો શું કરી શકાય. એના માટે જે મંથરા વાણી, આપણે ત્યાં શબ્દ છે ને કે મંથરા વાણી ને કઈ કઈ કાન, આપણે ત્યાં એક નામ પડી ગયું છે, એ મંથરા વાણી હવે શું કરવાની છે અને કઈ રીતે. અયોધ્યાના રંગમાં ભંગ પડ્યો અને એ ભંગ અને જે એ રંગ રેળાયો, રંગ રોળાયો, આમ તો રેળાયો કરતા રંગ રોળાયો, એ રોળાયેલા રંગે કેવા કેવા કાળા આકારો અયોધ્યાની સુખના કેનવાસ ઉપર ઊભા કર્યા છે એની વાત આપણે આગળના અંકમાં કરીશું. રામાયણ એવું કહેવાય છે કે આદર્શ જીવન, આદર્શ સંસાર, આદર્શ ઘર અને આદર્શ રાજ્ય, એના તમામ લક્ષણો જો તમારે ક્યાંય જોવા હોય તો એનો જવાબ રામાયણ છે. રામાયણ છે એ વ્યક્તિ અને વિચારના બે કિનારા પર વહેતી એક એવી નદી છે જેના જળમાં ત્યાગ છે. અને ત્યાગ શબ્દ બહુ મોટો છે. આ ત્યાગ શબ્દ હું બોલું એટલે આખી આખી રામાયણ અને મહાભારત આવી જાય છે, કૃષ્ણ અને રામ આવી જાય છે. સ્વીકાર શબ્દ છે ને, આપણે લાગે કે ત્યાગનું વિરુદ્ધાર્થી શબ્દ કયો, વિરોધાભાસ, તો આપણે લાગે સ્વીકાર. પણ મજા એ છે આપણા પુરાણોની કે સ્વીકાર શબ્દમાં પણ આપોઆપ ત્યાગ આવી તો જાય જ છે. તમે કોઈ વાતનો સ્વીકાર કરો છો કે હું સ્વીકારી લઉં છું, એની સાથે ત્યાગ જોડાય છે. હવે મારે જે વાત કરવી છે એ ત્યાગની વાત છે, સ્વીકારની વાત છે. રામ જે સ્વીકારશે એમાં દશરથનો ત્યાગ છે, અને દશરથનો ત્યાગ છે એમાં રામનો નહીં સમગ્ર સંસારનો સ્વીકાર છે. તો રામાયણની એ મહત્તા છે કે તમે કોઈ પણ ખૂણેથી કોઈ પણ છેડેથી પ્રવેશ કરો ત્યાં રામનું એક સરખું સ્વરૂપ તમને જોવા મળશે, જેને ન સુખ છે ન દુઃખ છે, ન પીડા છે ન પ્રેમ છે, એક ભાવથી રામ સૌને જોઈ રહ્યા છે અને ભાવનું નામ છે ધર્મ. આગળના એપિસોડમાં આપણે જાણ્યું કે આખી અયોધ્યા રામ રાજાભિષેકના ઘેનમાં છે, મદમાં છે, ઉત્સાહ છે, શેરીઓ શણગારી છે, નર નારી સુંદર વસ્ત્રાભૂષણોમાં સજ્જ છે અને સૌ કોઈના આંખોમાં એક સ્વપ્ન, એક દ્રશ્ય જોવા માટે તલપા પડ છે કે અયોધ્યાના રાજ સિંહાસન પર રામલલ્લા બિરાજમાન થશે. અને રામને જોવા માટે અયોધ્યા નગરીની બહાર ભીડ લાગી છે, દેશ દેશાવરથી નર નારીઓ આવી રહ્યા છે, સભ્ય પોતપોતાના પ્રાણીઓને શણગાઈ રહ્યા છે, વૃષભ અને ગાયોને શણગાઈ રહ્યા છે, આંગણામાં તુલસી ક્યારે દીવા કર્યા છે, ઘીના દીવા. જો આ દીવાનું અજવાળું છે કે આપણે દિવાળી સુધી આગળ આવવાનું છે, આ દીવાનું અજવાળું રામના નગરમાં દ્વિરાગમન સાથે પણ જોડાયેલું છે, એટલે આખી અયોધ્યા અત્યારે અજવાળામાં છે. કારણ કે રામ છે ને અજવાળું છે, અંધકાર હોય ત્યાં રામ ન હોય, અને જ્યાં જ્યાં અંધકાર હોય ત્યાં રામનું નામ છે એ બહુ મોટો દીવો બને છે. કદાચ એટલા માટે ગાંધીજીની પેલી જે ઘરમાં કાંબાળા બેન હતા રંભા, એણે કહેલું કે મોહન અંધારાની બીક લાગે છે તો રામ નામ બોલ. અને ગાંધીજી એ વાતને પકડી રાખી, એટલે અંધારું અને રામનો બહુ સંબંધ છે. એટલે કદાચ જ્યારે જ્યારે માણસ લાચાર થાય ને ત્યારે ત્યારે રામને યાદ કરે છે, એટલે નિરાધારનો આધાર છે રામ. એટલે હું માનું છું કે જ્યારે 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજીની છાતી ઉપર બે ગોળીઓ વિંધવામાં આવી ત્યારે આધાર, ગાંધીજીના તમામ આધાર જતા રહ્યા, એ વખતે ધરતી ઉપર જે પડતી વખતે ગાંધીજી બોલ્યા છે હે રામ, એ પણ મને લાગે છે પેલી રંભાનું વેણ હશે કે જ્યાં તને આધાર જોઈએ ને ત્યાં રામને યાદ કરજે. એટલે આખી અયોધ્યા રામ નામનું અજવાળું હથેળીમાં લઈને ચાલી રહ્યું છે, કારણ કે આજે રામ રાજ્યાભિષેકનો દિવસ છે. તો અયોધ્યાની આ સ્થિતિ હોય તો કૌશલ્યા, સુમિત્રા, સીતા, લક્ષ્મણ, બાકીના બધા લોકોની શું સ્થિતિ હોય. રાજા દશરથને લાગે છે કે મારા પિતૃઓનું પુણ્ય છે આજ સાર્થક થયું, આજ મારી તમામ ચિંતાઓ જતી રહી. પણ એ વખતે સોળે કળાએ ખીલેલો ચંદ્રમા છે એ ગ્રહણ વગર અધૂરો, ગ્રહણ લાગે તો તમને પૂનમના અજવાળાની પણ મહત્તા સમજાય. એટલે મંત્રાનું હોવું પણ બહુ જરૂરી છે જીવનમાં, કારણ કે મંત્રા છે તો તમને સંપનું મહત્વ પણ સમજાય, મંત્રા છે તો તમને સંકીર્તનનું મહત્વ પણ સમજાય. જો કંસ નથી તો મથુરા નરેશ કૃષ્ણ નથી, અને જરાસંઘ નથી, કાલ્યવાહન નથી તો દ્વારિકાધીશ નથી. એટલે

આજે દેરાણી ને જેઠાણીની જોડી રે ભવાનીમાં એ બહુ રસપ્રદ છે આપણી કથાઓમાં. એટલે મંથરા જોઈ રહી છે આખું દ્રશ્ય કે આખી અયોધ્યા આનંદ મંગલ કરે છે. મારે કંઈ કરવું પડશે, હું ધાત્રી છું, દૂધ માતા છું, ધાવ માતા છું, મારે ભરત માટે કંઈક કરવું પડશે, મારે મૂર્ખ કઈ કઈ માટે કંઈક કરવું પડશે, એ તો મને ખબર નહીં શું કરી રહી હશે. આનંદ મંગલમાં એણે એક વાર રામની ધાત્રી સામે આવતી દાસીને ઊભી રાખી, એક મિનિટ ઊભી રે, આ સોળ શણગાર સજીને તું જાય છે શું? પેલી ધાત્રીએ પ્રસન્ન થઈને કીધું કે મંથરા તમને નથી ખબર આવતીકાલ સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે. એટલે મંથરા મનોમન બોલી કે બરાબર છે, જે મેં સાંભળ્યું હતું એ ખોટું નહોતું. ઉતાવળા પગે મંથરા પહોંચી છે કૈકેયીના ભવનમાં. ત્રણેય રાણીઓના સ્વતંત્ર ભવનને કૈકેયી દશરથની અત્યંત પ્રિય રાણી હતી. અચ્છા, આપણા પુરાણોની કથાઓને માની તો કૈકેયી પાસે યોદ્ધા પણ હતી, એનામાં શસ્ત્રકળા હતી. અને મૂળશંકરભાઈને બધાએ તો કૈકેયીને બહુ વિદુષી નારી તરીકે બતાવી છે. નાનાભાઈ લોકો કહે છે, નાનાભાઈ ભટ્ટ, કે કૈકેયી એટલી વિદુષી નારી હતી કે સમગ્ર આર્યાવર્ત ઉપર નજર રહેતી એની. એને ખબર હતી કે દક્ષિણમાં દ્રવિડોની પાછળ રાવણ લાગ્યો છે, રાવણ ધીમે ધીમે ઉપર આવવાનો છે. ગુજરાતી નવલકથામાં એક આવી કૈકેયી પણ છે જેણે યુક્તિપૂર્વક રામનો રાજ્યાભિષેક ટાળ્યો છે. મેં કહ્યું સાહિત્યની મજા છે, બારણાઓ ખુલી રાખે છે પુરાણોની કથાઓના. મંથરા આવી કૈકેયીની પાસે ને કૈકેયી તો આરામ કરી છત્ર પલંગ ઉપર સોઈ રહી છે, જગાડી ઊંઘમાંથી કે તું ઊંઘમાં નહીં ઘેનમાં છે, અને જાગ કારણ કે આજે સુઈશ તો તારું ભવિષ્ય સૂતું રહેશે, આજે નહીં જાગે તો તારું સૌભાગ્ય નહીં જાગે. કૈકેયી કહે છે કે મંથરા કેમ આવી રીતે ઉખાણાની જેમ વાતો કરે છે, કે વાત શું છે? તો કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. કઈક આનંદ મંગલમાં મારો રામ રાજ્યાભિષેક, મારો રામ રાજા બનવાનો છે. જો આ કૈકેયીને તમે નથી ઓળખતા, વાલ્મીકી અને તુલસીદાસની આ કૈકેયીથી તમે અજાણ છો. એટલે તમારી સામે કૈકેયી છે ટેલિવિઝનની વેમ્પ છે, પણ આ કમોલિકા નથી, આ આ કૈકેયી છે. આ આની વાત જુદી છે, કારણ કે રાજકન્યા છે, વિદુષી નારી છે, રાજપત્ની છે, અને ભરત જેવા સદભાવી પુરુષની માતા છે. એટલે કૈકેયી આનંદ મંગલ આવી કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે, વાહ, આ તે મને ઉત્તમ સમાચાર આપ્યા છે. એવું કહી કૈકેયી તાત્કાલિક ગળામાંથી સુવર્ણહાર મંત્રના હાથમાં મૂકે. આ મારો ઉપહાર છે દાસી, તું અતિ પ્રસન્ન, તે મને બહુ પ્રસન્ન કરી છે, મંગળ સમાચાર આપ્યા છે. પેલી મંત્રાએ હારનો ઘા કર્યો અને કીધું છે કે મૂર્ખ છે તું, મૂઢ છે. હવે અહીંયા થાય કે પેલી રાજરાણી હતી, અને રાજરાણીને કોઈ એમ કેમ કહી શકે મૂઢ છે મૂર્ખ છે, પણ મંથરા એટલે કહી શકે કારણ કે ધાત્રી હતી, ધાવ માતા હતી. એણે કદાચ કૈકેયીને પણ મોટી કરી છે ત્યાં કૈકેયી દેશમાં, અને એ જ ભાવ તેને ભરતને મોટો કર્યો છે. એટલે અબાધિત અધિકાર છે મંત્રાનો કૈકેયીના ભવનમાં આ રીતે વિધાઉટ પરમિશન એન્ટર થવાનું. બાકી તમે કહો મહારાણી કૈકેયીને કે મંથરા તમને મળવા માગે છે, એ ડિઝાઇન એને પણ ફોલો કરવી પડે, પણ આ મંથરા છે. તમે જુઓ, કુકર્મ છે ને, ખરાબ વાણી છે ને, અધર્મ છે ને, અને દુર્ગતિ છે કે દુર્સંગતિ છે, એને પરમિશનની જરૂર નથી પડતી, સિદ્ધિ આવી જાય છે. સારા વિચારોને આવવા માટે તમારે તપ કરવું પડે છે, સાધુ પુરુષનો સંગ કરવો પડે છે, સારા માહોલમાં બેસવું પડે છે, પવિત્ર વાણી સાંભળવી પડે છે, ત્યારે સદવિચારો તમારી પાસે આવે છે. પણ દુર્વિચારોને મંજૂરી નથી જોઈતી, એ તરત આવી જાય છે. એટલે ખરાબ વિચાર આટલી ઝડપથી ગાંડા બાવળની જેમ આપણા મનમાં ખરાબ વિચારો ઉગે છે, અને સદવિચારો છે ને એને વડની જેમ ઉછેરવા પડે છે, બહુ સાચવવા પડે છે, નાગરવેલના પાનની જેમ પંપાળવા પડે છે. એટલે વિધાઉટ પરમિશન મંત્ર આવી ગઈ છે અને કહે છે કઈ તું મને ઉપહાર આપે છે, તું મને ઉપહાર આપી રહી છે, પણ જીવન તને ઉપહાર નહીં આપે, જીવન તને દાસીત્વ, દાસી બનવાનું દુઃખ આપશે. આજે હું તારી દાસી છું, તું ટેવ પાડ, મારી પાસે શીખ, હું તને ટિપ્સ આપું, કારણ કે તારે દાસી બહુ જલ્દી બનવાનું છે કૌશલ્યાની. હવે જો અહીંયા કૈકેયીના ભવા સંકોચાયા કે તું કેવા શું માગે છે, રામ રાજા બનીમાં હું દાસી શું કામ બનું? મંત્રા કહે છે એ તો સમજાવું છું, જો રામ રાજા બન્યો તો ભરતને કાંઈ નહીં મળે, અને રામ રાજા બન્યો એટલે કૌશલ્યા રાજમાતા બની, અને રાજાની માતા બની એટલે તું એની દાસી કહેવાય, કારણ કે તું કૌશલ્યાથી નાની છે. હજુ જો કૈકેયીના સત્કર્મ જાગૃત અવસ્થામાં હતા, એટલે કૈકેયીએ કીધું કે ના, એવું ના બની શકે, કારણ કે રામ તો ભરતને, લક્ષ્મણને, શત્રુઘ્નને, ત્રણેયને પ્રાણથી પ્રિય છે. આ ભાઈઓ પોતાના ભાઈઓને રામ બહુ પ્રેમ કરે છે, એટલે હું ન માનું કે રામ આવું કશું કરે. અહીંયા મંત્રા કહે છે

આમ આવું નહીં કરે, આ રાજ સત્તા એની પાસે કરાવશે. સિંહાસનનો મધ અને માથે આવતો મુગટ ભલભલાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકે છે. એટલે સુવર્ણ છે, સત્તા છે, એ રામનો અવાજ, રામનો ટોન, રામના આચાર વિચારને બદલી નાખશે. એકવાર રાજા રામ બન્યા, ભરતને દેશવટો આપશે. શું ખબર ભરતને કારાવાસની સજા પણ આપે, શત્રુ ગણીને ભરતને મારી પણ નાખે. તું વિચાર કર, ભરત વગરનું તારું જીવન, અથવા સત્તા વગરના ભરતવાળું તારું જીવન. અને પછી જુઓ, કઈ કઈના મનમાંથી પણ હું મંત્ર યાદ કરાવશે. યાદ છે પૂર્વે એક સમય તે કૌશલ્યનું અપમાન કર્યું હતું, એ અપમાન યાદ છે? હવે અહીંયા વાલ્મીકી અને તુલસીદાસ દૂર ખસે થોડા, કે સ્ત્રીઓ સાથે છે આ રાજભવનની સ્ત્રીઓ, સ્વાભાવિક રીતે કંઈક મીઠી કહેવાય ને, એકદમ અણગમા આવ્યા હોય, એક નાની મોટી એવી ઘટનાઓ બની હોય કે જ્યાં માન અપમાનની વાત ઉગી હોય. પણ રાણીઓને મન એ માન અપમાન નહોતું, દાસીઓને મન હતું. એટલે દાસીઓએ બાંધી રાખી હતું, એટલે મંથરા રાજી થઈ હતી કે મંથરાએ મનમાં માની લીધું હતું કે કઈ કઈ કૌશલ્યનું અપમાન કર્યું છે. કદાચ કૌશલ્યના મનમાં પણ નહોતું અને કઈ કઈના મનમાં પણ નહોતું, પણ દાસી ભાવે પકડી રાખ્યું હતું. એટલે યાદ કરાવીને કહે છે કે તે અપમાન કર્યું હતું કૌશલ્યાનું. કઈ કઈને કદાચ એક ક્ષણે અપમાન યાદ નહીં આવ્યું, પણ દાસી આવું યાદ રાખ્યું, એનો અર્થ એવો પણ થયો કે કૌશલ્યાની દાસી યાદ રાખ્યું હશે. પછી બંને દાસીઓ ભેગી થઈ ત્યારે વાતો કરીએ છીએ કે તારી સ્વામીનીએ તો મારી સ્વામીનું અપમાન કર્યું. અહીંયા બુદ્ધિનું એક ચકડું આખું બદલાય છે. કઈ કઈને થઈ, વાત તો ગંભીર છે. મંત્રા કહી રહી છે, કહે છે કે તું વિચાર, ભરતના હાથમાં સત્તા નથી, તારા હાથમાં સત્તા નથી. રામ રાજા બન્યો એટલે આપણા લોકોને લાગે છે કે સૂર્યોદય છે, પણ આપણા સુખનો સૂર્યાસ્ત છે. ને કઈ કઈ કહે છે કે મંત્રા તારી વાત તો સાચી, પણ હવે મારે કરવું શું? જો મંત્રા કેવું કેવું યાદ રાખે છે, કઈ કઈનું કિરદાર ઉત્તમ હતું એનું ઉદાહરણ તમને અહીંયા વાલ્મીકી બતાવે છે કે જેમ કૌશલ્યનું અપમાન એણે કર્યું એવું કઈ કઈને ખબર નહોતી, એવું એના મનમાં નહોતું, પણ મંત્રાએ યાદ રાખ્યું હતું. એમ મંત્રાએ કઈ કઈના બે વચન પણ યાદ રાખ્યા હતા. એટલે વાલ્મીકી ઋષિ અને તુલસીદાસ એવું નથી લખતા કે હા મંત્રા બરાબર છે, હવે પેલા બે વરદાન મેં દશરથ પાસે માગેલા એ અત્યારે માગું, ના એવું નથી કર્યું. એમણે મંત્રાના મોઢે બોલાવડાવ્યું છે. મંત્રાએ કીધું કે મહારાણી, પૂર્વે મહારાજા દશરથ સાથે તું યુદ્ધ પર ગઈ હતી. હવે જુઓ, એ મેં કહ્યું કે એ કેમ યોદ્ધા છે, તો દશરથ સાથે યુદ્ધ પર ગઈ હતી અને કહે છે કે દેવોનું દાનવો સામે યુદ્ધ ચાલતું હતું અને દંડકારણ્ય પાસે વજયંત નગરના તિમિધ્વજ નામનો અસુર યુદ્ધે ચડ્યો હતો અને રાજા દશરથ લડતા હતા અને એ વખતે તું રથ ચલાવતી હતી. રાજા દશરથ ઘવાયા અને ઘવાયા ત્યારે એ રથની લગામ તે હાથમાં પકડી રાજાના પ્રાણને બચાવવા તું ભાગી. તે રથ હંકાર્યો અને રાજા દશરથના પ્રાણની રક્ષા થઈ. એટલે રાજાએ પ્રસન્ન થઈને તને કીધું કે રાણી કઈ કઈ માગો, તમને શું આપું. અને એક ક્ષણે તે કહ્યું કે અત્યારે તો કંઈ માગવું નથી મારે, અત્યારે કોઈ ઈચ્છા નથી મારી. રાજાએ કીધું કોઈ પણ બે વચન માગી લો. આપણે પેલા વાત કહી હતી કે અતિ પ્રસન્ન હોય ત્યારે વચન ના આપવા અને દુઃખી હોય ત્યારે પ્રતિજ્ઞા ન કરવી. પણ રાજાએ કીધું કે કોઈ પણ વચન, બે વચન માગો. ને કઈ કઈ કહે છે કે જરૂર પડે ત્યારે માગીશ. હવે અહીંયા મજા લોકકથાની છે. લોકકથામાં તો એવું પણ છે કે રાજા દશરથના રથનું પૈડું જે છે એ પૈડામાંથી જે પેલું ખીલો હોય બરાબર એ ભાંગી ગયો, એટલે પૈડું બહાર નીકળતું હતું. આ લોકકથા કહે છે. એ વખતે કઈ કઈ પોતાની આંગળી રથના પૈડામાં રાખી અને કઈ કઈની આંગળીના આધારે રથનું પૈડું ફરતું રહ્યું, પૈડું બચ્યું, દશરથે યુદ્ધ કર્યું અને દશરથ યુદ્ધ જીત્યા. જ્યારે દશરથને ખબર પડી કે પોતાની આંગળી આડી રાખીને કઈ કઈ રથને બચાવ્યો, ત્યારે કીધું કે માગો કઈ કઈ તમને શું આપું. આ લોકકથા કહે છે. પ્રેક્ટિકલી તમે આમ વિચારવા જાઓ કે કેવી રીતે શક્ય થયું છે રથના પૈડામાં આંગળી આમને તેમને, પણ લોકકથાની મજા એ છે કે લોકકથાને કહે છે કે અમને લોજિક સાથે કોઈ લેવા દેવા નથી, અમને લોક સાથે લેવા દેવા છે, પરંપરા સાથે લેવા દેવા છે. એટલે આ લોક પરંપરાની કથા છે.

0: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે. મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદ થી આવે છે, હે ને? આપણે તમે આખું મેનેજમેન્ટ ને બધું જોડે લઈને જ નીકળો છો?
2: હા.
1: અને કેટલા વર્ષોથી આવો છો?
2: 5 વર્ષથી.
1: 5 વર્ષ. હા, કેવું રહ્યું તમારું?
2: બહુ મજા આવી.
1: કોઈ વચ્ચે કોઈ કષ્ટ કે કઈ પડ્યું છે?
2: કઈ જ નહીં, બહુ જ મજા આવી.
1: અને જમવાનું જે મેં જોયું કે તમે અહીંયા જ બનાવો છો?
2: અમારે ઘરેથી જ આવું બધું તૈયારીમાં જ રહીએ.
3: સોલંકી છે ને, એ બધું મેનેજમેન્ટ કરે છે.
1: અચ્છા, એટલે બધું સામાન ને બધું આ જયારે નીકળતા હોય એના કેટલા દિવસ પહેલા થી તૈયારી કરો?
2: 15 દિવસ પહેલાથી.
1: વચ્ચે વરસાદ કે એવું કઈક નડ્યું?
2: હા,
1: કેવું લાગ્યું બેટા?
4: બોલ મારી અંબે, જય જય અંબે.
1: મજા આવે છે?
4: મજા આવે.
1: એવું તને મજા આવે? નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. ટીકલ કે કઈ પણ બધું સાથે જ લઈને
2: છે, બધું જ.
1: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી જ તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી અને 15 દિવસ પહેલાથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મને મહિલાઓ વધારે દેખાવા મળી છે જે હમણાં ચાલી રહી છે ને, એ આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
2: બહુ સરસ લાગી રહ્યું છે.
1: તમારી પહેલી વાર છે આવી?

0: અંબાજી જવા માટે.
1: અને હું અમેરિકાથી આવી છું આના માટે સ્પેશિયલ.
0: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
1: ફર્સ્ટ ટાઈમ.
0: એટલે તમે કેટલા વર્ષોથી આવો છો?
2: પહેલી છું.
0: પહેલી વાર છે અને કેવું લાગી રહ્યું છે?
2: બહુ જ મજા આવી છે અમને.
3: અમે 4 તારીખથી નીકળ્યા છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળ્યા છીએ. આજે અમારો 15મો દિવસ છે.
1: ને અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કંઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
0: તમારું કેવો અનુભવ?
2: બહુ સરસ.
3: એ તો અમારા ગ્રુપના વડીલ છે, એમને ખાસ પૂછો.
1: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
0: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે. લઈ
3: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા. બીમાર હતા આગલે દિવસે બોટલ ચડાવ્યા. 10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
0: જી, આ બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કેવું શું આપશો?
3: હવે અમે દર વર્ષે જઈશું.
1: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
0: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલવારી અમને. જય જય અંબે.
4: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે. જય જય અંબે. તમારું નામ?
5: કપિલાબેન.
0: કપિલાબેન, ક્યાંથી આવો છો?
5: અમે પાલેસ છે, ભરૂચ જિલ્લામાંથી.
0: છેક ભરૂચ જિલ્લાથી. અને મારે એ વાત કહેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
5: એ તો માં જ આપે આપણને. માને આશા એ આવ્યા છો, માં જ આપે.
0: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
5: સંઘ છે અમારે. અમારે ખાસા 100 જેવા હશે.
0: એવું છે? અને બધા હવે ગબ્બર ચાલતા?
5: બધા ધજા ચડાવે.
0: કેટલા વર્ષોથી આવો છો?
5: અમારે આ પહેલું વર્ષ છે. 5 વર્ષ પૂરા થશે.
0: તમારે 5 વર્ષ પૂરા?
5: 5 વર્ષ પૂરા.
0: અને માનતા છે કે?
5: ના, એમ જ માની આશાથી જ માં આપે આપણને.
6: 12 વર્ષ થઈ ગયા.
0: તમને કેટલા?
6: 10-12 વર્ષ.
0: ઓહો, અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
7: 8 વર્ષ થયા.
0: તમે 8 વર્ષથી આવો છો ખરેખર? કેમ કે ભરૂચ જિલ્લો ને? કેટલું?
5: ભરૂચ જિલ્લો.
0: ભરૂચ જિલ્લા થી આવે છે. તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
7: 400.
0: કેટલા દિવસ થી નીકળ્યા છો? અંબાજી દર્શન કરી
5: લીધા? પહેલા જઈશું, માના દર્શન કર્યા પછી નીચે જઈશું.
0: એટલે ત્યાંથી હજુ અંબાજી થી જાય છે. ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે અને પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછા?
5: ચાલતા આવશે. અરે, નીચે હજુ દર્શન કરવાના, એટલે આવતા પાછું ચાલતા આવીશું.
0: વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને 5 કિલોમીટર રિટર્ન આવો છો. માં અંબા ઘણી શક્તિ આપે છે તમને અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે. જય જય અંબે. જય અંબે.
4: બોલ મારી અંબે, જય જય અંબે. આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળા યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
8: હું જે ખરું હું યુએસ રહું છું. યુએસથી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: બોલ મારી અંબે. જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરત થી આવી રહ્યા છે. ક્યારે નીકળ્યા હતા તમે?
8: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે અને બીજા સેવામાં છે તો અરાઉન્ડ 50-55 અરાઉન્ડ છે અમારે.
0: તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
8: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલા ગયો હતો. તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછો આજે.
0: કેટલા દિવસ લાગે અહીંયા પહોંચતા?
8: અમને એકચ્યુઅલી દાતા પહોંચતા અમને 18 છે. અમે દાતા પહોંચી જવાના છે, પણ અમારી જોડે અમારું કિચન છે સાથે, અમારી જોડે અમારું બધું છે સાથે, એટલે અમારા સ્ટાફ બી હોય છે અમુક જગ્યાએ, એટલે બધું અમારી જે અમારી ટીમ છે સાથે જ અમારી જોડે.
0: અને મજા આવી રહી છે?
8: મેં જે હું જે ખરું હું યુએસ રહું છું. યુએસથી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: કોઈ એવો સારો એવો અનુભવ તમારો થયેલો પહેલા કે એટલા માટે તમે ફરીથી ચાલી રહ્યા છો એવો કોઈ અનુભવ?
8: યસ, એકચ્યુઅલી 3 વર્ષ મેં પૂરા કર્યા અંબાજીના 22 વર્ષ પહેલા, ને તે પછી લાઈફમાં બધું બહુ સારું થયું, ને તે પછી અમારે હતું કે ભાઈ મારા અંબાજી પાછું જવું છે, ને આજે માતાજીનો હુકમ છે અને અમે આજે પાછા આવ્યા છીએ માતાજીનો.
0: બહુ સરસ વાત કહેવાય. ને આવી રીતે જ અંબાજી જે લોકો ચાલે છે દરેકના અલગ અલગ અનુભવ હોય છે. ને માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
9: જય અંબે.
0: જય અંબે.

0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: આપણે હમણાં ચરાડા ગામે છીએ ને અહીંયા સામયુ થાય છે, લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે તો એના વિશે શું જણાવો?
2: હા, લાલદા સંઘનું સામયુ આપ જોઈ રહ્યા છો. ઓળખો એક ક્ષણોની અંદર આ વડના ઝા નીચે અમે બેઠા છે. આરામ અમારો આરામનું સ્થળ છે. જેમ કે ગામની બાગોરે છે ને વરરાજા પહેરવા આવે ને, અને મોટો માણસ અને ગામના બાગોરેથી સ્વાગત કરતા, માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરાડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા, અમારે હિતેશ, હિતેશ છે ભાઈ ચરાડા, હિતેશ સુથાર એમની પેઢી પાંચમી જો અત્યારે સ્વાગત લઈને આવ્યા છે એટલે સ્વાગત કરે. માતાજીનું ઉમરકા પેર છે, સ્વાગત કરવાનું. આ સ્વાગત છે માતાજી.
1: જેમ બે જેમ બે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અભી મેં જહાં પે ખડી હું, યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ. ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ. બચ્ચે કો ભી લાયે હો ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ. ક્યું? માનતા હૈ, માનતા અંબાજી ને પૂરા કિયા, ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. ક્યા માનતા માની થી આપને?
3: હમને એસે ઘર કી પ્રોબ્લમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે. માતાજી ને પૂરા કિયા, અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર से વિસનગર से आ रहे
1: हो? વિસનગર से. आप हो नासिक से लेकिन आप चल के વિસનગર से आ रहे हो, तो आप पहली बार आ रहे हो?
4: नहीं, 10 बार आ चुके कम से माता के पास, कुछ भी तकलीफ नहीं.
1: अच्छा, और आपने आँख में पट्टी बांधी है तो कोई दिक्कत हुई आपको?
3: कुछ भी नहीं दिक्कत, जो पहले भी थी दिक्कत वो भी कम हो गई. बारिश आया है लेकिन हम चलना अपना चालू रखा है.
1: माता जी करे के आपकी जो भी मनोकामना है वो पूर्ण हो. बोल मारी अम्बे,
3: जय अम्बे,
1: जय अम्बे,
4: जय अम्बे,
1: जय अम्बे.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે,
2: જય જય અંબે.
1: ક્યાંથી આવી રહ્યા છો?
2: અમે અમદાવાદ થી આવે છે.
1: અને આંખે પટ્ટી બાંધી છે, કોઈ માનતા છે?
2: માનતા હતી, બાધા હતી માતાજી ની, એ બાધા માટે આવ્યા છે.
1: અચ્છા, પૂરી થઈ ગઈ. વર્ષો થી આવો છો કે પહેલી વાર?
5: અમે લગભગ 2007 માં થી આવે છે.
1: અચ્છા, એવું છે. અને કોઈ વરસાદ કે એવું કઈ નડ્યું છે તમને?
5: વરસાદ થઈ દઉં વચમાં, નડી દઉં થોડું, પણ ચાલતા હતા માતાજી ના નામ ઉપર.
1: બરાબર. અને તમને કોઈ કષ્ટ પડી રહ્યું છે?
2: કષ્ટ તો છે, માતાજી ના નામ પર બધું ભોગવું છે.
1: એવું છે. અને તમે પહેલી વાર આવે છો કે તમે ભી આવો?
2: ના ના, અમે ભી આવે છે.
1: આવો છો? ઓકે. અને ક્યારે નીકળ્યા હતા?
2: અમને આજ 5મો દિવસ થયો.
1: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્ર માં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
6: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે. અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે. આ 2 બાજુ આપણે વ્યવસ્થા કરેલી છે અમારી ભક્તોમાં.
1: તો આપણી સાથે અંબિકા અન્ન ક્ષેત્રના મેનેજર શ્રી જોડાઈ ગયા છે. તમે ભક્તોને શું અપીલ કરશો?
7: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માય ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો.
1: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે. તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલ મારી અંબે, જય જય અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અમદાવાદ થી આવી રહ્યા છે, 25 વર્ષ થી આવે છે.
8: અમારી સાથે અમે લોકો લગભગ 15 થી 17 ભૂદેવ અમદાવાદ થી કાલુપુર કર્ણમુક્તેશ્વર મહાદેવ થી ભાદરવા સુદ 1મ ના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવા સુદ 8મ ના દિવસે માં ભગવતી ના અંબાજી ધામ માં પધારીએ છીએ અને 9મ ના દિવસે માં ભગવતી નું

0: ઈશાન સ્વરૂપ છે એ ઈશાન અમે માં ભગવતીને અર્પણ કરીએ છીએ અને માં ભગવતીને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, આ આવતી આસોની નવરાત્રમાં માં તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર.
1: અમે તો ભગવતીના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી.
0: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ.
2: આ સર્વની મનોકામના પૂર્ણ કરે.

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: ફૂલવારી અંબે, જય જય અંબે. આપણે ક્યાંથી આવી રહ્યા છો?
2: નડિયાદ ચિલોડ.
1: નડિયાદ? અને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
1: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ, બહુ આનંદ. આનંદ આનંદ નો પાર નહીં.
1: કેવું છે, માનતા છે કે એમ જ દર વર્ષે નીકળો છો?
2: માનતા નહીં.
1: કેટલા વર્ષોથી આવો છો?
2: અમારે 20-25 વર્ષ થઈ.
1: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ.
1: બધા આગળ પાછળ છે? અડધા.
3: ઓકે.
1: પહેલી વાર આવે છે?
4: હા.
1: હા, કેવું લાગે છે?
4: બસ
1: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
1: મજા આવે છે?
4: હા.
1: અને હમણાં સુધી કેટલા કિલોમીટર કાપ્યું?
3: લગભગ અમારે 270 કિલોમીટર.
1: અને હવે તો ઢુકડું જ છે, હવે તો બહુ નજીક આવી ગયા છો.
3: બસ સારું, આનંદ આનંદ. બસ શરીર ના, મારો ઘર પરિવાર નો બધા સુખ આનંદ આનંદ. આનંદ તો પાર નહીં.
1: કોઈ વચ્ચે કષ્ટ તો પડ્યું નથી?
3: કષ્ટ નહીં. કોઈ કોઈ કહે તો કઈ તકલીફ નહીં. કોઈ માથું નહીં, કોઈ દુખાવો નહીં, કોઈ ફોલી નહીં. કોઈ આનંદ નો માર માનવ માર નહીં.
1: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાસ્તા નાસ્તા માના ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા, તને મજા આવે છે ને?
4: હા.
1: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે,
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512.

1299688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું,

પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: જય જય શિવ શંકર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર

હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.